નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અમારા પ્રાતકાલીન પ્રસારણમાં આપ સૌનું સ્વાગત છે. આજે અધિક જ્યેષ્ઠ વદ 12 વિક્રમ સંવત 2082 અર્થાત તારીખ 12 જૂન 2026 અને શુક્રવાર. અત્યારે પરોઢના 5:58 થઈ છે. પ્રસારણનો આરંભ કરીએ મંગલ સ્વરથી.

0: આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું. થોડી જ વારમાં વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન.
1: आइए सुनिए श्री रामचरित मानस गान आज भाग 217.

0: આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન, અને હવે સાંભળીએ ગાંધી વંદના અમદાવાદ વડોદરા કેન્દ્રથી.
1: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. 6:45 થઈ રહી છે. પ્રસ્તુત છે કાર્યક્રમ ગાંધી વંદના.
2: ગાંધીજીનો અક્ષરદેહ પુસ્તકમાંથી પઠન. મેડમ હલીદ અદીબ હનુમ સાથે મુલાકાત, January 9, 1935.
3: આપ આ મહાયંત્રોના શાપની સામે શી રીતે લડશો?
2: એ બધું મારી અહિંસાના ગર્ભમાં રહેલું જ છે. હિન્દુ મુસલમાન એકતા, અસ્પૃશ્યતા નિવારણ અને ગ્રામવાસીનું ઋણ ફેડવાની, હરિજન સેવાની તેમજ ગ્રામ ઉદ્યોગના પુનરુદ્ધારની પ્રવૃત્તિ, એ બધાનો ઉદય મારી અહિંસાની ઉપાસનામાંથી થયેલો છે. 35 કરોડ મનુષ્યના દેશમાં મોટા યંત્રો વસાવવાનો વિચાર કરવો એમાં ક્રૂરતા છે, પાપ છે. દરેક મનુષ્ય એ યંત્ર છે, માત્ર એમાં બરાબર તેલ પૂરીને એને ચાલતું રાખવું જોઈએ. એ હું કરવા મથી રહ્યો છું. રાજકીય સ્વતંત્રતા તો તમે મેળવ્યા વિના નહીં જ રહો, પણ મને ભય છે કે યંત્રવાદ હિન્દુસ્તાનને માથે ચોંટી જશે તો હિંસામાંથી છૂટી નહીં જ શકાય. એ વસ્તુ મેં છેક 1908 જોયેલી, અને ત્યારથી હું મારી પ્રવૃત્તિઓને અહિંસાની દ્રષ્ટિએ રચતો આવ્યો છું. હિન્દુસ્તાનમાં ઉદ્યોગ માત્ર યંત્રોથી ચલાવવા હોય તો એનું પરિણામ એક યા બીજી રીતે હિંસામાં આવ્યા વિના રહે જ નહીં. એ હું જાણું છું, બરાબર જાણું છું, પણ એ કઠણ કામ છે. આત્માની રક્ષા કરવાની છે. આપ જો આત્માની રક્ષા કરવાની સંસ્થા કાઢો તો બહુ સારું થશે. હા, સત્યનો એક પણ સાચો ઉપાસક મળી આવે તો જરૂર કાઢું. મને જાજી આશા નથી, કેમ કે સામોપક્ષ બહુ પ્રબળ છે. મેં મારો આશાવાદ કદી છોડ્યો નથી. જ્યારે આસપાસ ઘોર અંધારું દેખાય છે એવે વખતે મારા હૃદયમાં આશાની જ્યોત જગજગાટ બળતી રહે છે. એ આશાને હું પોતે સંહારી નહીં જ શકું. એ આશા સાચી પાડવા જેટલું નજરે દેખાય એટલું પારખું હું આપી શકતો નથી, પણ મારા મનમાં હાર જેવી વસ્તુ છે જ નહીં. એ તો કદી નહીં આવે, હું જાણું છું એ કદી નહીં આવે. માર્ગરેટ સ્પીગલને પત્ર, દિલ્હી, January 10, 1935. ચિરંજીવી અમલા, તારી પેન્સિલથી લખેલી ચિઠ્ઠી મને મળી હતી.

હું નથી માનતો તારે જર્મનીથી બીજો પાસપોર્ટ મેળવવાની જરૂર હોય. તારે જો ફરી જર્મની જવું હોય તો એની જરૂર ખરી, અહીં રહેવા માટે એની જરૂર નથી, એની મને ખાતરી છે. સાથોસાથ સરકાર કોઈપણ પરદેશીને ગમે ત્યારે કારણ આપ્યા વગર કાઢી મૂકી શકે છે, અને આજે પરદેશી કે દેશમાં જન્મેલા વચ્ચે ભાગ્યે જ કશો ફેર રહ્યો છે, કારણ વટ હુકમો હેઠળ કોઈપણ માણસને દેશની બહાર કાઢી મૂકી શકાય છે. શાંતિ નિકેતનમાં તને કેમ લાગે છે તે તારે મને જણાવવું જોઈએ. અમે કદાચ 28મી સુધી અહીં છીએ, 20મી સુધી તો ખરાં જ. બાપુના આશીર્વાદ. સમાજવાદીઓની મુલાકાત, January 10, 1935. સમાજવાદીઓ ગાંધીજીને ફરીથી મળ્યા અને તેમની સાથે સમાજવાદની દ્રષ્ટિએ ગ્રામ ઉદ્યોગોને લગતા પ્રશ્નોની ચર્ચા કરી. તેમણે એવું કહ્યાનું કહેવાય છે કે ગામડાના કાર્યક્રમમાં પ્રથમ પગલું જેમની પર જમીનદારો દ્વારા જુલમ થઈ રહ્યો છે તે કિસાનોની સ્થિતિ સુધારવાનું હોવું જોઈએ, અને કિસાનોમાં એવો પ્રચાર કરવો જોઈએ કે હાલમાં તેમની સાથે જે અન્યાયી વર્તાવ થઈ રહ્યો છે તેને તાબે તેમણે થવું નહીં. જાણવા મળે છે કે તેમના આ દ્રષ્ટિબિંદુ સાથે ગાંધીજી સંમત થયા નહીં અને એવો મત વ્યક્ત કર્યો કે બંને પક્ષો વચ્ચે ભાવભર્યા સંબંધો સાચી રાખવાના પ્રયત્ન કરવા જોઈએ, કોઈપણ પ્રકારની કૂટથી દૂર રહેવું જોઈએ અને હાલનો કાર્યક્રમ પાર પાડવા ખાતર જમીનદારોની સહાનુભૂતિ ગુમાવવી પડે એવું કશું ન કરવું જોઈએ. એમણે કહ્યું કે એકાએક સંપૂર્ણ ફેરફાર કરી નાખવાનો સમય પાક્યો નથી, જોકે સંભવ છે કે થોડા સમય પછી એવી સ્થિતિએ પહોંચાય. તેમણે કહ્યું કે આજની સ્થિતિમાં ક્રાંતિકારી ફેરફાર કરી નાખવાના સમાજવાદીઓના વિચારને પરિણામે જમીનદારો કદાચ ત્રીજા પક્ષને શરણે જાય. છાપાના પ્રતિનિધિની મુલાકાત, January 10, 1935. છાપાના પ્રતિનિધિઓએ પ્રશ્ન પૂછ્યો હતો, આપના ગ્રામ ઉદ્યોગની યોજના બાબતના સરકારના આ પગલા વિશે આપ શું ધારો છો? ગાંધીજીએ કહ્યું, સરકાર જો મેં કરવા ધારેલું કામ પોતે કરી નાખે ને મારે કંઈ કરવા પણ રહેવા જ ન દેતો હું બહુ રાજી થાઉં. હું કરવા ધારું છું એમાંનું ઘણું કામ તો એવું છે કે જે સરકારે કરવું જોઈએ. સરકાર જે કરી શકે તે ભલે કરે, માત્ર લોકો પર પરાણે કશું ન નંખાવું જોઈએ. સરકાર જો મને મદદ કરે તો હું અદ્ભુત પરિણામો લાવી શકું, પણ એ જો તે સાચી દાનતથી મદદ કરે તો જ બની શકે. અથવા આ કાર્યક્રમના રહસ્યને સરકાર સમજે અને એની કદર કરે. સરકાર ઘણી રીતે મદદ કરી શકે, તે કાયદામાં ફેરફાર કરીને કે નવો કાયદો કરીને મદદ કરી શકે, પણ સરકાર જે કરે છે એને વિશે કંઈ પણ અભિપ્રાય પ્રગટ કરવાનું મને ન કહેશો. મારે એના કામની ટીકા નથી કરવી, જરૂર પડશે તો હું એમને લખીશ. મારા જીવનમાં ગુપ્ત એવું કશું નથી, બધી ખુલ્લે ખુલ્લી વાત છે. સરકારથી હું કશું જ છાનું નહીં રાખું. મેં ગ્રામ ઉદ્યોગની વૃદ્ધિ માટે જે વસ્તુઓ પસંદ કરી છે તેના તરફ અત્યાર સુધી કોઈનું ધ્યાન ગયેલું નથી, અને તેથી બીજાએ કરેલા કામમાં હું જરાયે દખલ કરતો નથી. હાથે ખાંડેલા ચોખા, હાથે દળેલો લોટ અને ગામડામાં બનેલો ગોળ વાપરવાનું હું લોકોને કહું છું, તેમાં હું એમને એટલું જ કહું છું કે પૈસા આપીને રોગ ન વહોરી લેશો. અત્યારે તો તેઓ એમ જ કરે છે અને મને કહેતા આનંદ થાય છે કે મારા અભિપ્રાયને દેશના મોટા ધુરંધર ડોક્ટરો અને વિજ્ઞાન શાસ્ત્રીઓએ ટેકો આપ્યો છે. જમીનમાં અને ખેતીની પદ્ધતિમાં સુધારા કરવાનો વિચાર જ મારાથી થઈ શકે એમ નથી, કેમ કે મારું ગજું કેટલું છે એની મને ખબર છે, ને મારે તો લોકોની પાસે બહારની મદદ લીધા વિના જેટલું થઈ શકતું હોય એટલું બધું કરાવવું છે. મારું ધ્યેય તો એ જ છે કે લોકોમાં જે આળસ જામી ગયું છે તે દૂર થાય, લોકો પોતાના વખતનો સદુપયોગ કરતા થાય, હાનિકારક ખોરાક ખાતા અટકે અને જે આર્થિક દુર્વ્યવ થઈ રહ્યો છે તે બંધ થાય. હાથે ખાડેલા ચોખા, હાથે દળેલો લોટ, ગોળ અને ધાણીનું તેલ અને ઢોરના મૂળદાની સુવ્યવસ્થા માટેની મારી પ્રવૃત્તિને એ દ્રષ્ટિથી નિહાળવી જોઈએ. છાપાના પ્રતિનિધિની મુલાકાત, January 10, 1935. છાપાના પ્રતિનિધિઓએ

0: મુલાકાતમાં પૂછ્યું, આપના ગ્રામ ઉદ્યોગની યોજના બાબતના સરકારના આ પગલા વિશે આપ શું ધારો છો? ગાંધીજીએ કહ્યું, જો કે કોંગ્રેસે તેના હાલના મુંબઈના અધિવેશનમાં ગ્રામોદ્ધારને તેના રચનાત્મક કાર્યક્રમના એક અંગ તરીકે સ્વીકાર્યો છે, પણ ગ્રામોદ્ધારનો કાર્યક્રમ એ કંઈ નવો વિચાર નથી. છેલ્લા 8 મહિનાથી હું લોકો આગળ એ વિશે બોલતો રહ્યો છું. તકલીની શક્તિના ગાંધીજીએ ભારોભાર વખાણ કર્યા છે અને કહ્યું કે હાલમાં જ માન્ચેસ્ટરના એક કાંતનારે તેની પરીક્ષા કરી હતી અને તેમાં રહેલી શક્યતાઓને પ્રમાણી હતી. એક વખત જે તકલીની ગતિ કલાકે માંડ 100થી વધારે વારની હતી, તે હવે કલાકના 400 વાર સૂતર કાંતતી હતી. તે એક અદ્ભુત વસ્તુ છે અને જો તેનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો તે ઘણા વધારે સારા ફેરફારો લાવી શકે એમ છે. આગળ ચાલતા ગાંધીજીએ ભારપૂર્વક જણાવ્યું કે ગ્રામોદ્યોગ સંઘે રાજકારણને પોતાના ક્ષેત્રની બહાર રાખ્યું છે. દિલ્હીમાં એમના કામમાં એમણે સાધેલી પ્રગતિ વિશે પૂછવામાં આવતા ગાંધીજીએ કહ્યું કે હાલમાં હું સાધન સામગ્રી ભેગી કરવાનું કામ ધીમે ધીમે કરી રહ્યો છું અને તેમાં રહેલી મહાન શક્યતાઓ જોવા ચાહું છું. ચરખા સંઘે 1,60,000 લોકોમાં 1.5 કરોડ રૂપિયા વહેંચ્યા છે. તેમાં 1,20,000 કાંતનારા, 24,000 ધોબી અને બાકીના વણકર છે. ગ્રામોદ્યોગોનો હેતુ ગ્રામવાસીઓના હિતને આગળ વધારવાનો છે, એટલે હરીફાઈની દ્રષ્ટિએ ગ્રામોદ્યોગ યાંત્રિક ઉદ્યોગો સામે ટક્કર નહીં ઝીલી શકે એમ માની લેવાને કોઈ કારણ નથી. શરત એટલી કે એ સ્પષ્ટપણે સમજી લેવું જોઈએ કે ગામડામાં થતું ઉત્પાદન ખુદ ગામડાના વપરાશ માટે છે.
1: ગાંધી વંદના અહીં સમાપ્ત થાય છે.
2: ઈયમ આકાશવાણી સંપ્રતિ વાર્તાઃ શ્રૂયંતામ પ્રવાચિકા નિધિ ઝાઃ. अथ वार्ताः. नवदेहल्यां नीति आयोगस्य शासी परिषद उपवेशनस्य अध्यक्षतां कुर्वन् प्रधानमंत्री नरेन्द्र मोदी अवोचत् यत् यदा विश्वस्य प्रमुखाः अर्थव्यवस्थाः आर्थिक समाह्वानानां सामुख्यं कुर्वन्तः सन्ति तस्मिन् काले अपि भारतस्य विकासयात्रा विश्वम् अविरतं प्रेरयति. तेन ऊर्जा क्षेत्रे वैश्विक उत्कृष्ट पद्धतीनां स्वीकरणाय आत्मनिर्भरतां प्रति देशस्य संकल्पं दृढयितुं बलं प्रदत्तम्. प्रधानमन्त्रिणा राज्यानि एकं मण्डलं एकः उत्पादः ODOP तथा रक्षा निर्माण क्षेत्रे निर्यातोन्मुख नीतीनां विकासाय प्रेरितानि. अस्य वर्षस्य मुख्य विषयो विकसित भारत @2047 कृते समावेशी मानव विकासः आसीत्. नीति आयोगस्य उपाध्यक्षेण अशोक लाहरी महोदयेन सबलं प्रोदीरितं यत् सुशिक्षिता कौशलयुक्ता च जनसंख्या एव देशस्य सफलतायाः मार्गो वर्तते. राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मुः अद्यारभ्य उत्तराखण्डस्य द्विदिवसीय आधिकारिक प्रवासे भविष्यति. अस्मिन् प्रवासे राष्ट्रपतिः देहरादून स्थिते भारतीय सैन्य अकादमी इत्यस्य 58-तम नियमित पाठ्यक्रमस्य निरीक्षणं विधास्यति. भारतस्य खरीफ वपनर्तौ प्रविष्टे सति तैल बीज कृषेः अनुसंधान आधारित ज्ञानं कृषकाणां चलदूरभाषे प्रदातुं ऑयल सीड्स किसान मित्र नामनी व्हाट्सएप आधारित AI परामर्श सेवा प्रकटीभूता. अत्रावधेयं यत् कृषि कृषक कल्याण मंत्रालयेन प्रख्यापितं यत् अनया नूतन व्यवस्थया भारतस्य कोऽपि तैल बीज कृषकः केवलं व्हाट्सएप माध्यमेन निःशुल्कं विश्वसनीयं तत्क्षणं च सस्य संबद्धं परामर्शं स्वभाषया सारल्येन प्राप्तुं शक्नोति. फिनलैंड देशे आयोजितायां कुंतरांता वार्तायां भागं गृह्णन् विदेश मंत्री डॉ. एस. जयशंकरः चिंतां प्रकटयन् अब्रवीत् યત પ્રચલ્યમાનાઃ

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા. અમદાવાદ વિમાન દુર્ઘટનાને આજે એક વર્ષ પૂરું થયું. પોરબંદરમાં આવતીકાલથી બે દિવસીય વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટનું આયોજન કરવામાં આવ્યું. પોરબંદરમાં વિશ્વની સૌથી મોંઘી કેરીનું એક ફળ 1700 રૂપિયામાં વેચાયું. અમદાવાદમાં ફર્સ્ટ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધા 2026નો આજથી પ્રારંભ થશે. આગામી 7 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેર કરાયેલી આ ચૂંટણીમાં ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 8 જૂન હતી, જેમાં માત્ર ભાજપના 4 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ભાજપના 4 ઉમેદવારો જીતેન્દ્ર કણઝરિયા, રાજેશ શુક્લ, માનસી પરમાર અને મુકેશ રાઠવા બિનહરીફ વિજેતા બન્યા હતા. બિનહરીફ વિજેતા થયેલા મુકેશ રાઠવાએ આ મુજબ પ્રતિક્રિયા આપી.
1: ભારતના ઉચ્ચ સદન કાઉન્સિલ ઓફ સ્ટેટ રાજ્યસભાના સભ્ય તરીકે આજે મારો વિજય થયો છે એ મારા માટે એક ગૌરવની ક્ષણ છે. અને આ મારી જે વિજય થયો છે એ ગુજરાતના કરોડો જનતાઓના આશાઓ અપેક્ષાઓ પૂર્ણ કરવા માટેના પ્રતિનિધિ તરીકે થઈ છે. એ માટે હું ગુજરાતના માનનીય તમામ વિધાયકોએ જે પૂર્ણ બહુમતી 161 ધારાસભ્યશ્રીઓ ધરાવે છે એમનો હું આ તબક્કે આભાર માનીશ.
0: વિજેતા થયેલા ચારેય ઉમેદવારો રાજ્યસભામાં રામ મોકૈયા, નરરિયા, મીરમિલાબેન બાર અને શક્તિસિંહ ગોહિલનું સ્થાન લેશે. અમદાવાદ વિમાન દુર્ઘટનાને આજે એક વર્ષ પૂરું થયું છે. વર્ષ 2025માં અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઇન્ડિયાનું વિમાન એરપોર્ટ નજીક જ બપોરના સમયે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં વિમાનમાં સવાર 241 મુસાફરો અને અન્ય 19 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્ય પોલીસ વડા જીએસ મલિકે તત્કાલીન સ્થિતિ અંગે વાત કરતા આમ જણાવ્યું.
2: तुरंत इंटरकॉम पे मेरे को कंट्रोल रूम से फ़ोन आया कि कोई एक प्लेन क्रैश हुआ है. मैं इमीडिएटली वहाँ से रवाना हो गया और साइट पे मैं 2 बजे से 5-7 मिनट पहले ही पहुँची. तो वहाँ देखा तो डेड बॉडीज़ को उस टाइम एम्बुलेंसेज वो ले जा रही थी और बहुत ही पेनफुल दृश्य था. हमने तुरंत ग्रीन कॉरिडोर हमने एस्टेब्लिश किए. काफ़ी स्मूथ कोऑर्डिनेशन कह सकते हैं कि बाकी एजेंसीज के साथ भी हो, चाहे म्यूनिसिपल कॉरपोरेशन हो या सिविल हॉस्पिटल की अथॉरिटीज हो, डॉक्टर्स ने भी बहुत

0: ऐसा काम किया।
1: સિવિલ હોસ્પિટલ નજીક થયેલા દુર્ઘટનાને યાદ કરતા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીએ આ મુજબ જણાવ્યું.
2: 71 જેટલા દર્દી આવેલા, એનું મેનેજમેન્ટ પત્યું. કલાક પછી તો કોઈ દર્દી આવ્યો જ નથી. બર્ન્ડ આઉટ બોડીઝ જેને પીએમ માં શિફ્ટ કર્યા, પીએમ રૂમ માં, અને એકમાત્ર સોલ્યુશન આઈડેન્ટિફિકેશન કરવા માટેનું હતું, ડીએનએ મેચિંગ. એટલે સરકાર તરફથી ઇમિડિયેટલી ડેપ્યુટ બી કરવામાં આવ્યા, અને એટલે કે 3 અલગ અલગ જગ્યા પર એક ટીમ કામ કરી રહી હતી. ઉપરી અધિકારીના ગાઈડન્સમાં, સરકારના ગાઈડન્સમાં, પોલીસ, આરોગ્ય વિભાગ અને કોર્પોરેશન, એનજીઓ, જેટલા પણ લોકો, એમ કહીશ ને કે 110 એકરમાં હતા, એવું કરવા માટે તત્પર બધા જ લોકો એમની સાથે જોડાયા.
1: પોરબંદરમાં આવતીકાલથી 2 દિવસીય વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં હિતધારકો સાથે સંવાદ યોજાશે. આ સમિટ દરમિયાન પોરબંદરમાં સૂચિત મેગા ફર્નિચર પાર્કની સ્થાપના, વિકાસની સંભાવનાઓ, રોકાણની તકો તથા ભવિષ્યની

0: આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં હિતધારકો સાથે સંવાદ યોજાશે. આ સમિટ દરમિયાન પોરબંદરમાં સૂચિત મેગા ફર્નિચર પાર્કની સ્થાપના, વિકાસની સંભાવનાઓ, રોકાણની તકો તથા ભવિષ્યની વ્યૂહાત્મક દિશા અંગે ઉદ્યોગ જગત સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. પોરબંદરમાં ઔદ્યોગિક વિકાસ અને આવનાર સમયમાં ઔદ્યોગિક રૂપરેખાના વિસ્તરણ માટે આ સમિટ એક મહત્વપૂર્ણ મંચ સાબિત થશે. દેશના વિવિધ રાજ્યોના 50થી વધુ ફર્નિચર ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ પોરબંદર આ સમિટમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતેથી વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સૌરાષ્ટ્રના પ્રથમ અને રાજ્યના બીજા વઢવાણ સિટી બર્ડ એટલાસ પ્રોગ્રામનો શુભારંભ કરાવ્યો. આ પ્રોજેક્ટ અંતર્ગત પક્ષીઓની ગણતરી, તેમનો વસવાટ, પક્ષીઓનું સ્થળાંતર અને તેનું સચોટ વૈજ્ઞાનિક દસ્તાવેજીકરણ કરવામાં આવશે. આ પ્રસંગે જામનગર બર્ડ એટલાસની જાહેરાત કરવામાં આવી હતી, તેમજ અ ચેકલિસ્ટ ઓફ બર્ડ્સ ઇન વઢવાણ સિટી નામની માહિતીસભર પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા 12 વર્ષમાં ભારતના અર્થતંત્રમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. આ પરિવર્તનના પ્રતિબિંબરૂપે ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત વિશેષ આર્થિક ઝોન સેઝ એ પણ વિકાસની નવી ઊંચાઈઓ સર કરી છે. દહેજ સેઝના વિકાસ કમિશનર અનુપમ કુમારે જણાવ્યું કે દહેજ સેઝ કાર્બનિક અને અકાર્બનિક રસાયણો, દવાઓ, ફાર્માસ્યુટિકલ્સ, એન્જિનિયરિંગ માલ તેમજ પ્લાસ્ટિક ઉત્પાદનોની નિકાસમાં ચોથું સ્થાન ધરાવે છે.
1: दहेज एसईजेड डीएमआईसी कॉरिडोर और पीसीपीआई रीजन दोनों का अहम हिस्सा है, जिस कारण से यहाँ पे काफी संभावनाएं हैं जो पेट्रोलियम प्रोडक्ट्स है, पेट्रोकेमिकल वेस्ट और स्पेशलिटी एंड एरोमेटिक केमिकल्स, तो उनके एक्सपोर्ट की काफी ज्यादा संभावनाएं हैं. दहेज का काफी महत्वपूर्ण स्थान है देश के अदर एसईजेड में और ये फोर्थ नंबर एसईजेड है जिसका पेट्रोकेमिकल्स, ड्रग्स एंड फार्मास्यूटिकल्स एंड देन केमिकल्स, इनके एक्सपोर्ट में इसका फोर्थ नंबर दहेज एसईजेड का स्थान है.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો. બાર વર્ષ વિકાસના વિશ્વાસના અને જનકલ્યાણના કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત જામનગર શહેરમાં 14 જૂન સુધી પ્રગતિપથનું આયોજન કરવામાં આવ્યું. આ યાત્રાના ભાગરૂપે રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ જામનગરમાં દિગ્જામ સર્કલ પાસે આવેલ શાળાની મુલાકાત લઈ બાળકો સાથે સંવાદ સાધ્યો.
2: આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે એક પરિકલ્પના વિકસિત ભારતની સંકલ્પનામાં અત્યારનું જે યુવા વર્ગ છે, અત્યારની જે યુવા પેઢી છે, એ જ આવનારા સમયમાં 2047માં જ્યારે વિકસિત ભારત બનાવવાની લીડ લઈ અને આગળ ચાલવાના હોય ત્યારે એમનું શિક્ષણ કાર્ય પણ ક્યાંક વ્યવસ્થિત રીતે સુચારૂ રૂપે પાર પડે, ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો થાય અને દરેક બાળક શિક્ષણ મળી રહે એ માટે થઈ અને ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ સતત કાર્યશીલ છે.
0: રાજકોટ જિલ્લામાં 14 જૂન સુધી સ્વચ્છતા અભિયાન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં જળાશયો અને નદી નાળાઓની સફાઈ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. પાટણ જિલ્લામાં આજથી 20 જૂન સુધી સવારે 9 વાગે જનકલ્યાણ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. પાટણ જિલ્લાના 9 તાલુકા તેમજ પાટણ, સિદ્ધપુર, રાધનપુર, હારીજ અને ચાણસ્પા નગરપાલિકા વિસ્તારોમાં પણ વિવિધ સ્થળોએ જનકલ્યાણ શિબિરો યોજાશે. બનાસકાંઠા જિલ્લામાં પણ આજથી 20 જૂન સુધી જનભાગીદારી અભિયાન અંતર્ગત જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં સૌ પ્રથમ વખત પોરબંદરમાં વિશ્વની સૌથી મોંઘી મિયાઝાકી અને અફઘાનિસ્તાનની નૂરજહાં કેરીની આવક થઈ છે, જેનું એક ફળ 1,700 રૂપિયામાં વેચાયું હતું. જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામના પ્રગતિશીલ ખેડૂત વરજાગ વાજાએ ગાય આધારિત પ્રાકૃતિક પદ્ધતિથી વિશ્વની 2 સૌથી મોંઘી અને દુર્લભ કેરી જાપાનથી પ્રખ્યાત મિયાઝાકી કેરી અને અફઘાનિસ્તાનની નૂરજહાં કેરીની જાતોનું સફળ ઉત્પાદન કર્યું છે. માર્કેટયાર્ડમાં તેઓ મિયાઝાકીના 3 નંગ અને નૂરજહાંના 2 વિશાળ ફળો લાવ્યા હતા. દાંતીવાડા ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બનાસ બેંકની 67મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ. શ્રી ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યું કે શ્રેષ્ઠ વહીવટ અને ટેકનોલોજીના ઉપયોગથી બનાસ બેંકનું ટર્નઓવર 7,000 કરોડે પહોંચ્યું છે. બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલ્યાતરે જણાવ્યું કે બનાસ બેંકે નાણાકીય વર્ષ 2025-26માં 25 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે.
3: અમારી બેંકે 67 વર્ષમાં બેંકની ડિપોઝિટ 4,350 કરોડ, બેંકનું ધિરાણ 2,750 કરોડ અને જે લો કોસ્ટ ડિપોઝિટ છે એ પણ 2,500 કરોડ ઉપર છે. બેંકે એના સભાસદ મંડળીઓને 9% ધિરાણ અને સભાસદોને ભેટ આપવાનું પણ આ સાધારણ સભામાં નિર્ણય કર્યો છે અને
0: અમદાવાદમાં ફર્સ્ટ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધા 2026 યોજાશે. આજથી 15 જૂન સુધી નારણપુરાના વીર સાવરકર સ્પોર્ટ્સ

0: કોમ્પ્લેક્ષ ખાતે રમાનારી આ સ્પર્ધામાં 844 એન્ટ્રી નોંધાઈ છે. 4 દિવસીય સ્પર્ધામાં કુલ 2,90,000 રૂપિયાની ઇનામી રકમ પણ રાખવામાં આવી છે. આગામી 7 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી છે. બીજી તરફ અમદાવાદ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં હજુ પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા છે. આજથી આગામી 2 દિવસ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા. અમદાવાદ વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂરું થયું. પોરબંદરમાં આવતીકાલથી 2 દિવસીય વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટનું આયોજન કરવામાં આવ્યું. પોરબંદરમાં વિશ્વની સૌથી મોંઘી કેરીનું એક ફળ 1,700 રૂપિયામાં વેચાયું. અમદાવાદમાં ફર્સ્ટ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધા 2026નો આજથી પ્રારંભ થશે. આગામી 7 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. સાંભળીએ ફિલ્મી ભક્તિ સંગીત. આરંભ કરીએ ઉષા મંગેશકર અને સાથીદારોના સ્વરમાં જય સંતોષીમાં ફિલ્મનું આ ગીત.

આપ સાંભળી રહ્યા હતા ફિલ્મી ભક્તિ સંગીતનો કાર્યક્રમ. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું. પ્રસ્તુત છે હવેલી સંગીત. કલાકાર ગોસ્વામી રસાદ્ર. આરંભમાં સાંભળીએ તાનસેનની રચના.

આપ સાંભળી રહ્યા હતા હવેલી સંગીત. કલાકાર હતા ગોસ્વામી રસાદ્ર. રચનાઓ હતી તાનસેન અને ચતુર્ભુજ દાસની. પખાવજ ઉપર હર્ષ ઠાકર, જાંજ ઉપર જયેશ દિનોજા અને હાર્મોનિયમ ઉપર ઘનશ્યામ દિનોજા. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું. બરાબર 7:45 મિનિટે ગુજરાતીમાં સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નીતિ આયોગની બેઠકમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતની વિકાસગાથા વિશ્વને પ્રેરણા આપી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઉત્તરાખંડની બે દિવસની મુલાકાતે જશે. કેન્દ્ર તેમજ આસામ અને નાગાલેન્ડ સરકાર વચ્ચે ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસના સંશોધન અને ઉત્પાદન માટે સમજૂતી કરાર થયા. વિદેશમંત્રીએ સંઘર્ષના સમયે આંતરરાષ્ટ્રીય સમુદાયને રાજદ્વારી વાટોઘાટો પર ભાર મૂક્યો. ખાડી ક્ષેત્રમાં ભારતીય નાવિકોની સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ. ઈડીએ આઈડીએફસી બેંક સાથે 6,000 કરોડની છેતરપિંડી કેસમાં બે વ્યક્તિઓની ધરપકડ કરી. અને આઈસીસી મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપ આજથી શરૂ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે જ્યારે ઘણી મોટી અર્થવ્યવસ્થાઓ અનિશ્ચિતતા અને આર્થિક પડકારોનો સામનો કરી રહી છે ત્યારે ભારતની વિકાસગાથા વિશ્વને પ્રેરણા આપી રહી છે. ગઈકાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરતા તેમણે આત્મનિર્ભરતા પ્રત્યે રાષ્ટ્રના સંકલ્પને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને ખાસ કરીને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં વૈશ્વિક શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવા અને અમલમાં મૂકવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો. પ્રધાનમંત્રીએ રાજ્યોને એક જિલ્લો એક ઉત્પાદન પહેલ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને તેની આસપાસ નિકાસલક્ષી વ્યૂહરચના વિકસાવવા વિનંતી કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઉત્તરાખંડની બે દિવસની મુલાકાતે જશે. આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ ભારતીય લશ્કરી એકેડમી દહેરાદૂનમાં 158માં નિયમિત અભ્યાસક્રમ અને 141માં ટેકનિકલ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમની પાર્સિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કરશે. આસામ નાગાલેન્ડ સરહદ પર ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસના સંશોધન અને ઉત્પાદન માટે કેન્દ્ર અને આસામ અને નાગાલેન્ડ સરકાર વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી કરાર એટલે કે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા અને નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યુ રિયોની હાજરીમાં નવી દિલ્હીમાં આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બોલતા શ્રી શાહે તેને એક ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી.
1: आज हम सब एक ऐतिहासिक क्षण के साक्षी हो रहे हैं. इससे ऑयल और नेचुरल गैस की एक्सप्लोरेशन की संभावनाएं बढ़ेगी, मिनरल की भी खनन की संभावना खड़ी होती है. दोनों राज्यों ने ये निर्णय किया 50-50% कर भारत के तेल के उत्खनन में बाधा न बने, क्योंकि ये राष्ट्रीय संपदा है और मुझे लगता है कि ये भाव बहुत महत्वपूर्ण है.
0: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ આજથી સ્વિટ્ઝર્લેન્ડના બે દિવસની મુલાકાતે જશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે આ મુલાકાત ભારત સ્વિટ્ઝર્લેન્ડ આર્થિક ભાગીદારીને મજબૂત બનાવશે અને ભારત યુરોપિયન મુક્ત વેપાર સંગઠન EFTA વેપાર અને આર્થિક ભાગીદારી કરારના અમલીકરણ દરમિયાન મંત્રી દ્વિપક્ષીય વેપાર અને રોકાણને વિસ્તૃત કરવાની તકો પર ચર્ચા કરશે અને ગાઢ આર્થિક સહયોગ માટેના માર્ગો શોધવા માટે ઝ્યુરિચમાં સ્વિસ કંપનીઓ અને રોકાણકારો સાથે પણ વાતચીત કરશે. સરકાર અને જળમાર્ગ મંત્રાલયે ગલ્ફ ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષાની પરિસ્થિતિ વચ્ચે દરેક ભારતીય નાવિકની સલામતી સુરક્ષા

0: અને કલ્યાણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય નાવિકોની સુરક્ષા માટે જહાજ સંચાલકો અને શિપિંગ કંપનીઓને પ્રવર્તમાન દરિયાઈ સુરક્ષા પ્રોટોકોલનું કડક પાલન કરવા પર ભાર મૂક્યો છે. ભારતીય અને વિદેશી જહાજોમાં સેવા આપતા તમામ ભારતીય નાવિકોને ઉચ્ચતમ સ્તરની સાવધાની અને સતર્કતા રાખવાની સલાહ આપી છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે સરકાર ગલ્ફ ક્ષેત્રમાં બદલાતી પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. તેમણે કહ્યું કે વિદેશમાં તમામ સંબંધિત મંત્રાલયો, એજન્સીઓએ મિશન જ્યારે પણ જરૂર પડે ત્યારે સમયસર સહાય અને સહાય સુનિશ્ચિત કરવા માટે નજીકના સંકલનમાં કામ કરી રહ્યા છે. સીમેન વેલફેર ફંડ સોસાયટીને દરેક મૃતક નાવિકના પરિવારોને 10 લાખ રૂપિયાની સહાય ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ભારતીય નાવિકો અને તેમના પરિવારોને સહાય પૂરી પાડવા માટે સમર્પિત સંદેશાવ્યવહાર ચેનલો અને કટોકટી પ્રતિભાવ પદ્ધતિઓ 24 કલાક માટે કાર્યરત છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ IDFC બેંક છેતરપિંડી કેસમાં ચાલી રહેલી તપાસના સંદર્ભમાં હરિયાણાના વિકાસ અને પંચાયત નિયામકના કાર્યાલયમાં તત્કાલીન સુપ્રિન્ટેન્ડન્ટ નરેશકુમારની ધરપકડ કરી છે. તેમની મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ PMLA 2002ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની તપાસમાં હરિયાણા સરકાર, ચંડીગઢ વહીવટીતંત્ર અને IDFC ફર્સ્ટ બેંક સાથે જોડાયેલી બે ખાનગી શાળાઓના બેંક ખાતાઓમાંથી 6,045 કરોડ રૂપિયાના જાહેર ભંડોળની ઉચાપતનો ખુલાસો થયો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. ICC મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપની 10મી આવૃત્તિ આજથી શરૂ થશે, જેમાં યજમાન ઇંગ્લેન્ડ ટુર્નામેન્ટની શરૂઆતની મેચમાં શ્રીલંકા સામે ટકરાશે. એક મહિના સુધી ચાલનારી આ ટુર્નામેન્ટ સમગ્ર ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાશે અને ફાઇનલ 5 જુલાઈએ પ્રતિષ્ઠિત લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ભારતીય મહિલા ટીમ આવતા રવિવારે પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય મહિલા ટીમ પ્રથમ T20 વર્લ્ડ કપ ટાઇટલ માટે ટકરાશે. મેક્સિકો સિટીમાં ફિફા વર્લ્ડ કપ 2026નો ગઈકાલ રાત્રે ભવ્ય ઉદઘાટન અને રંગારંગ સમારંભ સાથે પ્રારંભ થયો છે.
1: फीफा विश्व कप का ये अब तक का सबसे बड़ा संस्करण है. इसमें पहली बार 48 टीम भाग ले रही हैं. मेजबान देश अमेरिका, कनाडा और मेक्सिको को विश्व कप में सीधे प्रवेश मिला है. टूर्नामेंट में 12 ग्रुप हैं. प्रत्येक ग्रुप में 4-4 टीमें शामिल हैं. हर ग्रुप की शीर्ष दो टीम सीधे नॉकआउट चरण में प्रवेश करेगी. प्रतियोगिता में कुल 104 मुकाबले खेले जाएंगे. इसमें 72 ग्रुप स्टेज और 32 नॉकआउट मुकाबले शामिल होंगे. फाइनल 19 जुलाई को खेला जाएगा. समाचार कक्ष से मैं मुकेश कुमार बल.
0: તુર્કીમાં રમાઈ રહેલી તીરંદાજી વર્લ્ડ કપમાં ભારતે બી ધીરજ અને કુમકુમ મહોદની મિક્સ જોડીની ટીમ ફાઇનલમાં પહોંચી છે. જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રા પહેલા રામબન જિલ્લામાં રસ્તાના સમારકામ માટે આજથી 17 જૂન સુધી જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ એટલે કે NH44ના કેટલાક ભાગો પર રાત્રિના સમયે ટ્રાફિકની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવશે. 12 જૂનથી 17 જૂનની રાત્રે નાથશ્રી અને નવયુગ ટનલ વચ્ચે વાહન વ્યવહાર સ્થગિત રહેશે. 3 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રાની તૈયારીમાં સમારકામનો હાથ ધરવામાં આવી રહ્યું છે. વાહનો કાર્યસ્થળની નજીક ફસાઈ ના જાય તેની ખાતરી કરવા માટે અધિકારીઓએ હાઇવેની બંને બાજુએ વધારાની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી મિત્તલ પટેલ.
2: આજના અખબારોમાં અમેરિકાના હુમલામાં 3 ભારતીયોના મોત, અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશની આજે વરસીના સમાચાર વાંચવા મળી રહ્યા છે. સંદેશ પ્રથમ પાને લખે છે, ભારતીય ક્રૂ સાથેના વધુ એક જહાજ પર યુએસ નેવીનો હુમલો. અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશની આજે વરસી. અકસ્માતનો અંતિમ અહેવાલ 1 વર્ષની મુદતમાં આવી શક્યો નહીં. એન્જિન તપાસ હજી અધૂરી. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, અમેરિકાના હુમલામાં 3 ભારતીયના મોત, 4 દિવસમાં 3જો ભીષણ હુમલો. ગૃહિણીઓ માત્ર હોમ મેકર નથી, તેઓ રાષ્ટ્ર નિર્માતા છે, સુપ્રીમ કોર્ટ. નવગુજરાત સમય પ્રથમ પાને લખે છે, ખડકે, ખેડા, ભાજપના પુનિયા, તરુણ ચૂક સહિત 24 ઉમેદવારો રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા. મમતાના ગઢમાં ગાબડું. તૃણમૂલ કોંગ્રેસના વધુ 2 સાંસદોના રાજીનામાથી દિલ્હી સુધી ભૂકંપ. ગુજરાત સમાચાર લખે છે, મોંઘવારી તો મને બહુ ગમે છે, ટ્રમ્પના નિવેદનથી અમેરિકામાં મોટો હોબાળો. અને સ્થાનિક સમાચારો પર નજર કરીએ તો પ્લેન ક્રેશમાં સ્થળે નવી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ અને રિહેબ સેન્ટર બનશે. સૌથી મોંઘી 3 લાખની કિલો जापानीज केरी ना भारत में

0: 1700 ઉપજ્યા. ગુજરાતમાં વરસાદનું કાઉન્ટડાઉન શરૂ. 23-26 જૂન વચ્ચે ચોમાસું બેસવાની આગાહી જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નીતિ આયોગની બેઠકમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતની વિકાસ ગાથા વિશ્વને પ્રેરણા આપી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઉત્તરાખંડની 2 દિવસની મુલાકાતે જશે. કેન્દ્ર તેમજ આસામ અને નાગાલેન્ડ સરકાર વચ્ચે ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસના સંશોધન અને ઉત્પાદન માટે સમજૂતી કરાર થયા. વિદેશમંત્રીએ સંઘર્ષના સમયે આંતરરાષ્ટ્રીય સમુદાયને રાજદ્વારી વાટોઘાટો પર ભાર મૂક્યો. ખાડી ક્ષેત્રમાં ભારતીય નાવિકોની સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ. ઈડીએ IDFC બેંક સાથે 6000 કરોડની છેતરપિંડી કેસમાં 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે. અને ICC મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપ આજથી શરૂ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે પર્યાવરણ વિષયક 5 મિનિટ. વિષય પર્યાવરણ અને અર્થશાસ્ત્ર. પ્રસ્તુતિ હિરલ માકડની.

દૈનિક શ્રેણી 5 મિનિટમાં આજે વાત કરીએ પર્યાવરણ અને અર્થશાસ્ત્ર વિશે. પ્રવર્તમાન સમયમાં વિકાસની પરિભાષા બદલાઈ રહી છે. ઔદ્યોગિકરણ અને શહેરીકરણના પરિણામે હવા, પાણી, જમીન, જંગલ પર એની વિપરીત અસર પડી છે. પર્યાવરણીય અર્થશાસ્ત્ર અંતર્ગત વ્યાપારિક પેઢીની એવી ક્રિયાઓનો અભ્યાસ કરવામાં આવે છે કે જે ક્રિયાઓ અન્ય લોકો પર નુકસાનકારક પ્રભાવ પાડતી હોય છે. વિકાસની આંધળી દોડમાં વાયુ પ્રદૂષણે શહેરોમાં જીવનને ગુંગળાવી દીધું છે. વાહનોના બળતણ, ઔદ્યોગિક એકમોમાં વપરાતા અનેક પ્રકારના ગેસ તેમજ વન કચરાના યોગ્ય નિકાલના અભાવે તેનાથી ઉત્પન્ન થતી બીમારીઓ ઘર કરી ગઈ છે. જે બાબતો કે પરિબળો વ્યવસાય સાથે સંબંધ ધરાવતા હોય તે પરિબળોને વ્યવસાયના પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ કોઈપણ પેઢીની સફળતાનો આધાર બે બાબતો પર રહેલો છે, આંતરિક પર્યાવરણ અને બાહ્ય પર્યાવરણ. જે પેઢીની આંતરિક સ્થિતિ સાથે સંબંધિત હોય તે બાબતો આંતરિક પર્યાવરણ તરીકે ઓળખાય છે. આંતરિક બાબતોને નિયંત્રણમાં લઈ શકાય અને બાહ્ય પર્યાવરણીય બાબત જે આર્થિક બાબતો, સામાજિક સાંસ્કૃતિક બાબતો, સરકારી અને કાયદાકીય બાબતો, વસ્તીશાસ્ત્રો લગતી બાબતો જે નિયંત્રણમાં લઈ શકાય એવી બાબતો છે. અર્થશાસ્ત્રની વ્યાખ્યા મુજબ સાધનોની અછત અને તેના વૈકલ્પિક ઉપયોગને કારણે પસંદગીનો પ્રશ્ન ઉદ્ભવે છે. ઉત્પાદનના અછતયુક્ત અને વૈકલ્પિક ઉપયોગવાળા સાધનોની ફાળવણી જુદા જુદા આર્થિક ક્ષેત્રમાં કરવામાં આવે છે. આથી સાધનોના પ્રમાણમાં ઘટાડો થાય છે. જેટલા સાધનોમાં વપરાશ થાય છે તેટલા નવા સાધનોનું સર્જન થતું નથી. સાધનોની ફાળવણીથી અને વપરાશમાંથી જ પર્યાવરણના પ્રશ્નો ઉદ્ભવે છે. ઔદ્યોગિક અને ખેતીના ઉત્પાદનમાં વધારો થતા સાધનોની માંગ વધતા પ્રદૂષણ સંભાવના પણ વધે છે. પેઢીનો હેતુ જો મહત્તમ ઉત્પાદનનો હોય તો પર્યાવરણનો ખ્યાલ કરવામાં આવતો નથી. આર્થિક રાજકીય નિર્ણયો લેવામાં આવે છે તેની પર્યાવરણ પર સીધી અસર થાય છે. આ નિર્ણયો ખર્ચના હોય કે જાહેર ક્ષેત્રના મૂડીગત વસ્તુના હોય કે વપરાશી વસ્તુના, ખાનગી ખર્ચના કે જાહેર ખર્ચના, દરેકની પર્યાવરણ પર સીધી અસર થાય છે. ખેતી અને ઉદ્યોગોમાં ઉત્પાદનની જુદી જુદી પદ્ધતિઓ છે. આ દરેક ઉત્પાદનની પદ્ધતિ પણ પર્યાવરણ સાથે સંકળાયેલી છે. સાધનોની ફાળવણી અથવા ઉપયોગો તથા અન્ય આર્થિક નિર્ણયો સાથે પર્યાવરણ અર્થશાસ્ત્ર સંકળાયેલ છે. સાધનોનો કયા હેતુ માટે ઉપયોગ કરવો અથવા વર્તમાનમાં ઉપયોગ કરવો કે ભવિષ્યની પેઢી માટે તે સાધનો જાળવી રાખવા તે અંગેની અસર પર્યાવરણ પર થાય છે. વધારે ઉત્પાદન કરવાની ઈચ્છા અને ઓછા પ્રદૂષણનું સર્જન ઘણી જ વખત વિરોધાભાસી બને છે. નાના પાયા પરનું ઉત્પાદન પર્યાવરણ માટે ખતરો નથી, પરંતુ મોટા પાયા પરના એકમો પ્રદૂષણ ઊભું કરે છે. ઉત્પાદક કઈ વ્યવસ્થા અને તે માટે કયા કાચા માલનો ઉપયોગ કરે તે નિર્ણયો પર્યાવરણ સાથે સંકળાયેલ છે. સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય અને ખાનગી ક્ષેત્ર દ્વારા લેવાયેલ નિર્ણય જુદા હોય સરકાર ભવિષ્યની પેઢીનો વિચાર કરે છે. કેટલીક વાર કેટલાક ઉપયોગો વધારે પ્રદૂષણ ફેલાવતા હોય છે ત્યારે રાજ્યે દરમિયાનગીરી કરવી જોઈએ. ઉત્પાદક હંમેશા ઉત્પાદન ખર્ચ નીચો આવે તે માટેના પ્રયત્નો કરે છે જેથી એના નફાના પ્રમાણમાં વધારો થાય. એટલે ઉત્પાદકનો હેતુ જો મહત્તમ નફાનો હોય તો સામાજિક કલ્યાણનો હેતુ સિદ્ધ થતો નથી.

0: artificial intelligence to bypass security systems and target financial infrastructure. External Affairs Minister S. Jaishankar calls for diversified supply chains and greater international cooperation amid ongoing conflicts. U.S. President Donald Trump calls off new military strikes on Iran, citing breakthrough in talks to end war. Hosts England to take on Sri Lanka in opening match of ICC Women's T20 Cricket World Cup in Birmingham today. And in football, co-hosts Mexico beat South Africa 2-0 in inaugural match of FIFA World Cup 2026. And with that, we end the morning news. Have a nice day.
1: આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્સ પર. ભજનોનો કાર્યક્રમ નિરખને ગગનમાં સાંભળીએ એ પહેલા કેટલીક જાહેરાતો.
2: આ કસ્ટમર કેર ક્યાં છે? મેડમ
3: જી,
2: આ કેવાયસી અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
3: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર કેવાયસી અપડેટ કરાવવું જોઈએ.
2: પણ એ કેવી રીતે થશે?
3: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે BC પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
2: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
3: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને KYC અપડેટ કરાવી શકો છો.
2: બસ
3: બસ,
2: સમજી ગયો.
3: તમારું KYC અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
4: RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
5: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, PM આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: અને હવે સાંભળીએ ભજનોનો કાર્યક્રમ નીરખને ગગનમાં. કલાકાર છે હિંમત ગિરી ગોસ્વામી. આરંભમાં નરસિંહ મહેતાની રચના.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત

0: जन जन ना आत्मविश्वास ने अने हवे तो माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल ना प्रयासों थी देश नू ग्रोथ एंजिन गुजरात बनी रहे छे ग्रीन एनर्जी अने भविष्यनी आधुनिक टेक्नोलॉजी नू पावर हाउस। आवो आ विकास ना महायज्ञ ने वधु वेगवंतो बनावीए, विकसित भारत माटे विकसित गुजरात बनावीए, 12 वर्ष विश्वास ना, विकास ना, जन कल्याण ना।
1: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો। ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ। આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો। હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી। આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના। આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની। 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ। આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના।
2: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે।
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ। આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ।
3: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
4: કાર્યક્રમ નિરખને ગગનમાં આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી। હવે સાંભળીએ સોમદાસની રચના।

0: આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર.
1: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
2: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10 થી 11 દરમિયાન,
1: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10 થી 10:30 દરમિયાન.
2: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
1: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0282-44-39-31, એટલે કે 0281-244-3931.
2: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો.

0: राम राम राम।
1: श्रोता मित्रो, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ ગામનો ચોરો અમે લઈને આવીએ છીએ દર શુક્ર શનિ અને રવિવારે સાંજે 7:20
0: જેમાં આપ સાંભળી શકો છો ખેતી, પશુપાલન, ગ્રામ સ્વાસ્થ્ય, શિક્ષણ, ગ્રામ્ય સંસ્કૃતિ જેવા અનેક વિષયો પર રસસભર વાતો.
1: તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ ગામનો ચોરો દર શુક્ર શનિ અને રવિવારે સાંજે 7:20
0: આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી. રામ રામ રામ રામ.

0: સહિયર એટલે આપણો સાથ, સહિયર એટલે આપણો સંગાથ,
1: સહિયર એટલે તમારા અને અમારા સંગાથનો અહેસાસ, સહિયર એટલે આપણા સખીપણાની સુવાસ.
0: મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર સાંભળો. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટઝ પર બપોરે 12:30 વાગ્યે,
1: જેમાં આકાશવાણી રાજકોટ નિર્મિત કાર્યક્રમો રજૂ થાય છે દર ગુરુવાર અને રવિવારે,
0: જેમાં છે જીવન ઉપયોગી વિવિધ રંગો, માહિતીની મહેક અને સ્વાદની સોડમ તથા વિવિધ નિષ્ણાંતોની મુલાકાત, વાર્તાલાપ અને અવનવી માહિતીઓ.
1: આ ઉપરાંત જાગૃતિ વિષયક કાર્યક્રમો, વિવિધ નિષ્ણાંત ડોક્ટરોની મુલાકાતો, વિવિધ તહેવારો, ઉત્સવોની વાતો,
0: પત્રોના પ્રતિભાવ અને ઈમેલના ઉત્તરો તો ખરા જ. ઈમેલ કરવા માટે અમારું ઈમેલ એડ્રેસ છે rajkotsahyar@gmail.com.
1: તો દરરોજ બપોરે 12:30 વાગે આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્રો પરથી સાંભળો.
2: સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ શેરી, સ્વચ્છ રસ્તા, સ્વચ્છ નગર, સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત, સપનું આપણા સૌનું. સ્વચ્છ ભારત.

0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. પ્રસ્તુત છે મહાભારતનું ઓજસ્વી પાત્ર વિદુર. આ વિશે ડોક્ટર માધવદાસ ખારાવાલાનો વાર્તાલાપ.
1: ધર્મો વિદુર રૂપેણ શાપાતસ્ય મહાત્મન માંડવ્યસ્યાર્થ તત્વજ્ઞા કામ ક્રોધ વિવર્જિત. અર્થાત અર્થ તત્વના જાણકાર કામ ક્રોધ રહિત મહાત્મા માંડવ્ય ઋષિના શાપથી સાક્ષાત યમરાજ શુદ્ર યોનિમાં વિદુર રૂપે અવતર્યા હતા. મહાભારત આદિ પર્વ 128. વિચિત્ર વીર્યની સ્ત્રી અંબિકારી દાસીને કૃષ્ણદેવ પાણી વ્યાસથી જે પુત્ર જન્મો તે જ વિદુર. સંબંધની દ્રષ્ટિએ જોઈએ તો વિદુર ધૃતરાષ્ટ્ર અને પાંડુના નાના ભાઈ થાય. રાજા દેવકની પુત્રી પારસવી સાથે મહાત્મા વિદુરના વિવાહ થયા હતા. મહાભારતના ઓજસ્વી પાત્રોમાં વિદુર પરમ નીતિવાન, નિષ્પૃહ અને ધર્મના મર્મને સમજનાર હોવાથી વયમાં નાના હોવા છતાંય તેમની પ્રત્યે અગત્યની બાબતમાં ધૃતરાષ્ટ્ર તેની સલાહ અવશ્ય લેતા. પાંડવોના પિતા પાંડુ તેઓ નાના હતા તે વેળા મૃત્યુ પામ્યા હતા. તેથી વિદુરને પાંડવો પ્રત્યે બાળપણથી જ પ્રીતિ હતી. ધૃતરાષ્ટ્રે જ્યારે પાંડવોને વારણાવત મોકલ્યા અને દુર્યોધને ત્યાં લાક્ષાગૃહ કરાવી તેમને બાળી નાખવાની તૈયારી કરી હતી ત્યારે સઘળી હકીકત વિદુરે યુધિષ્ઠિરને બર્બર ભાષામાં કહીને સાવધ કર્યો હતો. એટલું જ નહીં પણ એ બંધુઓ સહિત તેમાંથી સુરક્ષિત જઈ શકે માટે એક સુરંગ પણ કોરાવી હતી અને ત્યાંથી તેઓ નદી પાર તરી જાય માટે નૌકાની પણ વ્યવસ્થા કરી હતી. મહાભારતના આદિપર્વ અંતર્ગત વિદુરાગમન પર્વમાં વિદુરે સૌથી પહેલાં ધૃતરાષ્ટ્ર અને દ્રૌપદીની સાથે 5 પાંડવોના વિવાહ થયા એ હકીકત જણાવી હતી. 192-21 અને ધૃતરાષ્ટ્રની આજ્ઞાથી એમને હસ્તિનાપુર તેડી લાવ્યા હતા. વ્યાસ પાત્રના મનના વિશ્લેષણોમાં ઉતર્યા નથી પરંતુ તેઓ પાત્રના કાર્યને વર્ણે છે. એ વાત આપણને મહાભારતના ઓજસ્વી પાત્ર એવા વિદુરમાં દર્શન થયા વિના રહેતા નથી. કૌરવોની કપટનીતિની એમને જ્યારે જ્યારે જાણ થઈ છે ત્યારે ત્યારે એમણે એમનાથી બને એ રીતે પાંડવોને એ કપટનીતિના ભોગ બનતા અટકાવ્યા છે. મહાત્મા વિદુર ઇન્દ્રપ્રસ્થ નગરીમાં યુધિષ્ઠિરના રાજસૂયજ્ઞ પ્રસંગે પણ ઉપસ્થિત રહ્યા હતા અને રાજસૂયજ્ઞ પ્રસંગે એમણે વ્યયકરહ ખર્ચ કરવામાં પાંડવોને મદદ કરી હતી. મહાભારતના સભાપર્વમાં ઓજસ્વી એવા આ વિદુરનું પાત્ર એક સાચા સંત્રી તરીકે ઉપસી આવે છે. ધૃતરાષ્ટ્ર પાસેથી દ્યુતસભાની વાત સાંભળીને એક ધર્મનિષ્ઠ અને નિષ્કપટ વ્યક્તિ તરીકે વિદુરને દુર્યોધનના મલિન આશયથી રમાતા દ્યુતની વાત પ્રથમ પદે જ અકળાવે છે. કપટ દ્યુતના એંધાણ તેઓ પ્રથમ નજરે જ પારખી લે છે અને દુર્યોધનના કટુ વચનો અને તિરસ્કાર સહન કરવાનું જોખમ ખેડીને પણ તેઓ ધૃતરાષ્ટ્રને એ અગન ખેલ ખેલવાની અનુમતિ ન આપવા અનુરોધ કરતા એ વારંવાર ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે કે

गुरु, अर्थात हे प्रभु, हे राजा, હું આપણે આ નિર્ણયને અનુમોદન આપતો નથી. દ્યુતના કારણે પુત્રોમાં ભેદન ઉત્પન્ન થાય તે પ્રમાણે કરો. મહાભારત સભા પર્વ 45-52. દુરંદર્શી વિદુરને સૌથી મોટી ચિંતા જો કંઈ હોય તો કુરુકુળનો વિનાશ થવાની છે. તેઓ વારંવાર કુરુકુળના યોગક્ષેમની ચિંતા કર્યા જ કરે છે. અરે, આ કુરુકુળના કલ્યાણ માટે એકાંતમાં સ્વયં ધૃતરાષ્ટ્રને મળીને પુત્ર દુર્યોધનને ત્યજી દેવાની સલાહ પણ હિંમતપૂર્વક આપી હતી. પ્રાજ્ઞ વિદુરે દુર્યોધનના જન્મ સમયે જ કેટલાક દુર્નિમિત્ત જોઈને તેના અપલક્ષણો દર્શાવીને ધૃતરાષ્ટ્રને દુર્યોધનનો ત્યાગ કરવાનું સમજાયું હતું. પરંતુ પુત્ર સ્નેહથી બુદ્ધિની સમતુલા નહીં જાળવી શકનાર ધૃતરાષ્ટ્રે વિદુરના વચન માન્ય કર્યા નહોતા. વિદુર ધૃતરાષ્ટ્રની આજ્ઞાથી પાંડુ અને દ્યુતનું નિમંત્રણ આપવા ઇન્દ્રપ્રસ્થમાં જાય છે. ત્યાં યુધિષ્ઠિરને પણ તેઓ દ્યુતની જેવી અનર્થકારી રમતથી અળગા રહેવાની સલાહ આપે છે. પરંતુ યુધિષ્ઠિર કાકા વિદુરને સમજાવીને દ્યુતરમમાં હસ્તિનાપુર પહોંચે છે. દ્યુત સભામાં યુધિષ્ઠિર સર્વ ભૌતિક સંપત્તિ હારી જતા ધૃતરાષ્ટ્રને વિદુર સલાહ આપે છે કે ઊંચે ચડી મદ લેવા જનાર મદને જ જુએ છે, તેમ દુર્યોધન કેવળ સંપત્તિ જ જુએ છે, વૈરાગ્યનીથી થનાર વિનાશને જોતો નથી. દુર્યોધન

તેમને કાગડા કે શિયાળ જેવો દુષ્ટ ઓળખાવી પાંડવો સાથે સુલેહ કરી મિત્રો બનાવવા સમજાવે છે. યુદ્ધની નિંદા કરી દુર્યોધન સમા દુષ્ટ નાવિકને લીધે કૌરવોની એ નાવ મદદરીએ ડૂબી જશે એવી સ્પષ્ટ આગાહી કરે છે. એ અવસરે દુર્યોધન વિદુરને ન કહેવાના શબ્દો સંભળાવે છે અને વધારામાં પિતા ધૃતરાષ્ટ્રને કાકા વિદુરને છોડી દેવાની જાહેરમાં સલાહ પણ આપે છે. ત્યારે દુર્યોધને કટુ વચનો કહેતા વિદુર ખચકાતા નથી કે એ તાવતા એ પુરુષમ ત્યજંતિ તેષામ સખ્યમ અન્યવદ.

અર્થાત હે રાજા, આ પ્રમાણે જેઓ પોતાના અંગતજનને ત્યજી દે છે તેમનું સખ્ય નાશવંત હોય છે. તે વિચારીને આપ જ બોલો કે હું જાઉં કે નહીં. ખરેખર રાજાના ચિત્ત ચંચળ હોય છે. તેઓ પુરુષને પ્રથમ સાંત્વના આપીને પછી પાછળથી મુશળ મારે છે. ભરસભામાં ભીષ્મ અને દ્રોણ તર્કછલનો આશ્રય લઈ રહ્યા હતા ત્યારે પણ દ્રૌપદી જીતાયા નથી એવું સ્પષ્ટ વલણ સંત વિદુર જ અપનાવે છે. એટલું જ નહીં, મૂંગા બની બેઠેલા ક્ષત્રિયોને વિદુર કડક ઉપાલંભ આપે છે. ગુરુકુળની સભાની વિનાશની જે ઝંઝા ફૂંકાઈ રહી હતી એને ટાળવાનો પૂરેપૂરો અને પ્રમાણિક પ્રયાસ મહાભારતના આ ઓજસ્વી એવા વિદુરે કર્યો હતો. સત્યવક્તા વિદુર પરમ નીતિવાન અને નિષ્પૃહ હોવાથી ધૃતરાષ્ટ્ર એનાથી મોટા છતાંય એનું અતિશય માન રાખતા. આ સંબંધે એક પ્રસંગ મહાભારતના ઉદ્યોગ પર્વમાં મળી આવે છે, જે આ પ્રમાણે છે. પાંડવો વનવાસ 13 વર્ષનો પૂર્ણ થતા અજ્ઞાતવાસમાંથી પ્રગટ થયા એટલે ધૃતરાષ્ટ્ર સંજયને એવા અર્થનો સંદેશો લઈને યુધિષ્ઠિર પાસે મોકલ્યો કે તેણે રાજ્યનો અર્ધ ભાગ લેવો નહીં અને યુદ્ધ પણ કરવું નહીં. આ સંદેશો એણે યુધિષ્ઠિર પાસે જઈને કહ્યું એટલે યુધિષ્ઠિરે સંજયને પ્રત્યુત્તરમાં એવું કહ્યું કે સંજય, પુત્ર લોભે કરીને ધૃતરાષ્ટ્રે આવું કરવું યોગ્ય નથી. અર્ધ રાજ્યના અમે હકદાર છીએ, છતાં તેવું નહીં આપવું એમ કહાવે છે, પરંતુ અમે લીધા વિના રહેવાના નથી. તું જા અને આ મારો સંદેશો ધૃતરાષ્ટ્રને કહે. સંજય હસ્તિનાપુર પાછો ગયો. ત્યારે સંધ્યાકાળ થઈ ગયો હતો એટલે એણે ધૃતરાષ્ટ્રને એવું કહ્યું કે પાંડવો તરફથી જે સંદેશો મેં આણ્યો છે તે કાલે સવારે સર્વ સમક્ષ હું કહીશ. આટલું કહીને તે ચાલ્યું ગયો. એટલે ધૃતરાષ્ટ્રને ઘણો ભય લાગ્યો કે કોણ જાણે કાલ સવારે સંજય શું એ કહેશે. એ વિચારમાં તેને રાત્રે ઊંઘ આવી નહીં. તેથી વિદુરને બોલાવ્યા અને સંજય આવું કહી ગયો છે તેથી મને ઊંઘ આવતી નથી એમ વિદુરને કહ્યું. આ પ્રસંગે ક્રાંતદર્શી વિદુર ધૃતરાષ્ટ્રને નીતિનો બોધ આપતા પ્રારંભમાં કહે છે કે અભિયુક્તમ બલવતા દુર્બલમ હીન સાધનમ અતસ્વમ કામિનમ ચોરમા વિશંતિ પ્રજાગરા હા ક્વચિદ દેર્તે મહાદોષેન સ્પૃષ્ટો અસી નરાધિપ ક્વશ્ચિન્ન પરવિત્તેષુ ગૃધ્વન્વી પરિતપ્યસે. અર્થાત બળવાળા મનુષ્ય સાથે વાકુપીડ્યું હોય એવા સાધન વિનાના દુર્બળ મનુષ્યને કાબીને ચોરને કે પરાયા ધનનો લોભ રાખનારને ઊંઘ નથી આવતી. એ નરાધિપ, તમને આ મહાદોષોમાંનો કોઈ દોષ સ્પર્શો તો નથી ને? મહાભારત ઉદ્યોગ પર્વ 33, 13 અને 14. મહાભારતના ઉદ્યોગ પર્વના 33 થી 40 એમ 8 અધ્યાયોમાં એમણે ધૃતરાષ્ટ્રને આપેલો ઉપદેશ એ વિદુર નીતિ નામે વિશ્વમાં પ્રસિદ્ધિ પામ્યો છે. શાણા વિદુરે કૌરવોની પાસે સભામાં શ્રીકૃષ્ણને વિષ્ટિપાટે ન જવું એવી સલાહ આપી હતી ત્યારે શ્રીકૃષ્ણે ઓજસ્વી એવા આ બુદ્ધિમાન વિદુરના ભારોભાર વખાણ કર્યા હતા. પણ શ્રીકૃષ્ણ શાંતિના દૂત બનીને વિષ્ટિ માટે કૌરવોની સભામાં ગયા. દાદા ભીષ્મના કહેવાથી દુર્યોધને ઉપલે મને તેમને જમવાનું નોતરી દીધું તે પ્રેમના અંતર્યામી શ્રીકૃષ્ણ કેમ સ્વીકારે? ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું તમારો ભાવ નથી એથી તમારે ત્યાં હું નહીં જમું. એટલું કહી ત્યાંથી નીકળી સીધા પ્રેમી ભક્ત વિદુરને ભાવથી ભાજી ખાધી એવું સુરદાસે પોતાના પદમાં કહ્યું છે. ભારત યુદ્ધમાં વિદુરે ભાગ લીધો નથી. યુદ્ધમાં સઘળા કૌરવો મરણ પામ્યા હતા. પાંડવોને રાજ્ય પ્રાપ્ત થતા ઘણા સમય પછી અનેક તીર્થ અને ક્ષેત્રોનું અવલોકન કરી પછીથી બુદ્ધિમાન વિદુર હસ્તિનાપુર આવ્યા. દુઃખી બનેલા ધૃતરાષ્ટ્રને અમૃત સરખા વચનોથી આશ્વાસન આપતા વિદુરે છેલ્લે છેલ્લે એમને સંસારની અનિત્યતા અને વૈરાગ્યનો બોધ મહાભારતના સ્ત્રી પર્વમાં આપીને એમનો શોક ઓછો કર્યો હતો. યુદ્ધના અંતે એમણે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને સાચવા હતા. ગાંધારી અને કુંતીને સાથે લઈને હિમાલય પણ પર ગમન કર્યું અને શીલવંત વિદુરે એમનો છેડો સુધાર્યો. કેટલાક કાળે તેનો ઉદ્ધવ સાથે મેળાપ થઈ ગયો. તેની પાસેથી શ્રીકૃષ્ણનું નિધન સાંભળ્યું. તેની પાસેથી શ્રીકૃષ્ણે મૈત્રી ઋષિ પાસે જવાના કહેવાયેલા સંદેશ પ્રમાણે વિદુરે મૈત્રીને મળ્યા. તેથી કૃતાર્થ થયેલા એવા અરણ્યમાં વિચરણ કરતા કરતા 100 વર્ષ પૂરા થતા અંતે દેહભાવથી પર થઈ સ્વધામ પ્રયાણ કર્યું.

મહાભારતનું ઓજસ્વી પાત્ર વિદુર, એ વિશે આપ સાંભળી રહ્યા હતા ડોક્ટર માધવદાસ ખારાવાલાનો વાર્તાલાપ. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું. બરાબર 9 વાગે હિન્દીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

થોડી જ વારમાં બરાબર 9:15 સાંભળશો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. 10:30 શ્રેણી અતીતના ઓવારેથી, જેમાં નાટક ચંદન અને સાપ, મૂળ હિન્દી નાટ્યલેખન ઉષા સક્સેના, જેનો ગુજરાતી અનુવાદ જયેન્દ્ર ઝાલા, રજૂઆત અરવિંદ ચૌહાણ અને સવિતા પટણી.

મિત્રો, બપોરે 11 થી 3 વાગ્યા સુધીના કાર્યક્રમો અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું, જેમાં 12:30 વાગે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, 1 અને 10 મિનિટે સુગમ સંગીત, 1 અને 30 મિનિટે ફોજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી, 2 અને 40 મિનિટે ગુજરાતી ગેરફિલ્મી ગીતો સાંભળશો. સાંજે 6 વાગે કાર્યક્રમ લોકગીતોનો કાર્યક્રમ, જેના કલાકાર છે રવિરાજસિંહ સોઢા. 6:30 વાગે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવવાણી, જેમાં યુથ આઇકોન શ્રેણીમાં સાંભળશું કારકિર્દી પર ઉદયન લોટિયાની મુલાકાત, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા. 7 અને 22 મિનિટે કાર્યક્રમ ગામનો ચોરો, જેમાં ખરીફ પાકોમાં પ્રાકૃતિક કૃષિ દ્વારા પોષણ વ્યવસ્થાપન એ વિશે જામનગરના મદદનીશ ખેતી નિયામક પ્રદીપસિંહ પરમાર સાથે પ્રશ્નોત્તરી, કાર્યક્રમ નિર્માણ અટલ શર્મા. દોસ્તો, ગામનો ચોરો અને યુવવાણી આ બંને કાર્યક્રમો અમારા આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું યોગદાન છે.

રાત્રે 8 વાગે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા. 9:15 દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું સ્પોટલાઇટ. 9:30 આજ કે ફનકાર, 10 વાગે છાયા ગીત અને 10:30 વાગ્યાનો સમય છે કાર્યક્રમ ઢલતી જાય રાતનો. તો મિત્રો, આતી રૂપરેખા અમારા આજના હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. સાંભળતા રહો આકાશવાણી રાજકોટ.

ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ.

0: મિત્રો, આપે આપના રેડિયો સેટ્સ પર ટ્યુન કર્યું છે આકાશવાણી રાજકોટ. ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન બસ થોડી જ વારમાં.
1: જીવનની વાત સાંભળીને
2: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
1: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે.

0: આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
2: આ કસ્ટમર કેર ક્યાં છે? હા મેડમ
3: જી,
2: આ કેવાયસી અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
3: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર કેવાયસી અપડેટ કરાવવું જોઈએ.
2: પણ એ કેવી રીતે થશે?
3: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
2: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
3: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને કેવાયસી અપડેટ કરાવી શકો છો.
2: બસ
3: બસ
2: સમજી ગયો.
3: તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
4: આરબીઆઈ કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
5: અને મિત્રો, હવે સમય થયો છે આપના મનપસંદ કાર્યક્રમ મનોરંજનનો. આરંભ કરી રંગીલા ફિલ્મના આ ગીતથી. આશા ભોસલેનો સ્વર, એ આર રહેમાનનું સંગીત અને શબ્દો છે મહેબૂબના.

હવે સાંભળીએ બેટા ફિલ્મમાં અનુરાધા પોડવાલ અને ઉદિત નારાયણનો યુગલ સ્વર, આનંદ મિલિંદનું સંગીત અને બોલ છે સમીરના.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આ

0: આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
2: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: ફિલ્મ સંગીતના કાર્યક્રમ મનોરંજનમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. સાંભળીએ કુમાર સાનુને સડક ફિલ્મનું આ ગીત, જેના બોલ છે સમીરના, સંગીત નદીમ શ્રવણનું.

હવે સાંભળી મેં હોના આ ફિલ્મનું ગીત સોનુ નિગમ, આફતાબ સબરી અને હશીમ સબરીના સ્વરમાં, અનુ મલિકનું સંગીત અને જાવેદ અખ્તરની શબ્દરચના.

હવે સાંભળીએ ગુલઝારની શબ્દરચના, જેને સંગીત આપ્યું છે એ આર રહેમાને. સ્વર છે રેચા શર્મા, સાથે મહાલક્ષ્મી, વિશાલ અને શોમાનો. ફિલ્મ છે સાથિયા.

લતા મંગેશકર અને રૂપકુમાર રાઠોડના યુગલસ્વરમાં આ હતું વીર ઝારા ફિલ્મનું ગીત. સંગીતકાર મદન મોહન અને ગીતકાર હતા જાવેદ અખ્તર.

0: ચલતે ચલતે આ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા અભિજીત અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરમાં. સંગીત જતીન લલિતનું હતું અને ગીતકાર હતા જાવેદ અખ્તર. મિત્રો, ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. કાર્યક્રમના બાકીના ગીતો સાંભળીએ પહેલા કેટલીક જાહેરાતો.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતી

जन जन ना आत्मविश्वास ने અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: બાબુ દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: કાર્યક્રમ મનોરંજનમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. સાંભળીએ ચિત્રા અને શંકર મહાદેવનને પરદેશ ફિલ્મના આ ગીતમાં, નદીમ શ્રવણનું સંગીત અને આનંદ બક્ષીની શબ્દરચના.

હવે સાંભળીએ ઉદિત નારાયણ અલકા યાજ્ઞિક, હેમા સરદેસાઈ અને કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરોમાં યાદે ફિલ્મનું ગીત. સંગીતકાર અનુ મલિક, ગીતકાર આનંદ બક્ષી.

મોહબ્બતે. આ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા ઉદિત નારાયણ અને લતા મંગેશકરના યુગલ સ્વરમાં આનંદ બક્ષીની શબ્દ રચના. મિત્રો, આ સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન અહીં પૂરો થયો છે. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર.

ध्वनि मुद्रण प्रेरक वैद्य નાટ્ય નિર્માણ અરવિંદ ચૌહાણ અને સવિતા પટણી.

0: શનિવાર છે, આજની વાત જ જુદી.
1: અરે શનિવાર એટલે શનિવાર,
0: કોઈ ડિનર માટે જશે, કોઈ લોકલ સગાવાલા ને ત્યાં જશે, કોઈ પિક્ચર જોવા જશે, કોઈ શોપિંગ કરવા. અરે જાત જાત ની ફેશન અને જાત જાત ના ડ્રેસ, શણગાર, ઇમિટેશન બધું જોવા મળશે. તું બારી પાસે આવ, મેં ગરમા ગરમ સમોસા અને ચા અહીંયા જ મંગાવી લીધા છે. એમાંય સુમી આમ આવ ને યાર. અરે આજો આજો રેશમના ચોટલા સામુ તો જો.
1: અરે વાહ રીમા, આ તો અજંતાની મૂર્તિ જેવો કેશ કલર પર.
0: અને અને સાંભળ, આ રીતુએ આજે શેમ્પુ કર્યું લાગે છે.
1: અને બધી ખબર પડી છે,
0: કેટલા સરસ વાળ છે ને, લીસા લીસા.
1: અરે એકદમ ગણગોર ઘટા જેવા વાળ છે. હું છોકરાને તો રીતુના પ્રેમમાં પડતો જા જા.
0: અને સાંભળ સાંભળ, અને સુમી આ બાજુ નજર કર, પારુલ દીદી છે ને સફેદ શરારામાં કેવી સુંદર લાગે છે. વાહ ક્યા બાત હૈ, જાણે સરોવરમાં તરતી હંસલી. સુમી તારું ધ્યાન ક્યાં છે? કવિતા સિવાય બીજે ક્યાંય તને રસ જ નથી, નથી ફેશનમાં રસ કે નથી રંગમાં રસ. આથી કઈ છોકરી છે
1: તને તો છે ને રીમા, મારી રીમા, જીવતી જાગતી સુંદરતા ની મૂર્તિ, રૂપ રૂપ નો અંબાર જાણે
0: ઉગડતી કરી. હા એમ જ કેવું છે તારે. ચાલ હવે ઉભી થા, ગરમ ચા અને સમોસા આવી ગયા છે.
1: સુગંધ તો બહુ સરસ.
0: તું સાંભળ, તું એકાદ કવિતા સંભળાવે ત્યાં તો ત્યાં ઠરી જશે. અને હા તો દોસ્તો, હવે આપણી કવિયત્રી સુમિત્રા આપણને એક સુંદર કવિતા સંભળાવે છે એના પ્રિય દોસ્ત ચંદનની. આ જો કે પોતે તો ચંદન જેવી છે જ.
1: રીમા રીમા તો ક્યારે સુધરીશ નહીં. ચાલો સારું, ત્યારે હું તે કહ્યું એટલે કવિતા સંભળાવું.
0: ઈશાદ ઈશાદ.
1: ખુશ્બુ ફેલાવી મહેકતા ચંદન, દુનિયાને પવિત્ર કરતા ચંદન. કેવું સરસ આ વૃક્ષ છે ચંદનનું. મન થાય છે મારું કે એને આંખમાં વસાવું, શબ્દોમાં બાંધું અને આંખમાં સમેટું. મારી કલ્પનાથી તને સજાવું એ ચંદન વૃક્ષ. અજબ છે સુંદરતા તારી.
0: કેવું સુંદર લાગે.

0: નમસ્તે ભાઈ સાહેબ, આવો આવો.
1: અરે રીમા, શું વાત છે? આ મારા કાન બરાબર કામ કરે છે? મારી આંખ સાચું જુએ છે? આ રીમા હાય હલો ને બદલે બે હાથ છોડીને નમસ્તે કરે છે. સંગતની અસર તો બરાબર થઈ છે. પણ રીમા, તારી એક કબૂતરી કેમ દેખાતી નથી?
0: કબૂતરી? વોટ ડુ યુ મીન? યુ મીન સુમી? ભાઈ સાહેબ પ્લીઝ, મારી બહેનપણીનું અપમાન ન કરશો. થોડી ભોળી છે, બસ બાળક જેવી નિર્દોષ છે. હસે તો જાણે સિતારની ઝંકૃતિ, બોલે તો જાણે કોયલનો ટહુકો, અને ચાલે તો જાણે
1: કોઈ હાથી ઝૂમતો હોય.
0: ફરી ફરી ફરી તમે સુમીની મજાક કરી ભાઈ?
1: ગજ ગામીની કહું છું, એ તો પ્રશંસા છે.
0: પણ રાજનભાઈ, કેમ સુમીને આટલી બધી યાદ કરો છો? હા, કઈ ચક્કર તો નથી ને? કહી દેજો મને પેલાથી. હા,
1: પ્રેમનું ચક્કર? અરે એની સાથે તું પણ કમાલ છે. આવે તો તરત કહેશે, લ્યો ડોક્ટર સાહેબ આજે નવું ગીત લખ્યું છે. ભાઈ સાહેબ તોબા એનાથી, આ તો તારી દોસ્ત છે એટલે સહન કરવી પડે.
0: હા હા, અને ભાઈ સાહેબ તમે કહેતા હો તો તમારા વતી હું પ્રપોઝ કરું?
1: નહીં રીમા, બિચારી બાળક જેવી નિર્દોષ છે, અધખીલી કડી જેવી, એની આંખોમાં કેવા કેવા સપના હશે. નહીં નહીં રીમા, હમણાં તું કાંઈ ન કહેતી, હું રાહ જોઈશ.
0: ઓકે ભાઈ સાહેબ, હું સમજી ગઈ. હવે જ્યારે મોકો મળશે ત્યારે હું એના દિલની વાત જાણી લઈશ. અચ્છા રાજનભાઈ, હું અહીં બે દિવસ રોકાવાની છું. હા,
2: અરે ભાઈ તમે ઘેર બધા મજામાં તો છે ને?
3: હા બધા મજામાં.
2: પપ્પાની તબિયત, તમે કેમ આમ ઓચિંતા?
3: અરે ચિંતાનું કોઈ કારણ નથી, પપ્પાની તબિયત બહુ સરસ છે. તને મારો ટેલિગ્રામ મળ્યો નથી કે શું?
2: ટેલિગ્રામ? ના, એ તો નથી મળ્યો. પણ હવે તમે રૂબરૂ આવી ગયા છો એટલે સવાલ જ નથી. શું હતું તારમાં?
3: એ જ કે આજ રાતની ટ્રેનમાં આપણે નીકળવાનું છે. રિઝર્વેશન કરાવી લીધું છે.
2: રિઝર્વેશન કરાવી લીધું છે એટલે?
3: હા, આજે રાત્રે જ આપણે નીકળવાનું છે.
2: પણ કેમ એમ એકાએક? હજી તો વેકેશનને વાર છે, હજી મારી પરીક્ષા બાકી છે, મને એમ રજા ન મળે.
3: જો સુમી, મેં તારા પ્રિન્સિપાલ સાથે વાત કરી લીધી છે, તું પેકિંગ કરી લે, હું રાત 8 વાગે ટેક્સી લઈને આવું છું.
2: પણ રાકેશભાઈ, મને કઈ સમજાતું નથી, મારો ભણવાનો બગડ છે.
3: જો સુમી, સાચી વાત સાંભળી લે.
2: સાચી વાત?
3: પપ્પાએ તારા લગ્નની તારીખ નક્કી કરી દીધી છે. આ મહિનાની 25 તારીખ લગ્ન છે, અને એટલે હું તને તેડવા આવ્યો છું.
2: આ શું કહો છો? આવી મજાક?
3: મજાક નથી સુમી, હકીકત છે. ઘરમાં મહેમાનો આવવા લાગ્યા છે, તું જલ્દી કર, હું આવું છું.
2: વાહ રે વાહ, મારા લગ્ન અને મને પૂછ્યું નહીં? મારે પણ લાગણી હોઈ શકે, કોઈ જાતનો વિચાર જ કર્યો નહીં.
3: સુમી પ્લીઝ, દુખી ન થા.
2: તો શું કરું?
3: તને તો ખબર છે, પપ્પા હવે રિટાયર્ડ થાય છે. રિટાયરમેન્ટ પહેલા પોતાની બધી જવાબદારી પપ્પા પૂરી કરવા ઈચ્છે છે.
2: એ તો ઠીક છે.
3: આગ્રામાં બહુ મોટા ગર્ભ શ્રીમંત કુટુંબનો દીકરો છે, મિકેનિકલ એન્જિનિયર છે, એ વખત વિદેશ પણ જઈ આવ્યો છે.
2: ભાઈ પણ મને મારું ભણવાનું બગડ છે.
3: બધું એકદમ બરાબર છે, તને પૂછ્યું નહીં એ ખરું.
2: એમ ચાલે?
3: પણ એ તો આપણે ત્યાં પરંપરા જ નથી, વડીલો જે કરે તે સમજીને જ કરે ને બેન.
2: એનું પરિણામ તો તમે ભોગવો છો ભાઈ. બહુ શ્રીમંત કુટુંબની દીકરી સાથે તમારા લગ્ન કરી અને પપ્પાએ તમારી જિંદગી તો બરબાદ કરી નાખી છે, એ વાત કેમ ભૂલી જાઓ છો તમે?
3: પ્લીઝ, મારી દુઃખથી નસને છેડમાં, તારી જિંદગીમાં એવું કંઈ જ નહીં થાય. હું ત્યાં જઈને બધાને રૂબરૂ મળી આવ્યો છું, ખૂબ મજાના માણસો છે. અને એની નાની બેન મંજુત છે ને, કેવી સરસ અને એટલી બધી પ્રેમાળ છે. ચાલ હવે જલ્દી તૈયાર થઈ જા, હું આવું છું.
2: સામાન બાંધીને તૈયાર થઈ જાઓ, બધા જ એક સરખા છે, મારી તો કોઈ નહીં પડી નથી. અરે મને પૂછ્યા વગર મારા લગ્નની તારીખ નક્કી કરી નાખી. વાતો તો એવી કરતા હતા કે સુમીને એમ એ કરવી છે અને બીએ પણ પૂરું ન કરવા દીધું. છોકરો એન્જિનિયર છે, અરે હું જ મળી, મારી જ કેરિયર ખતમ કરી નાખી. રીમાને તો ખબર દઉં, કાગળ લખું રીમાને. પ્યારી રીમા, તારા ચંદન વૃક્ષને સાપે ઘેરી લીધું છે, મતલબ મારા લગ્ન આ 25

તારીખે છે. રીમા, હું પણ આ વાતથી અજાણ હતી. વહેલાસર તું આવી જજે, નહીં તો જિંદગી ભર તારી સાથે બોલીશ નહીં. અરે તું નહીં આવ તો લગ્ન જ નહીં કરું. તારી સુની.

0: અરે ભાઈ તમે ક્યાં ભાગો છો? અહીંયા આવો ને, ભાભી પાસે બેસો ને.
1: શું કીધું?
0: થાકી ગયા.
1: બોલતો ફરી વાર.
0: ચા પીઓ.
1: હું થાકી ગયો છું. હે, આરામ કરું. ઓફિસમાં કેટલું કામ છે કઈ ખબર છે તમને લોકોને? હજારો ફાઈલો જોવાની હોય, આજે એક મીટિંગ છે, મારે નવરાશ નથી. અને જો મંજો આ તારા લાજ પ્યાર છું ને, આ ચોકીને દેગા. અને જો સંજય કરવા વગર મારી બાજુમાં બેસાડી દીધી છે તો.
0: અરે ભાઈ,
1: ભાભી ભાભી,
0: અરે આ શું કરે છે?
1: આ તો જો મારી આજુબાજુ ભાભી. ઓલી ભાભી, આ ભાભી, એ ભાભી, એ ભાભી, આ લ્યો, ચા પીઓ. ખાઓ, ચા પી લ્યો, ચા પીઓ કહો તમે.
0: અરે કહું છું ભાઈ ને, પાછો રૂમનો આવ્યો લાગે છે. જુઓ તો ખરા, કેવો તોફાન કરે છે. અરે દે, ડોક્ટરોએ કીધું તું કે સારું થઈ જશે, પણ હવે ભાભી નું શું થશે? હે ભગવાન, કેવો નસીબ
1: છે. આ ચાલ એવી મારી પાગલ, તમે જો વિચારીને ઉભાડ્યો. તમે બધા પાગલ, હું પાગલ, એ આપણા બધા પાગલ. અરે બોલે પાગલ ને કઈ છે ને,
0: અરે બાપુજી, બાપુજી, આમ તો જુઓ ભાઈ ને શું થઈ
1: ગયું.
0: ભાઈ ને પાછું ઉભો આવ્યો લાગે છે, ગમે તેમ બોલે છે ને, કપડા ફાડે છે, ક્યારેક હસે છે અને પાછા રોવા માંડે છે. જલ્દી આવો પપ્પા. ભાઈ, ભાઈ, ભાભી તને જરાય ભાઈ ને પકડી રાખ્યા છે.
2: ઓહ બેટા, ઓહ તું ગભરા માં બેટા, હું જાઉં છું. તું ડોક્ટર વર્મા ને ફોન કરી દે, અને રાહુલ તું અને વિકી રિતેશ ને ગાડી માં બેસાડો, જલ્દી કરો. અરે આ રિતેશ ની મમ્મી ને કોક સમજાવો, અત્યારે આવા રડવાનો સમય છે. તમે બહુ ને સંભાળો, બિચારી ગભરાઈ ગઈ હશે, અને અમે હોસ્પિટલે જઈએ છીએ.
0: ભાભી, ભાભી રડો માં, તમે હિંમત રાખો, ભાઈ ને સારું થઈ જશે, ગભરાવાની કઈ જરૂર નથી. ભાભી પાણી પીઓ, શાંત થાઓ, ભાભી શાંત થાઓ.
3: નવી જિંદગી ની શરૂઆત કેવી થાય છે? મંજુ, મંજુ શું થયું છે તમારા ભાઈ ને? આનું આનું કારણ હું છું કે શું?
0: ના ના ભાભી,
3: આવા હુમલા અગાઉ પણ આવ્યા છે ક્યારે? મંજુ પ્લીઝ, મંજુ મહેરબાની કરીને મને સાચી વાત કરો પ્લીઝ. મારા સમજે તમને મંજુ.
0: ભાભી સમ ના આપો ભાભી, મારો ભાઈ કઈ જન્મથી આવો નથી.
3: તો પછી? તો પછી કેમ? આમ
0: નાનપણમાં તો એ ખૂબ હોશિયાર હતો અને ભણવામાં ખૂબ તેજ, દર વર્ષે ફર્સ્ટ આવે. આટલી નાની ઉંમરમાં એને એવી સરસ નોકરી મળી ગઈ કે વાત જ ન પૂછો. બે વખત તો અમેરિકા જઈ આવ્યો, પણ અચાનક અચાનક અમારા કુટુંબમાં એક કરુણ ઘટના બની ગઈ.
3: કેવી કરુણ ઘટના મંજુ?
0: હા ભાભી, મારા મારા સૌથી મોટા ભાઈ અકસ્માતમાં મૃત્યુ પામ્યા. રિતેશભાઈ ખૂબ સંવેદનશીલ, મોટા ભાઈને ખૂબ ચાહતા, આ આઘાત સહન ન કરી શક્યા. તમને ખબર છે, તમને ખબર છે, 10 દિવસ તો સૂતા પણ નહીં, ખાધું નહીં, પીધું નહીં, કોઈ સાથે વાત પણ ન કરી. અને પછી પછી પહેલો એટેક આવ્યો. ઈલાજ પણ ખૂબ કર્યા ભાભી, સારું થઈ ગયું હતું. ફરી મહેનત કરી તો પછી નોકરીએ મળી ગઈ, પણ ખબર નહીં મંજુને શું થઈ ગયું.
3: મંજુ ઓફિસમાં કેમ રહે છે? ત્યાં કઈ વાંધો નથી આવતો?
0: ના રે, ઓફિસમાં તો બહુ બરાબર, એવું સરસ કામ કરે છે, બધાય મારા

0: એના ખૂબ વખાણ કરે છે.
1: અને ડોક્ટરો શું કહે છે?
2: ડોક્ટરો તો બસ આશા અને આશ્વાસન આપે છે, કહે છે બધું બરાબર થઈ જશે. મને પણ એમ હતું કે આ સારું થઈ ગયું લાગે છે, એટલે તો અમે બધાએ નક્કી કર્યું અને લગ્ન કર્યા. પણ ભાભી તમે ચિંતા ન કરો, આજે અચાનક આ એટેક આવી ગયો, બાકી જોજો હો, બે ત્રણ દિવસમાં તો મારો ભાઈ નોર્મલ થઈ જશે. ભાભી તમે આરામ કરો, હું હમણાં તમારા માટે જમવાનું લઈ આવું.
1: મંજુ મને ભૂખ નથી, પ્લીઝ.
2: સારું, પણ એમ તો કરો, આરામ કરીને સુવાનો પ્રયત્ન કરો. હું હમણાં આવું છું ભાભી, જરાક સુવાનો પ્રયત્ન કરજો ભાભી, હમણાં આવું છું.
1: વાહ વાહ પપ્પા, કેવું સરસ ઘર અને વર ગોત્યા છે, બહુ લાડ કરતા હતા ને પપ્પા. અરે અરે, આના કરતા તો મને એક ટીપું ઝેર આપી દેવું તું ને, આમ જીવતા મારવાની શું જરૂર હતી. રીમા, મારી વાલી રીમા, તું સાચું કહેતી હતી, ચંદનના વૃક્ષને સંઘર્ષના સર્પએ લપેટી લીધું છે. મને ખૂબ ભીખ લાગે છે રીમા, મને ખૂબ.

0: પપ્પા, હવે કેમ છે ભાઈને?
1: અરે બેટા, શું વાત કરું, બહુ જ હિંસક બની ગયો છે. જેને જુએ એને મારવા દોડે છે. અરે જો જરાક ધ્યાન ન રાખ્યું હોત ને તો તો આ હોસ્પિટલમાં નર્સનું ગળું પણ દાબી દેત. આ ખબર નથી ભગવાન મને ક્યાં પાપની સજા દઈ રહ્યો છે.
0: પપ્પા, મને તો ચિંતા થાય છે, હવે શું થશે?
1: શું કરી શકું કે શું કહી શકું બેટા? અત્યારે તો ઇન્જેક્શન આપીને સુવડાવી દીધો છે. ડોક્ટરનું કહેવું છે કે એને મેન્ટલ હોસ્પિટલમાં શિફ્ટ કરવો પડશે.
0: હે પપ્પા, મેન્ટલ હોસ્પિટલમાં? અરે પપ્પા, ભાઈના લગ્ન કર્યા એ ખોટું કર્યું નહીં?
1: બેટા, ત્યારે તો ઠીક હતો અને ડોક્ટરોએ પણ લગ્નની સલાહ આપી હતી.
0: પણ ડોક્ટરોએ એમ પણ કહ્યું હતું ને કે કદાચ સારું થઈ જાય અને કદાચ છે એનાથી વધુ તબિયત ખરાબ થઈ જાય. અમે બધાએ ના પાડી હતી પપ્પા, પણ છતાંય તમે આ પગલું ભર્યું.
1: પણ બેટા, દીકરાને પરણાવું નહીં તો લોકો અને સમાજ શું કહે?
0: પપ્પા, લોકો અને સમાજ? ઓહો, એટલા માટે માત્ર સમાજના કહેવા ઉપર તમે કોઈની જિંદગી સાથે રમત રમ્યા? વિચાર તો કરો પપ્પા, તમારી દીકરી આ સ્થાને હોય તો શું થાય?
1: બસ બસ બસ, મંજુ ચૂપ, જે મનમાં આવે બોલ્યા કરે છે.
0: સાચું કહું છું એટલે તમે સહન નથી કરી શકતા. કેટલી ભોળી પારેવડા જેવી છે મારી ભાભી, એના આંસુ, એનું દુઃખ, એની વેદના મારાથી નથી જોવાતી પપ્પા, તમે એનો તો કંઈ વિચાર કરો.
1: બસ, હવે તો એક જ ઉપાય છે, આજે સાંજે એના પિયરી આવે છે, એની સાથે સુમીને મોકલી દઈએ, ત્યાં એનું મન લાગશે અને રીતેશને સારું થઈ જશે ત્યારે બોલાવી લેશું.
0: હા, સારું કર્યું એ વિચાર. હું ભાભીને પિયર જવા માટે સમજાવું છું અને પપ્પા તમે પણ હવે આરામ કરો.

0: અરે આવી ગયા તમે, ડિનર કેવું રહ્યું? રિતેશ ક્યાં છે? અરે સુમી, સુમી બેટા, તું કેમ કંઈ બોલતી નથી? શું થયું છે બેટા, કંઈક કહેતો ખરી. સુમી, ઓ સુમી.
1: મમ્મી.
0: બેટા શું છે દીકરી? અરે શું છે?
2: અરે મમ્મી, એક સાથે બધું જ પૂછી લઈશ, જરા આરામ તો કરવા દે, શ્વાસ તો લેવા દે, બધી વાતો પછી કરીશું.
0: અરે અરે, પણ મને વાત તો કરો. આ જો, આ સુમી રડે છે, તારું મોઢું કેમ પડી ગયું છે? અરે બેટા, સુમી તને તો તાવ છે. રાકેશ, તું જલ્દી જાને ડોક્ટરને ફોન કર.
2: હા, હમણાં જ જાઉં. સુમી રડમાં.
0: સુમી તું અંદર આવ બેટા, જો
2: જો
0: અંદર આવજો, ચાલ જો આરામ કરજો. આ બેટા તાવ છે હો, અને તાવ વધતો જાય છે, ચડતો જાય છે તાવ તો.
1: ચંદન સાપ, અરે મને કોઈ છોડાવો, મને સાપ પડ્યો.
0: સુમી સુમી, શું છે?
1: સાપ.
0: શું છે ચંદન ને સાપ? અરે સુઈ જા બેટા, સુઈ જા. સુમી સુમી, જો મારી દીકરી કેવી થઈ ગઈ છે, કેવી માંદી પડી ગઈ, ત્યાંના હવા પાણી જેને માફક નથી આવ્યા કે શું?

0: સુમી સુઈ ગઈ મમ્મી?
1: હા બેટા, ડોક્ટરે ઘેનનું ઇન્જેક્શન આપી દીધું છે, થોડી વારમાં આરામ થઈ જશે.
0: મમ્મી, મને લાગે છે કે આપણી સાથે દગો થયો છે.
1: હે?
0: હા મમ્મી, બિલકુલ ધોખાબાજ લોકો. મમ્મી, રિતેશને ગાંઠપણના હુમલા આવે છે.
1: શું કહે છે બેટા? આ વાત સાંભળીને મારું તો હૃદય ભાંગી પડે છે. બેટા બેટા, તું મને માંડીને સાચી વાત કર.
0: સાવ સાચી વાત છે મમ્મી. લગ્ન પહેલા કેટલાય દિવસ રિતેશ મેન્ટલ હોસ્પિટલમાં હતો. કાલે એને પાછો એટેક આવ્યો અને અત્યારે હોસ્પિટલમાં છે. ઘરવાળાઓએ આ સાચી હકીકત છુપાવી છે. આ તો ડ્રાઈવરે મને બધી વાત કરી, નહીતર આપણે તો અંધારામાં જ રહેત.
1: ના ના, આવું ન બની શકે. હે ભગવાન, મારી દીકરી સાથે આ શું થઈ ગયું? મારી દીકરીની જિંદગી બરબાદ થઈ ગઈ. રાકેશ, રાકેશ, મારી ભલી ભોળી દીકરીના જીવનને ગ્રહણ લાગી ગયું. મારાથી સહન નહીં થાય બેટા.
0: જો મમ્મી, આમ ગભરાવાથી કામ નહીં ચાલે. મેં અને પપ્પાએ નક્કી કર્યું છે કે સુમી હવે ત્યાં ક્યારેય નહીં જાય. રિતેશ જયારે હિંસક બને છે ત્યારે ગમે તેની પર હુમલો કરે છે. આપણે સુમીને મારી નથી નાખવી, એને સારું થાય એટલે અભ્યાસ પૂરો કરવા મોકલી દેવી છે. અને સામાવાળાને તો અમે સારી રીતે પહોંચી વળીશું.
1: બેટા બેટા, શું થઈ ગયું? મને તો કઈ સમજાતું નથી.
0: મમ્મી, તમે ચિંતા ન કરો, સુમીનું ધ્યાન રાખો.
1: અરે પણ શું કરું?
0: બસ મમ્મી, ચિંતા ન કરો,

0: અંદર આવી શકું છું?
1: અરે આપ આવો, આવો બેસો ને. રીમાનો કોઈ પત્ર આવ્યો? કેમ છે રીમા?
0: બધું બરાબર છે. તું કેમ છો સુમી?
1: ઠીક છું. મેં સાંભળ્યું છે કે યુ આર ગોઈંગ આઉટ.
0: હા, અહીં રહીને પણ શું કરું? એક વાત કહું સુમી, અનિચ્છાએ જિંદગી જીવવાની મજા નથી આવતી. એક એક પળ ભારરૂપ લાગે છે.
1: રાજન,
0: સુમી હજી સમય છે. તારી આસપાસ તે જે દર્દનો પડદો પાડ્યો છે ને, એને ખોલી નાખ. એ રેખાને ઓળંગી જા સુમી. નવા જીવનને, નવા ઉલ્લાસને આવકાર. બસ અછેલી વાર કહું છું.
1: રાજન, કેવી રીતે તોડું આ બંધન? સમાજ મને કેવા સવાલ કરશે અને હું શું જવાબ?
0: સમાજ સમાજ સમાજ શું આપ્યું છે તને સમાજે? દુઃખ, તણાવ, એકલતા અને પળે પળે સળગવાની સજા. હાર માની લીધી છે મેં પણ. પથ્થર સાથે ટકરાવવાથી શું મળે? ગુડ બાય, હું જાઉં છું.
1: રાજન, રાજન, હું ખૂબ થાકી ગઈ છું.
0: સુમી.
1: હા રાજન.
0: સુમી, હું જીતી ગયો. મારી જીત થઈ. કદાચ ચંદન વૃક્ષને છોડીને સાપ જતા રહ્યા છે અને ચંદનની માફક સુગંધ વેરાઈ રહી છે, પ્રસરી રહી છે.
1: સાચે રાજન?
0: હા સુ.

ભાગ લેનાર કલાકારો હતા ગિરીશ કેશવાલા, રેણુ યાજ્ઞિક, સવિતા પટ્ટણી, મીરા સૌરભ, સુધીર દત્તા, આર એસ દુધરેજિયા, અટલ શર્મા અને અરવિંદ ચૌહાણ.

આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. થોડી જ વારમાં હવે પછીના કાર્યક્રમોનું પ્રસારણ અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરવામાં આવશે.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે ઉદ્યોગ સાહસિકતાથી લઈને શિક્ષણ, આરોગ્ય સંભાળ જેવા વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 18 જૂન દરમિયાન ફાન્સ અને સ્લોવાકિયાની 2 દેશની મુલાકાતે જશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઉત્તરાખંડની 2 દિવસની મુલાકાતે જશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ આજથી સ્વિટ્ઝરલેન્ડના 2 દિવસની મુલાકાતે. સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સમાં 700થી વધુ અને નિફ્ટીમાં 170થી વધુ પોઈન્ટનો વધારો. પંચાયતી રાજ મંત્રાલયે જણાવ્યું કે રાષ્ટ્રીય ઇ ગવર્નન્સ પુરસ્કાર 2026 માટે 4 પંચાયતી રાજ પહેલની પસંદગી કરવામાં આવી. કેરળમાં શિગેલા ચેપના કેસ નોંધાયા. દિલ્હીના તુગલકાબાદ વિસ્તારમાં આજે સવારે એક રહેણાંક મકાનમાં આગ લાગતા 3 લોકોના મોત. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઈદગાહ મેદાનમાં હજારોની શસ્ત્ર પ્રદર્શનકારીઓ પર પાકિસ્તાની સેનાએ ગોળીબાર કર્યો, જેમાં 16 લોકો માર્યા ગયા અને 37 ઘાયલ થયા. પ્રખ્યાત ભારતીય શૂટિંગ કોચ અને ભૂતપૂર્વ એશિયન ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા જસપાલ રાણાનું નિધન. પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો. બ્રિટનના સશસ્ત્ર દળના મંત્રી અલ કાન્સ સંરક્ષણ ભંડોળ વિવાદ બાદ રાજીનામું આપ્યું. સરકારી સંસ્થાકીય ઔદ્યોગિક અને વાણિજ્ય ગ્રાહકોને રિટેલ આઉટલેટ્સમાંથી મોટર સ્પિરિટ અને હાઈસ્પીડ ડીઝલ ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો. અને જામનગરના બીડી વિસ્તારમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 12,000 ચોરસ મીટર જગ્યા પરના દબાણ દૂર કરાયા. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે કાર્યક્રમ ફિલ્મ સંગીત. આજના કાર્યક્રમમાં સૌપ્રથમ ગીત સાંભળીએ સૈયારા ફિલ્મનું. સ્વર આપ્યો છે વિશાલ મિશ્રા અને અંશિકા પરીખે, શબ્દ રાજશેખરના અને સંગીત વિશાલ મિશ્રાનું.

મિત્રો, ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળશો મેટ્રો ઇન્દિનો ફિલ્મનું આ ગીત. સ્વર આપ્યો છે રાઘવ ચૈતન્યએ, સંગીત પ્રીતમનું, અને શબ્દ લખ્યા છે અનુરાગ શર્માએ.

શ્રોતા મિત્રો, હવે સાંભળશો લાલસિંહ કા ચડ્ઢા ફિલ્મનું આ ગીત. અરિજિતસિંહ અને શિલ્પા રાવના યુગલ સ્વરમાં, સંગીતકાર પ્રીતમ અને ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્ય.

હવે સાંભળશો એનિમલ ફિલ્મનું ગીત અરિજિત સિંઘના સ્વરમાં. સંગીત નિર્દેશન છે શ્રેયાસ પુરાણિકનું અને શબ્દ લખ્યા છે સિદ્ધાર્થ ગરિમાએ.

હવે સાંભળશું સચિન જીગર, રાઘવ ચૈતન્ય અને વરુણ જૈનના સ્વરમાં તેરી બાતો મેં એસા ઉલઝા જિયા ફિલ્મનું આ ગીત. સંગીત નિર્દેશન સચિન જીગરનું અને શબ્દ લખ્યા છે ઇન્દ્રાનીલે.

મિત્રો, ફિલ્મ સંગીતના કાર્યક્રમનું અંતિમ ગીત સાંભળશો. ફિલ્મ છે ચંદુ ચેમ્પિયન, સ્વર આપ્યો છે શ્રી રામચંદ્રએ, બોલ કૌશર મુનિરના અને સંગીત પ્રીતમનું.

અને મિત્રો, આ સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. મિત્રો, અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં 11:30 થઈ છે. હવે પ્રસ્તુત છે ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમની પ્રથમ રચના સાંભળશો રિયાઝ ઉર રહેમાનની. સ્વર અને સંગીત આપ્યું છે અદનાન સામીએ.

0: હવેનું ગીત સાંભળશો અલકા યાજ્ઞિકના સ્વરમાં, સંગીત રાજુ સિંહનું અને શબ્દ લખ્યા છે જાવેદ અખ્તરે.
1: એક સમય થા કે ફિઝાઓ મેં સંગીત ઘુલા થા, હવાએ ઘનેરે પેડો મેં છુપકે અપની રાગનિયા સુનાતી થી, ફૂલ ઝૂમતે થે, પત્તિયાં સરસરાતી થી, નદિયાં ઝરને પંછી સભી તો ગુનગુના રહે થે. અબ જો તુમ નહીં હો તો અપની આવાજ ભી સુનાઈ નહીં દેતી.

મિત્રો, ગેર ફિલ્મી હિન્દી ગીતોના કાર્યક્રમનું અંતિમ ગીત આપે સાંભળ્યું એલિશા ચિનોયના સ્વરમાં, અને આ સાથે જ ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. મિત્રો, અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં બપોરના 12 થવા આવ્યા છે. થોડી જ વારમાં આપ સાંભળશો અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

0: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે ઉદ્યોગ સાહસિકતાથી લઈને શિક્ષણ, આરોગ્ય સંભાળ જેવા વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 18 જૂન દરમિયાન ફ્રાન્સ અને સ્લોવાકિયાની 2 દેશની મુલાકાતે જશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઉત્તરાખંડની 2 દિવસની મુલાકાતે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવી દિલ્હીમાં અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા માટે એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સમાં 800થી વધુ અને નિફટીમાં 200થી વધુ પોઇન્ટનો વધારો. ખાડી ક્ષેત્રમાં ભારતીય નાવિકોની સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ. કેન્દ્ર સરકારે સાયબર ગુનેગારો દ્વારા સુરક્ષા પ્રણાલીનો ભંગ કરીને નાણાકીય પ્રણાલીને નિશાન બનાવવાના વધતા ખતરા અંગે માર્ગદર્શિકા જાહેર કરી. ઇન્દોરમાં માર્ગ અકસ્માતમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના ભત્રીજાનું નિધન. પોરબંદરમાં આવતીકાલથી 2 દિવસીય વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદ વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ. આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગતોને પ્રથમ વર્ષીએ શ્રદ્ધાંજલિ પાઠવતા કહ્યું, દુર્ઘટનાના સ્થળે 500 કરોડ રૂપિયાના ખર્ચે આરોગ્ય અને શિક્ષણના કેન્દ્ર બનશે. અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ હવે ઇસનપુરમાં આંબા તળાવના ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી શરૂ કરાઈ. મહીસાગર જિલ્લા ફાયર વિભાગ દ્વારા લુણાવાડા જનરલ હોસ્પિટલ ખાતે આકસ્મિક આગ અંગેની મોકડ્રીલ યોજાઈ. આગામી 7 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારમાં વરસાદની આગાહી. જમ્મુ કાશ્મીરમાં આજે ગાજવીજ સાથે વરસાદ અને ભારે પવન ફૂંકાવા હવામાન વિભાગની આગાહી. અમદાવાદમાં ફર્સ્ટ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધા 2026નો આજથી પ્રારંભ થશે. આઈસીસી મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપનો આજથી ઇંગ્લેન્ડ અને વેલ્સ ખાતે પ્રારંભ થશે. અને ભારતની પીવી સિંધુએ સિડનીમાં રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. મિત્રો, હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમનું પ્રથમ ગીત સાંભળશો પાર્થિવ ગોહિલ અને સાધના સરગમના યુગલ સ્વરમાં કમલેશ સોનાવાલાની આ શબ્દરચના.

0: અને મિત્રો, આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર સાથે. મિત્રો, બપોરના 12:30 થઈ છે. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો અમારો વિશેષ કાર્યક્રમ સહિયર.
1: હેલો
2: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
1: ફરીથી
2: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
1: 10 લાખ આપી દો, બચી જશો.
3: સર, આટલા ક્યાંથી?
1: એક લિંક મોકલી છે. હમણાં પ્રોસેસિંગ માટે
2: 2 લાખ મોકલો, બાકીના પછી.
3: સર, 2 લાખ?
4: શું થયું પપ્પા?
3: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
2: અરે,
3: કાપી નાખ્યો.
4: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
3: ફ્રોડ?
4: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
1: તો પૈસા ગુમાવશો.
5: આરબીઆઈ કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.

0: નમસ્કાર વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, કેમ છો? અમે કરેલ વાયદા પ્રમાણે આવી ગયા છીએ આપને મળવા અને કાર્યક્રમમાં આપને આવકારવા. સહિયર કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ ખૂબ વાલભર્યું સ્વાગત છે. હાજર છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી. મિત્રો, જૂન મહિનો ચાલી રહ્યો છે અને જૂન મહિનાની વાત આવે ને એટલે બે મહત્વના દિવસો તરત જ યાદ આવે.
1: એક તો 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. એ દિવસે આપણે આ પૃથ્વીના સ્વાસ્થ્ય માટે અને પર્યાવરણની જાળવણીને લઈને જાગૃત થઈએ છીએ અને અન્યને પણ એ માટે પ્રેરિત કરીએ છીએ. બીજો આવો ખાસ દિવસ એટલે 21 જૂન વિશ્વ યોગ દિવસ, જ્યારે આપણે આપણા પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત થઈએ છીએ અને સ્વસ્થ જીવનશૈલીનું મહત્વ સમજીએ છીએ.
0: એવું કહેવાયું છે કે અશાંતસ્ય કુતઃ સુખમ, એટલે કે અશાંત વ્યક્તિને સુખ ક્યાંથી મળે? શાંતિ માટે તથા અનેક કષ્ટોમાંથી તકલીફોમાંથી મુક્તિ મેળવવા માટે આપણા ઋષિઓએ યોગ, વ્યાયામ, પ્રાણાયામ, ધ્યાન વગેરેની વ્યવસ્થા બનાવી છે. આજનો માનવી મનથી અશાંત છે, દુઃખી છે, તેમજ શારીરિક માનસિક વિકારોનો ભોગ બનેલો છે. આ પરિસ્થિતિમાં ખૂબ જ સારી રીતે મદદરૂપ થઈ શકે છે યોગ.
1: આપણે જાણીએ છીએ કે યોગ એ શરીર, મન અને આત્મા વચ્ચે સંતુલન સ્થાપિત કરવાની એક પ્રાચીન ભારતીય પદ્ધતિ છે. યોગની કેટલીક મુખ્ય ટેકનિક્સ છે, જેમાં છે અલગ અલગ આસનો જે શરીરને તંદુરસ્ત, નિરોગી, લવચીક અને મજબૂત બનાવે છે. ત્યારબાદ છે પ્રાણાયામ, એટલે કે શ્વાસોચ્છવાસને નિયંત્રિત કરવાની ક્રિયાઓ જે મનને શાંત અને એકાગ્ર બનાવે છે.
0: ત્યારબાદ છે ધ્યાન, એટલે કે મેડિટેશન, મનને એકાગ્ર કરીને આંતરિક શાંતિ અને માનસિક સ્થિરતા પ્રાપ્ત કરવાની પદ્ધતિ. મિત્રો, સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે થોડા આસનો કરી લીધા, પ્રાણાયામ કરી લીધા એટલે યોગાભ્યાસ થઈ ગયો, પરંતુ એવું નથી. યોગનો અર્થ ખૂબ જ બહોળો છે, જેમાં જીવનશૈલીનો પણ સમાવેશ થઈ જાય છે, જેમ કે સારા આચરણ, નૈતિક મૂલ્યો અને સ્વ અનુશાસનના નિયમો.
1: યોગમાં અનેક પ્રકારના આસનો બતાવવામાં આવ્યા છે, એમાંથી કેટલાક મહત્વપૂર્ણ અને દૈનિક જીવનમાં જેનો સમાવેશ કરવો જોઈએ એવા આસનોની વાત કરીએ તો એમાં છે તાડાસન, જે આપણી કરોડરજ્જુની સ્થિતિસ્થાપકતા વધારે છે.
0: વૃક્ષાસન, જે શરીરનું સંતુલન સુધારે છે અને પગને મજબૂત બનાવે છે.
1: ભુજંગાસન, પીઠના સ્નાયુઓ મજબૂત કરે છે અને કમરના દુખાવામાં રાહત આપે છે.
0: ત્રિકોણાસન, જે શરીરની લવચિકતા વધારે છે તથા પાચન ક્રિયાને સુધારે છે.
1: પશ્ચિમોત્તાનાસન, પાચન તંત્રને સક્રિય બનાવે છે તથા માસિક સ્ત્રાવની સમસ્યામાં પણ ઉપયોગી છે.
0: ધ્યાન માટેનું ઉત્તમ આસન છે પદ્માસન, જે મનને શાંત અને સ્થિર બનાવે છે.
1: અને છેલ્લે શવાસન, જે થાક અને તણાવ દૂર કરીને શરીરને સંપૂર્ણ આરામ આપે છે. શ્રોતા મિત્રો, યોગના ફાયદા મેળવવા માટે જરૂરી છે આપણા દૈનિક જીવનમાં આપણે એનો સમાવેશ કરીએ, યોગ્ય પ્રશિક્ષકના માર્ગદર્શનમાં યોગ કરીએ અને સ્વસ્થ જીવન જીવીએ.
0: મિત્રો, સ્વસ્થતાની આ વાતને આગળ વધારીએ અને જાણીએ વિમેન વેલનેસ વિશે ડોક્ટર મીના શાહ પાસેથી.

0: શ્રોતા મિત્રો નમસ્કાર. આજે આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોમાં આપણી સાથે છે ડોક્ટર મીના શાહ. ડોક્ટર મીના હેલ્થ એન્ડ વેલનેસ કન્સલ્ટન્ટ અને પ્રિવેન્ટિવ હેલ્થ કન્સલ્ટન્ટ છે. શ્રોતા મિત્રો, આજે એમની પાસેથી સ્ત્રી આરોગ્ય વિશે વાત કરીશું અને જીવનના દરેક પડાવે સંભાળ, સમજણ અને સન્માન આ વિશે થોડી વિગતે વાત કરીશું. ડોક્ટર મીના શાહ, આકાશવાણીના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે.
1: થેન્ક યુ. ડોક્ટર મીના શાહ, સ્ત્રીનું આરોગ્ય એ એકચ્યુઅલ જોવા જઈએ તો ખૂબ જ મોટો વિષય છે, તો એમાંથી આજે આપણે કયા કયા મુદ્દાઓ

0: ને આપણી વાતચીતમાં આવરી લઈશું.
1: આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા વિષય ઉપર જે દરેક ઘર, દરેક પરિવાર અને આખા સમાજ સાથે જોડાયેલો છે, સ્ત્રી આરોગ્ય, અને તે જીવન ચક્ર સાથે આપણે સાંકળીશું. જ્યારે આપણે આરોગ્યની વાત કરીએ ત્યારે ઘણીવાર એવું લાગે કે દવાઓ, ટેસ્ટ, હોસ્પિટલ અને બીમારીના સુધી જ એના વિચારો સીમિત રહી જાય છે. પણ ખરેખર સાચું સ્વાસ્થ્ય એટલે શારીરિક તંદુરસ્તી, માનસિક શાંતિ, લાગણીસભર સંતુલન અને સારા સંબંધો, અને જીવન જીવવાની ખુશી અને આનંદ.
0: ખૂબ સાચી વાત કરી આપે.
1: સ્ત્રીનું જીવન સતત બદલાતું રહે છે. બાળપણથી વૃદ્ધાવસ્થા સુધી દરેક પડાવ તેની અંદર નવી જવાબદારીઓ, નવા પરિવર્તનો અને નવા પડકારો લાવે છે. અને તેથી સ્ત્રીના આરોગ્યને આપણે લાઈફ સાયકલ અપ્રોચ એટલે કે જીવન ચક્ર સાથે સાંકળી શકીએ છીએ. જો યોગ્ય ઉંમરે યોગ્ય સમજ મળે, યોગ્ય સહારો મળે અને તે શારીરિક અને માનસિક સમસ્યાઓને શરૂઆતમાં જ તેને ઓળખી અને તેને અટકાવી શકાય તો એ સ્ત્રીનું જીવન સરસ રહે અને એના હિસાબે તેના કુટુંબ અને સમાજનું પણ સ્વાસ્થ્ય અને સુખાકારી વધે.
2: વાહ, બહુ સરસ વાત કરી. હવે ડોક્ટર મીના, આપે જણાવ્યું કે બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધી જે આપણે દરેક પડાવમાં જવાબદારીઓને કાળજી રાખવાની હોય, તો મુખ્યત્વે સ્ત્રીના આખા જીવનને આરોગ્યની દ્રષ્ટિએ, સાર સંભાળ કાળજીની દ્રષ્ટિએ કેટલા તબક્કાઓમાં વહેંચી શકાય?
1: આપણે તેને વહેંચી શકીએ બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, પછી લગ્ન અને માતૃત્વ, મેનોપોઝની આસપાસનો સમય અને વૃદ્ધાવસ્થા.
0: જી, હવે આપે અલગ અલગ તબક્કાઓની વાત કરી તો આપણે આ દરેક તબક્કાઓમાં થોડીક ડિટેલથી વાત કરીએ. તો બાલ્યાવસ્થા એટલે કે બાળપણનો જે ગાળો છે એમાં કઈ રીતની કાળજી રાખવી જોઈએ અને શું શું બાબતનું ધ્યાન રાખવું જોઈએ?
1: આમ તો આપણે કહીએ કે દરેક બાળક અગત્યનું છે અને દરેક બાળકની કાળજી સારામાં સારી રાખવી જોઈએ. છતાં પણ એવું પણ બને છે કે ઘણીવાર સમાજ તેના માટે મર્યાદાઓ છોકરીઓ માટે પહેલાથી જ નક્કી કરી દે છે. ક્યારેક દીકરાને ખોરાક વધારે સારો મળે, ફળ ફળાદી દૂધ વધારે મળે અને દીકરીને જરૂર હોય તો જ આપવામાં આવે, અને ક્યારેક દીકરીનો રમવાનો સમય ન મળે, તેનો બધો સમય કામમાં જ વપરાય જાય, અને ક્યારેક લાગણીઓ જો છોકરી બતાવવા માંગતી હોય તો એમ કે છે નાની છે તને સમજણ નહીં પડે. પરંતુ યાદ રાખવું જોઈએ કે આ ઉંમરે મળેલો પ્રેમ, પોષણ અને સન્માન તેના સ્વસ્થ અને સુખી જીવનનો આધારસ્તંભ બને છે.
0: જી બિલકુલ. અને એવું કહેવાય પણ છે કે 6 વર્ષની ઉંમર સુધી બાળકના મગજનો વિકાસ મહત્તમ થાય છે.
1: બરાબર.
0: એટલે એટલા સમયગાળામાં બાળકને જે પણ સમજણ કે શીખ મળે છે એને જીવનભર કામ આવે છે.
1: એટલે આ ઉંમરે દીકરી માટે જરૂરી છે સંતુલિત અને પૌષ્ટિક આહાર, જેથી એના શરીર મગજનો વિકાસ સારામાં સારો થાય, પૂરતી ઊંઘ અને રમવાનો સમય, કારણ કે આ ઉંમર જ રમવાની છે, એ સમય એની પાસે કામ કરાવવામાં આવે તો એ સમય નીકળી જાય છે રમવાનો, વ્યક્તિગત સ્વચ્છતાની સારી ટેવો, અને એનું જે સંબંધ છે તે મોબાઈલની બદલે વધારે પ્રકૃતિમાં અને રમત ગમતમાં જોડાયેલી રહે છોકરી, અને સૌથી મહત્વનું છે કે પરિવાર તેને ખૂબ જ પ્રેમ આપે અને તેને ખૂબ ધ્યાન રાખે. આજના સમયે ઘણીવાર બાળકો તુલના કરે ભાઈ સાથે, એકલતા અનુભવે, ઘણીવાર મોબાઈલ વધારે પડતું વાપરે, તો એનાથી છોકરીઓને તકલીફ પડી શકે છે.
2: બહુ જ સરસ વાત કરી આપે. અને આપે જેમ કહ્યું એમ હવે તો બાલ્યાવસ્થાથી જ જરૂર પડે છે કે મોબાઈલથી આપણે બાળકોને દૂર રાખીએ. હવે બાલ્યાવસ્થા પછી એક એવો તબક્કો આવે છે મેમ કે જ્યારે ખાસ કરીને સ્ત્રીઓમાં, બાળકીઓમાં શારીરિક બદલાવ આવતા હોય છે, એની સાથે સાથે ઇમોશન્સમાં પણ ઘણા બદલાવો આવતા હોય છે આ અવસ્થા એટલે કિશોરાવસ્થા. તો કિશોરાવસ્થામાં આપણે શું ધ્યાન રાખવું જોઈએ બાળકીઓનું એના વિશે?
1: સાચું કહ્યું તમે, આ જીવનનો સંવેદનશીલ સમય છે અને ઘણી છોકરીઓ માસિક ચક્રની શરૂ થયા પછી ડરે છે. તો એક તો કામ એ કરવું જોઈએ કે ઘરની સ્ત્રીઓ એટલે મમ્મી, મોટી બહેન એ બધાએ એને સમજાવવું પડે પહેલાથી કે માસિક ચક્ર એટલે શું છે, જેથી એ તે ડરે નહીં. એ કોઈ બીમારી નથી, એ શરીરની સ્વાભાવિક પ્રક્રિયા છે, તેના વિશે શરમ અનુભવવાની પણ જરૂર નથી. જો ધ્યાન રાખવાની વાત કરીએ તો કારણ કે એનું માસિક ચક્ર શરૂ થયું છે, તેને વધારે આયર્ન અને પ્રોટીનની જરૂર છે. દર મહિને 80-100 મિલીલીટર લોહી શરીરમાંથી નીકળી જવાનું છે. હવે નિયમિત રમત ગમત અને કસરત તેના શરીરને વધારે સ્વસ્થ બનાવશે અને વિકાસ વૃદ્ધિ વધારશે. ઓફકોર્સ પેલા વાત કરી તે મોબાઈલ અને સ્ક્રીનનો ઉપયોગ, મર્યાદિત ઉપયોગ જે ઘણી વાર આ સમયે વધી જતો

0: હોય છે. યોગ્ય ઊંઘ, માનસિક આરોગ્ય અને સારું ભણવાની ક્ષમતા અને ઉત્સાહ, આ બધું એને ખૂબ જ જરૂરી છે અત્યારે.
1: જી, અને કિશોરાવસ્થા પછી અભ્યાસ પણ પૂરો થઈ જાય અને પછીનો તબક્કો આવે છે લગ્નનો, અને લગ્ન પછી માતૃત્વનો. તો લગ્ન પછી સ્ત્રીના જીવનનો એક નવો જ અધ્યાય શરૂ થાય છે, એક નવા જ પરિવારમાં એ જાય છે. તો એ વખતે સ્ત્રીની એટલે એ દીકરીની કેવી રીતે કાળજી લેવી જોઈએ?
0: એક વાત કહેવાની રહી ગઈ જે ખાસ અગત્યની છે કે આપણે આપણી છોકરીઓની સલામતીનું પણ ધ્યાન રાખવાનું છે. યુનો, છોકરીઓ સમજે કે કોની સાથે કેવી રીતે, કોઈ વ્યક્તિ એની સાથે કેવું વર્તન કરી શકે ને કેવું ના કરી શકે, ક્યાં સ્પર્શ કરી શકે ને ક્યાં ન કરી શકે. તો એને હિંમત આપવી પડે કે કંઈ પણ ખોટું થાય તો મા બાપને આવીને વાત કરે, ડરવાની જરૂર નથી, છોકરીનો વાંક નથી, જે કરે છે તેનો વાંક છે. જો તેને એવો વિશ્વાસ, આત્મવિશ્વાસ આપવામાં આવે તો તે આવી તકલીફોમાંથી બચી શકે.
1: એટલે એ વખતે મા બાપે પણ એ રીતે રિએક્ટ કરવું જોઈએ કે ભાઈ છોકરીને લડવાના બદલે એની સાથે પ્રેમ અને હૂંફથી વાત કરવી જોઈએ.
0: જે વ્યક્તિએ ભૂલ કરી છે તેને ખબર પડવું જોઈએ કે આમ ન કરાય. પછી એ ઘરની વ્યક્તિ હોય, બહારની હોય, પણ આ ખૂબ જરૂરી છે. નહીં તો છોકરીઓ ડરી ડરીને પોતાની સાથે કંઈ તકલીફ પડે તો વાત નથી કરી શકતી.
1: સ્પર્શની સમજ આપવી જરૂરી છે કે કયો સ્પર્શ યોગ્ય કહેવાય અને કયો સ્પર્શ અયોગ્ય છે.
0: તો આ વાત ખાસ અગત્યની છે જે ઇવન નાની છોકરીઓથી માંડીને કિશોરાવસ્થા સુધી આ કાળજીની જરૂરી છે. અને દરેક છોકરીને પોતાની સન્માન સાથે જીવી શકે તેના માટે આત્મવિશ્વાસ, થોડી પોતાની સલામતીની કાળજી અને તૈયારી, અને જરૂર પડે તો પૈસા કમાઈ શકે તેવું ભણતર.
1: જી,
0: તો અલ્પાબેન તમે હમણાં વાત કરી કે લગ્નનો સમય આવે પછી લગ્ન થાય, માતૃત્વ આવે, આ બંને બી ખૂબ જ અગત્યના પાસા છે જીવનના, પણ એ ખૂબ મોટા બદલાવ પણ છે સ્ત્રી માટે. લગ્ન પછી એના જીવનમાં નવો અધ્યાય આવે છે, નવા સંબંધો, નવી જવાબદારીઓ, ઘણી અપેક્ષાઓ, અને ઘણીવાર પોતાની જરૂરિયાતને પાછળ મૂકી દે છે. તો અને માતૃત્વ આવે ત્યારે તો જીવન સંપૂર્ણ બદલાઈ જાય છે. તો આ સમયે સ્ત્રીઓએ અગેન પોતાની સલામતીનું ધ્યાન રાખવાનું છે. પોતાની ઈચ્છા વગર કોઈ એને અડી ના શકે તે અગત્યનું છે. અને ઓફકોર્સ ફિઝિકલ વાયોલન્સ એની સાથે કોઈ ના કરે, અને કરે તો પોતે ના પાડી શકે કે ના આ નહીં ચાલે. આટલો આત્મવિશ્વાસ જો તેને પિયરથી મળવામાં આવે અને તે લડવાની બદલે આટલું ના પાડતા શીખી શકે અને કોન્ફિડન્સથી, તો આપણે સમાજ આમાંથી બહાર આવી શકે છે. આ એક અગત્યનો મુદ્દો છે. અને હવે જ્યારે વાત કરીએ તો સ્ત્રી માતા બને ત્યારે, કારણ કે ગર્ભાવસ્થા અને માતૃત્વ દરમિયાન માત્ર શરીર જ નહીં પણ એક સ્ત્રીનું મન બદલાય છે. એને ઘણી સ્ત્રીઓને થાક લાગે, ચિંતા થાય, મૂડમાં બદલાવ આવે, એકલતા લાગે અને ક્યારેક ડિપ્રેશન પણ આવી જાય. પણ એ સમયે એને વધારે હિંમતની જરૂર છે, વધારે જાણકારીની જરૂર છે કે પોતાની શું કાળજી રાખવી, બાળકને સારી રીતે, અંદર સારી રીતે મોટું થાય એના માટે પોતે શું કાળજી રાખવી. તો જરૂર છે પૌષ્ટિક આહાર અને સમયસર આહારની, અને પૂરતો આરામ મળે એને, કારણ કે આ સમયે એને આરામ થોડો વધારે જોઈશે. નિયમિત ચેકઅપ કરાવવા જાય, હળવી કસરત કરે અને ચાલે, પરિવાર તરફથી અને પતિ તરફથી તેને સહયોગ મળે વધારે, અને લાગણીસભર એની સાથે સમજણ સાથે આગળ વધારવામાં આવે, અને એના પર કોઈ પણ પ્રકારનું એવું દબાણ કરવામાં ન આવે કે છોકરો છે કે છોકરી તપાસ કરાવે.
1: હા, કારણ કે માત્ર બાળકનો જન્મ નથી થતો પણ એ વખતે એક નવી માતાનો પણ જન્મ થાય છે. હવે આટલા બધા ફેરફારોનો સામનો કર્યા પછી એક સૌથી મહત્વનો તબક્કો આવતો હોય છે, જ્યાં ફેરફારોના ઉછાળા આવે છે એવું કહી શકાય, એ તબક્કો એટલે મેનોપોઝનો તબક્કો. મેનોપોઝના તબક્કા દરમિયાન શું ધ્યાન રાખવું જોઈએ?
0: હા, મેનોપોઝનો સમય એવો આવે છે સ્ત્રી માટે કે એના છોકરાઓ મોટા થઈ ગયા હોય, કોલેજમાં જતા થઈ ગયા હોય, કદાચ થોડા વહેલા લગ્ન થઈ ગયા તો પરણી પણ ગયા હોય. પણ ઘણી સ્ત્રીઓ મેનોપોઝ વિશે ખુલ્લી રીતે વાત નથી કરી શકતી. આ સમય તેના જીવનમાં ખૂબ જ મોટો શારીરિક અને માનસિક ફેરફાર લઈને આવે છે. હોર્મોનલ બદલાવને કારણે તેની ઊંઘ ડિસ્ટર્બ થઈ શકે છે, ચીડચીડાપણું થઈ શકે છે, થાક વધારે લાગે છે, હાડકા નબળા પડે છે, તો જો ધ્યાન ન રાખવામાં આવ્યું હોય તો થોડીક ઇન્જ્યુરીથી પણ ફ્રેક્ચર થઈ શકે છે. એટલે વજનમાં ફેરફાર થાય છે, અને જો વજનમાં ફેરફાર થાય તો બીજી બધી બીમારીઓ આવે છે અને સૌથી વધારે માનસિક તકલીફો એકલતા અને ખાલીપો લાગે છે.

0: છે. તો ઘણી સ્ત્રીઓ વિચારે છે કે હવે જીવનમાં કઈ નવું બાકી નથી રહ્યું, પણ આ સમય અંત નહીં, પણ પોતાને ફરી ઓળખવાનો, પોતાને ફરી સમય આપવાનો, પોતાને થોડો વધારે પ્રેમ કરવાનો સમય છે. તો થોડો વધારે સમય છે તો થોડું ચાલવા જાઓ, યોગ કરો, કેલ્શિયમ પ્રોટીન યુક્ત આહાર ખાઓ, નિયમિત ચેકઅપ કરાવવું ખૂબ જ અગત્યનું છે આ ઉંમરે, અને તમારી આજુબાજુ સકારાત્મક મિત્ર મંડળ બનાવો, તમારી ઉંમરની બહેનો સાથે મળો, વાતચીત કરો ખુલ્લા દિલે, અને મનગમતી પ્રવૃત્તિઓ કરો. જે તમને ગમતું હોય તે પ્રવૃત્તિ કરો. કોઈને સીવણનો શોખ હોય, કોઈને ગાવાનો શોખ હોય, કોઈને ડ્રોઈંગનો શોખ હોય જે અધૂરો રહી ગયો હોય, તો અત્યાર સુધી તમે બીજાને માટે જીવન જીવ્યા, પણ હવે સ્ત્રીઓ સમય પોતાને વધારે આપે તે ખૂબ જ અગત્યનું છે. ઓફકોર્સ સમાજ એમને સાથ આપે તે તો અગત્યનું છે.
1: એટલે કહેવાય છે કે મેન્ટલ હેલ્થ છે એ ફિઝિકલ હેલ્થ સાથે બહુ કનેક્ટેડ હોય છે, એ આ તબક્કા દરમિયાન આપણે સમજી શકીએ, અને ખાસ કરીને સ્ત્રીઓ માટે જરૂરી હોય છે કે વાતચીત કરે.
0: હા, કારણ કે પરિવારને તો એમને ના સમજે કે એમને શું તકલીફ પડી રહી છે, સામેના તો એવું લાગે કે મમ્મી ચીડાયા કરે છે વધારે, કેમ થાકી જાય છે, કેમ આટલી બીમાર પડે છે. એટલે પણ આપણે વાત કરીએ કે અમારા જીવનનો બદલાવ છે,
2: એટલે એ વખતે જે ખાલીપો અનુભવે છે સ્ત્રી, એનાથી ડરવાના બદલે એ ખાલીપાને મનગમતા રંગ સાથે ભરી દે, જીવન આખું અલગ થઈ જાય.
0: બહુ સુંદર વાત કરી.
2: અને એના પછી ડોક્ટર મીના શાહ, એક તબક્કો દરેકના જીવનમાં એવો હોય છે કે જે લોકો ઈચ્છે છે કે આ તબક્કો મારા જીવનમાં ન આવે, પરંતુ દરેકે દરેકે એ તબક્કાને ફેસ કરવો જ પડતો હોય છે, અને એ તબક્કો છે વૃદ્ધાવસ્થાનો તબક્કો. જ્યારે ઉંમર વધે ત્યારે લાગણી અને પ્રેમ અને હૂંફની જરૂર હોય છે, અને કોઈ પોતાની સાથે સમય વિતાવે એની વધારે જરૂર હોય છે, તો એ સમયગાળા દરમિયાન શું કરવું જોઈએ?
0: એ સમય દરમિયાન એક વસ્તુ તો અગત્યની છે કે પતિ પત્ની માટે વધારે એકબીજા સાથે સમય આપે તે જરૂરી છે, કારણ કે બંને એ સમયે ફિઝિકલી એટલે શારીરિક રીતે બહુ પ્રવૃત્તિમાં નહીં હશે. તો સાથે મળીને વાતચીત કરવું, મનગમતી પ્રવૃત્તિઓ કરવી, બને તો થોડું હરવા ફરવા જવું, આ બધું એક બહુ સારી રીતે વૃદ્ધાવસ્થા પસાર કરવા માટેનું એક અગત્યની વાત છે. તો સ્વાસ્થ્યનું ધ્યાન પણ સારું સાથે રાખી શકાય એ અગત્યનું છે. અને આ સમય તમે સાચું કહ્યું કે ફક્ત દવાઓ નહીં પણ લાગણીના સહારાની જરૂર પડે છે. તો એક તો પતિ પત્નીએ વધારે સહારો આપવો પડશે, કારણ કે આજના જમાનામાં છોકરાઓ ગામડામાં હોય કે નાના મોટા ગામમાં, આગળ પોતે ભણવા જાય, નોકરીએ બીજે જાય, એટલે ઘણા ઘરોમાં એવું બને છે કે ખાલી પતિ પત્ની જ એકલા હોય છે. એટલે ઘણી વડીલ સ્ત્રીઓ આખું જીવન પરિવાર માટે એમણે આપ્યું છે, પરંતુ વૃદ્ધાશ્રમમાં ઘણી વાર તે લોકો એકલતા અને અવગણના અનુભવે છે, કારણ કે હવે મારું કોઈ અગત્યતા નથી રહી, મને કોઈ પૂછતું નથી. ક્યારેક તેમને પૈસા નહીં પણ માત્ર પ્રેમથી, તમે કહ્યું તેમ સાથે બેસીને વાત કરે તેની જરૂર છે. તો વડીલ સ્ત્રીઓ માટે જરૂરી છે એ લોકો પણ હળવો અને પૌષ્ટિક આહાર લે, નિયમિત ચાલે. ચાલવું એક એવી ક્રિયા છે કે બધા જ કરી શકે, થોડું શરીરનું હલનચલન કરે. આજકાલ આપણે બધા યોગ વિશે જાણીએ છીએ, અને શક્ય હોય તો એમાં પણ ભાગ લે તો વધતી ઉંમર સાથે ખૂબ મદદ થશે. દવાઓ અને ચેકઅપનું ધ્યાન રાખે, વચ્ચેથી દવાઓ બીમારીને ડોક્ટરનું પૂછ્યા વગર બંધ ના કરે. એક વાત છે, ડાયાબિટીસ બીપી થયું હોય ને ડોક્ટર એમ લાગે હવે મને સારું છે તો દવા છોડાય એવું થતું નથી,
2: એટલે ડોક્ટરની સલાહ અનુસાર જ દવા લેવી જોઈએ કે છોડવી જોઈએ.
0: અને તમને જીવનને બોજ ન અનુભવો, તમારું જીવન બોજ નથી, પણ અત્યારે આટલા વર્ષો જે તમે મહેનત કરી અને જે થયા તેને થોડું માણવાનો અને શાંતિથી જીવન જીવવાનો સમય છે.
1: જી ડોક્ટર મીના, આપે બહુ જ સરસ વાતો કરી અને અમારા શ્રોતા મિત્રોને ખૂબ ઉપયોગી એવી માહિતી આપી. અંતમાં એક બધા જ શ્રોતા મિત્રો માટે આપના તરફથી સંદેશ આપી દેશો.
0: એક જ છે અગત્યનો સંદેશ કે સ્ત્રીનું સ્વાસ્થ્ય તે ફક્ત સ્ત્રીનો વ્યક્તિગત વિષય નથી, તે પરિવારના સુખ, બાળકોના ભવિષ્ય અને સમાજના વિકાસ સાથે સીધો જોડાયેલો છે. એક દીકરી કદાચ આત્મવિશ્વાસથી મોટી થાય, એક કિશોરીને સમજ વધારે મળે, જ્યારે માતાને સહયોગ મળે, જ્યારે મેનોપોઝમાં પણ સ્ત્રીને સન્માન મળે અને સાથ મળે અને વડીલો સાથે પ્રેમથી વર્તન કરવામાં આવે, ત્યારે જ સાચા અર્થમાં સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકે છે. અને આપણે સૌ સાથે મળીને આ કરી શકીએ છીએ. જો આપણે ઘરની દીકરીઓને, બહેનોને, માતાને અને દાદીઓને પણ થોડો વધારે સમય આપીએ, થોડી વધારે સમજ આપીએ, થોડું વધારે ધ્યાન આપીએ, એ લોકો તો આપણું ધ્યાન રાખે છે પણ

0: આપણે પણ સામે રાખીએ તો સારું પડશે.
1: બિલકુલ, કારણ કે સ્ત્રી માત્ર પરિવાર નથી ચલાવતી, પરંતુ તે પેઢીઓનું ઘડતર કરે છે. અને જો સ્ત્રી સ્વસ્થ હશે તો જ પરિવાર ખુશ રહેશે, અને જો પરિવાર ખુશ રહેશે તો સમાજ મજબૂત બનશે, અને જો સમાજ મજબૂત બનશે તો રાષ્ટ્ર સમૃદ્ધ બનશે.
2: જી, ડોક્ટર મીના કહેવાય છે કે એક સ્ત્રી છે એ પરિવારની કરોડરજ્જુ હોય છે, અને એ જ આપણે આખી વાતચીતમાંથી આજે સાબિત કર્યું અને એના વિશે સમજ્યા કે શા માટે. આપે સ્ટુડિયોમાં આવીને ખૂબ સરસ મજાની માહિતી અમારા શ્રોતા મિત્રોને આપી.
0: થેન્ક યુ.
1: નમસ્કાર.
2: ડોક્ટર મીના શાહે વુમન વેલનેસ વિશે ખૂબ સરસ માહિતી આપી. શ્રોતા મિત્રો, આશા છે કે સ્ત્રીના જીવનને વધુ સારી રીતે સમજવામાં અને વધુ સારું બનાવવામાં આ માહિતી ક્યાંક ને ક્યાંક જરૂર ઉપયોગી બની રહેશે.
3: અને ઉપયોગી વાતો પછી હવે સમય છે એક ફરમાઈશી ગીત સાંભળવાનો. તો ચાલો સાંભળીએ ભાવનગર સૌરાષ્ટ્રથી વરિષ્ઠ શ્રોતા મિત્ર પ્રવીણચંદ્ર પી વાઘેલાની પસંદગીનું આ ગીત ભૂપિંદરના સ્વરમાં. ફિલ્મ છે જાલમ સંગ જાડેજા.

0: મિત્રો, મોટાભાગની શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂરું થઈ ગયું છે અને ફરી એકવાર બાળકોની હાજરીથી શાળાઓ ગુંજી ઉઠી છે. સાથે ભણતા મિત્રોને મળવાની ખુશી અને નવા ધોરણમાં આવ્યાનો ઉત્સાહ દરેક બાળકના ચહેરા પર છલકાઈ રહ્યો છે.
1: વાત તો સાચી છે અલ્પા, પરંતુ બધા જ

0: બાળકો આટલા નસીબદાર નથી હોતા. ઘણા બધા બાળકો એવા પણ હોય છે જે શાળાના પગથિયા ચડ્યા જ ના હોય અથવા તો અડધેથી શાળાએ જવાનું છોડી દેતા હોય છે.
1: હા લિપિ, પરિવારને આર્થિક ટેકો મળી રહે એ માટે કેટલાક બાળકો નાનપણથી જ મજૂરીના કામમાં જોડાઈ જાય છે. મિત્રો, આજે છે 12 જૂન, એટલે કે વિશ્વ બાળ મજૂરી વિરોધી દિન. નિર્દોષ અને માસૂમ બાળકોના બાળપણ પર લાગતું ગ્રહણ એટલે બાળ મજૂરી.
0: બાળક કારખાનાની ભઠ્ઠી કે કોઈ ચાની ટપરી પર નહીં, શાળાના ક્લાસરૂમમાં જ શોભે. આપણે નક્કી કરીએ કે આપણે બાળમજૂરીના નિમિત્ત ના બનીએ, તેને નાબૂદ કરવામાં સહકાર આપીએ.
1: તો મિત્રો, આ સંદેશ સાથે જ આજનો કાર્યક્રમ સમાપ્ત કરવાની આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને.
2: આવજો, ફરી મળીશું.
1: આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો જરૂર જણાવજો. આ સરનામે નિયામક શ્રી સૈયર, કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380009. આપ અમને ઈમેલ પણ કરી શકો છો. ઈમેલ આઈડી છે abadsahyar@gmail.com.

મિત્રો, અત્યારે આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો અમારો વિશેષ કાર્યક્રમ સહિયર, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

મિત્રો, અમારી સ્ટુડિયોની ઘડિયાળમાં બપોરનો એક થવા આવ્યો છે. થોડી જ વારમાં બપોરે બરાબર એક વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર, અને ત્યારબાદ 1:05 સાંભળશો અંગ્રેજીમાં સમાચાર.

આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. મિત્રો, થોડી જ વારમાં બપોરે 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું, વિજ્ઞાન, શિક્ષણ અને ઉદ્યોગ સાહસિકતા સહિતના ક્ષેત્રમાં મહિલાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. સરકારે સંસ્થાકીય અને વાણિજ્યિક ખરીદદારોને રિટેલ પંપ પરથી ઇંધણ ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરવા એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. કેન્દ્રએ જાહેર પરામર્શ માટે ટેલિકોમ્યુનિકેશન નિયમોનો મુસદ્દો બહાર પાડ્યો. ભારતીય શૂટિંગ કોચ અને ભૂતપૂર્વ એશિયન ગેમ્સના સુવર્ણચંદ્રક વિજેતા જસપાલ રાણાનું નિધન અને પીવી સિંધુએ ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું

0: हमने करोड़ों महिलाओं के लिए शौचालय बनवाकर उनका सम्मान बढ़ाया, हमने उज्ज्वला सिलेंडर देकर उन्हें धुएं जैसी तकलीफों से भी बचाया।
1: 3 करोड़ महिलाओं को लखपति दीदी बनाने का जो संकल्प किया था वो पूरा हो चुका है।
2: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારતે છેલ્લા 12 વર્ષમાં સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના સિદ્ધાંતો પર આધારિત નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ સમયગાળા દરમિયાન મોદી સરકારે ગરીબો ખેડૂતો મહિલાઓ અને યુવાનોના કલ્યાણ અને સશક્તિકરણ માટે ઘણી મુખ્ય પહેલ હાથ ધરી છે. સરકારની વિદેશ નીતિ દ્વારા ભારતને વૈશ્વિક નેતા તરીકે સ્થાન આપવા માટે લેવામાં આવેલા પગલાં વિશે સાંભળીએ એક અહેવાલ.
3: भारत ने इंडिया फर्स्ट के सिद्धांत को सबसे ऊपर रखते हुए अपनी विदेश नीति में नई ऊर्जा भरी है, पुराने रिश्तों को मजबूत किया है और नए दोस्त भी बनाए हैं। नवंबर 2025 में श्रीलंका के पूर्वी तट पर चक्रवात दित्वा टकराया था। श्रीलंका के लोगों के साथ खड़े होकर भारत ने उन्हें तुरंत मानवीय सहायता और आपदा राहत पहुंचाने के लिए ऑपरेशन सागर बंधु शुरू किया। चक्रवात दित्वा के बाद प्रभावित इलाकों में रास्तों को फिर से जोड़ने और मजबूत करने के लिए भारत ने 14 लोहे के अस्थायी पुल भेजे। भारत की विदेश नीति की सबसे बड़ी सफलता कोविड महामारी के दौरान देखने को मिली। पिछले 12 वर्षों में वैक्सीन मैत्री ऑपरेशन सागर बंधु जैसी पहलों के जरिए भारत एक ग्लोबल लीडर के रूप में आगे आया है। अमन यादव, आकाशवाणी समाचार, दिल्ली।
2: સરકારે સંસ્થાકીય ઔદ્યોગિક અને વાણિજ્યિક ગ્રાહકોને રિટેલર્સ પાસેથી મોટર ઇંધણ અને હાઈસ્પીડ ડીઝલ ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે સ્થાનિક પેટ્રોલ પંપ પરથી ખરીદી કરવા સૂચવ્યું છે. પશ્ચિમ એશિયા સંઘર્ષને કારણે વૈશ્વિક પુરવઠા શૃંખલામાં વિક્ષેપ વચ્ચે સ્થાનિક ઇંધણની અછતને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રતિબંધ 90 દિવસ સુધી અમલમાં રહેશે. રિટેલર્સને દરરોજ ગ્રાહક દીઠ મહત્તમ 200 લીટર હાઈસ્પીડ ડીઝલ વેચવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યું કે આ આદેશ આ કટોકટી દરમિયાન સંગ્રહખોરી અટકાવવા માટે એક કામચલાઉ પગલું છે. તેલ માર્કેટિંગ કંપની અને રિટેલર્સને આ આદેશનું પાલન સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે નવી દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. આ બેઠકમાં સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા, સીઆરપીએફ, બીએસએફ, સીઆઈએસએફ, આઈટીબીપી અને એસએસબીના ડાયરેક્ટર જનરલ હાજર છે. આ અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 28 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. પંચાયતી રાજ મંત્રાલયે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ઇ ગવર્નન્સ પુરસ્કાર 2026 માટે 4 પંચાયતી રાજ પહેલની પસંદગી કરવામાં આવી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાની કાદીપુર ગ્રામ પંચાયતે સુવર્ણચંદ્રક જીત્યો છે, જ્યારે ત્રિપુરાના પશ્ચિમ ત્રિપુરા જિલ્લાની બિજોઈનગર ગ્રામ પંચાયતે સેવા વિતરણ માટે રજતચંદ્રક મેળવ્યું હતું. આ પુરસ્કાર ડિજિટલ ટેકનોલોજીના નવીન ઉપયોગ અને પાયાના સ્તરે જાહેર સેવાના અસરકારક ઉપયોગને સૂચિત કરે છે. મહારાષ્ટ્રમાં નંદુરબાર જિલ્લા પરિષદના આરોગ્ય વિભાગને તેની ઇ આરોગ્ય પહેલ માટે અને દામણીને ઇ ગવર્નન્સમાં જિલ્લા સ્તરની પહેલ આરોગ્ય સંભાળ સુધારણામાં ડિજિટલ સાધનોના ઉપયોગ માટે સુવર્ણચંદ્રક મળ્યો છે. આ પુરસ્કાર 1 અને 2 જુલાઈના રોજ રાજસ્થાનના જયપુરમાં યોજાનારી 29મી રાષ્ટ્રીય ઇ ગવર્નન્સ પરિષદ દરમિયાન આપવામાં આવશે. સુવર્ણચંદ્રક વિજેતાને 10 લાખ રૂપિયા અને રજતચંદ્રક વિજેતાને 5 લાખ રૂપિયા પ્રોત્સાહન પૂરું પડાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @EIRNews_ABAD ફોલો કરશો. કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશી આજે ડુંગળીની ખરીદી વધારવા અને ખેડૂતોને વધુ સારું વળતર મળે તે માટે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના અધિકારી સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી જોશીએ જણાવ્યું હતું કે ખરીદી કિંમત સુધારીને પ્રતિ ક્વિન્ટલ ₹1,650 કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ખરીદી પ્રક્રિયાને બજારની પરિસ્થિતિઓને અનુરૂપ બનાવવા માટે કિંમત નિર્ધારણ પદ્ધતિમાં સુધારો કરવામાં આવ્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે ટેલિવિઝન, રેડિયો અને સંબંધિત સેવા અંગે ટેલિકમ્યુનિકેશન નિયમ 2026નો મુસદ્દો જાહેર પરામર્શ માટે બહાર પાડ્યો છે. નવા લાગુ કરાયેલા ટેલિકમ્યુનિકેશન અધિનિયમ 2023ના માળખામાં અગાઉના ટેલિગ્રાફ એક્ટ 1885 હેઠળ ટેલિવિઝન અને રેડિયો સેવાઓ માટે જાહેર કરાયેલી વિવિધ માર્ગદર્શિકાઓને એકીકૃત કરવા માટે આ મુસદ્દા નિયમ બનાવવામાં આવ્યા છે. મંત્રાલયે જણાવ્યું કે આ નિયમો ટેલિવિઝન અને રેડિયો પ્રસારણ ક્ષેત્રમાં વ્યવસાયની સરળતાને પ્રોત્સાહન આપવા અને હાલના વહીવટને સરળ બનાવવા રચાયેલ છે. આ નિયમો માહિતી અને પ્રસારણ મંત્રાલયની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં

0: માં આવ્યા છે. નાગરિકો આગામી 27 જુલાઈ સુધી મુસદ્દા અંગે તેમના સૂચનો રજૂ કરી શકશે. પ્રખ્યાત ભારતીય શૂટિંગ કોચ અને ભૂતપૂર્વ એશિયન ગેમ્સના સુવર્ણચંદ્રક વિજેતા જસપાલ રાણાનું નિધન થયું છે. તેઓ 49 વર્ષના હતા. નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ કલિકેશ નારાયણ સિંહ દેવના જણાવ્યા અનુસાર રાણાએ ગઈકાલે રાત્રે દિલ્હીની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. જર્મનીના મ્યુનિકમાં આઈએસએસએફ વર્લ્ડ કપમાંથી ભારતીય ટુકડીની પરત ફરતી ફ્લાઇટ દરમિયાન બીમાર પડ્યા બાદ રાણાએ તાજેતરમાં તબીબી પ્રક્રિયા કરાવી હતી. નવી દિલ્હી પહોંચ્યા પછી તેમને તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા અને સ્ટેન્ટ ફિક્સ કરવા માટે તબીબી પ્રક્રિયા કરવામાં આવી હતી. રાણા ભારતીય પિસ્તોલ શૂટર્સ માટે ઉચ્ચ પ્રદર્શન કોચ તરીકે એ સેવા આપી રહ્યા હતા. આ તકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સોશિયલ મીડિયા સંદેશ મારફતે તેમને શ્રદ્ધાંજલિ પાઠવી શોક વ્યક્ત કર્યો હતો. ભારતની પીવી સિંધુએ સિડનીમાં રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સિંધુએ ક્વાર્ટર ફાઇનલમાં ચાઇનીઝ તાઇપેઈની ચેન સુ યુને 21-6, 21-9 હરાવી હતી. પીવી સિંધુએ સેમીફાઇનલમાં જાપાનની આકાને યામાગુચી સામે રમશે. યામાગુચીએ આજે ક્વાર્ટર ફાઇનલમાં ભારતની તન્વી શર્માને 21-14 અને 21-14 હરાવી હતી. દિલ્હીના તુગલકાબાદ વિસ્તારમાં આજે સવારે એક રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગતા 3 લોકોના મોત થયા છે. આગ ગ્રાઉન્ડ ફ્લોર પાર્કિંગ વિસ્તારમાં લાગી હોવાનું જાણવા મળ્યું છે, જ્યાં કેટલીક મોટરસાઇકલ અને સ્કૂટરમાં આગ લાગી હતી અને પછી તે આખી ઇમારતમાં ફેલાઈ ગઈ હતી. દિલ્હી ફાયર સર્વિસે જણાવ્યું કે રાત્રે લગભગ 2:25 માહિતી મળ્યા બાદ 8 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા અને 5 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. કેરળમાં શિગેલા ચેપના કેસ નોંધાયા છે. રાજ્યના આરોગ્યમંત્રી કે મુરલીધરને માહિતી આપી હતી કે તિરુવનંતપુરમમાં 6, કોલમમાં 2 અને કોઝીકોડ જિલ્લામાં 3 લોકો પોઝીટીવ આવ્યા છે. વાયનાડ જિલ્લામાં પહેલાથી જ 9 પોઝીટીવ કેસ નોંધાયા છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સમગ્ર પરિસ્થિતિ નિયંત્રણમાં છે. આરોગ્ય વિભાગ અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના માર્ગદર્શન હેઠળ અસરગ્રસ્ત વિસ્તારમાં સઘન જાગૃતિ ઝુંબેશ સાથે રોગ નિવારણ અને નિયંત્રણના પગલાં હાથ ધરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પીઓકેમાં ઈદગાહ મેદાનમાં હજારો નિશસ્ત્ર પ્રદર્શનકારી પર પાકિસ્તાની સેનાએ ગોળીબાર કર્યો, જેમાં 16 લોકો માર્યા ગયા અને 37 ઘાયલ થયા હતા. ગઈકાલે સસ્તા લૂંટ, ચોખા, વીજળી અને મૂળભૂત અધિકારોની માંગણી સાથે પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે શરૂ થયું હતું, પરંતુ પાકિસ્તાની સેનાએ AK-47 રાઇફલથી ભીડ પર ગોળીબાર કરતા પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું, વિજ્ઞાન, શિક્ષણ અને ઉદ્યોગ સહિતના ક્ષેત્રમાં મહિલાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. સરકારે સંસ્થાકીય અને વાણિજ્યક ખરીદદારોને રિટેલ પંપ પરથી ઇંધણ ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરવા એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. કેન્દ્રએ જાહેર પરામર્શ માટે ટેલિકોમ્યુનિકેશન નિયમોનો મુસદ્દો બહાર પાડ્યો. ભારતીય શૂટિંગ કોચ અને ભૂતપૂર્વ એશિયન ગેમ્સના સુવર્ણચંદ્રક વિજેતા જસપાલ રાણાનું નિધન. અને પીવી સિંધુએ ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી કા યે અહેમદાબાદ, બડોદા, રાજકોટ ઓર ભુજ કેન્દ્ર હૈ. અબ પ્રસ્તુત હૈ ફૌજી દોસ્તો કે લિયે ફિલ્મ સંગીત કા હમારા વિશેષ કાર્યક્રમ જય ભારતી.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે. અમદાવાદ વિમાન દુર્ઘટનાની આજે પ્રથમ વર્ષી છે. ગયા વર્ષે આ જ દિવસે બપોરે એર ઇન્ડિયાનું વિમાન ઉડાન ભર્યાની થોડી જ ક્ષણોમાં મેઘાણીનગર વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું. આ ઘટનામાં વિમાનમાં સવાર 241 અને અન્ય 19 સહિત કુલ 260 લોકોના મોત થયા હતા. આજે આ ઘટનાને એક વર્ષ પૂર્ણ થતાં આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ શોકાંજલિ અર્પિત કરી.
1: તમામ મૃતક આત્માને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવું છું. એમના પરિવારજનોને સાંત્વના પાઠવું છું. જે સ્થળે પ્લેન ક્રેશ થયું હતું એ ટોટલ જગ્યા આરોગ્ય વિભાગ સાથે અને સરકારની છે. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ સાથે તમામ ચર્ચા વિચારણા કરીને આજે અમે એ જગ્યા પર બે મંદિરનું નિર્માણ કરવાના છે. એક આરોગ્ય મંદિર અને બીજું છે શિક્ષણ મંદિર.
0: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બીજે મેડિકલ કોલેજના 4 વિદ્યાર્થીઓના પણ મોત થયા હતા. ત્યારે ઘટનાને એક વર્ષ પૂર્ણ થતાં દિવંગતોને બીજે મેડિકલ કોલેજમાં શ્રદ્ધાંજલિ આપવાની સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા, મેયર હિતેશ બારોટ, સાંસદ દિનેશ મકવાણા સહિત જુનિયર તબીબો પણ હાજર રહ્યા. આ પ્રસંગે વિશેષ રક્તદાન શિબિર પણ યોજાઈ હતી. ગુજરાતે છેલ્લા 12 વર્ષમાં ગ્રામ વિકાસ ક્ષેત્રે અનેક નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના નેતૃત્વમાં રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ 6 લાખથી વધુ પરિવારોને ઘર મળ્યા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના હેઠળ 45,57,00,000 કરતાં વધુ માનવદિન રોજગારીનું સર્જન થયું. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન લિમિટેડના પ્રયાસોથી 26 લાખથી વધુ ગ્રામીણ મહિલાઓ આર્થિક રીતે સશક્ત થઈ છે. 12 વર્ષના સુશાસનમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ 617 કરોડથી વધુના ખર્ચે 1,36,000 કરતાં વધુના કામ પૂર્ણ કરાયા. ઉપરાંત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ 44 લાખથી વધુ શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારી ગઈકાલથી સરહદી ગામોની મુલાકાતે છે. ત્યારે એડીજીપી અજયકુમાર ચૌધરીએ પૂર્વ કચ્છ વાગડ વિસ્તારના રાપર તાલુકાના જાટાવાડા અને શિરાની વાંઢની મુલાકાત લીધી હતી. તેમણે છેવાડાના વિસ્તારમાં રહેતા લોકો અંતિમ નહીં પણ દેશના પ્રથમ ગામના લોકો અને તેઓ સરહદના સાચા સંત્રી હોવાનું કહ્યું હતું. ડીઆઈજી સુધા પાંડેએ ભુજ તાલુકાના મોટા દિનારા ગામની મુલાકાત લઈ વિસ્તારની પરિસ્થિતિ જાણી હતી. તેમણે પોલીસ સરહદી વિસ્તારના લોકોની પડખે હોવાની ખાતરી પણ આપી હતી. જામનગરના બેડી વિસ્તારમાં આજે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે. અંદાજીત 16 કરોડ રૂપિયાની 12,000 ચોરસ મીટર જગ્યા પરના દબાણ દૂર કરવામાં આવી રહ્યા હોવાનું ઇન્ચાર્જ પ્રાંત અધિકારી સુધીર બાર

0: રાઠડે જણાવ્યું હતું.
1: જામનગર જિલ્લામાં બેડી વિસ્તારમાં આવેલ સિટી સર્વે નંબર 41 જનકુલ ક્ષેત્રફળ 12,950 ચોરસ મીટર છે. તેમાંથી 918 ચોરસ મીટર નું દબાણ આજ રોજ દૂર કરવાની કાર્યવાહી ચાલુ, અને જે દબાણ દૂર કરવામાં આવશે એની અંદાજિત કિંમત 1,16,00,000, અને જે આખો જે સિટી સર્વે નંબર જે છે, હવે જે દબાણો પહેલા પણ હતા એ દૂર થઈને ટોટલ જે કિંમત થાય છે 16,50,00,000. જે સિટી સર્વે નંબર 41 એક છે એમાં 12,950 ચોરસ મીટર જગ્યા આવેલી છે, અને અંદાજિત જે જંત્રી મુજબ જે ભાવ થાય છે એ છે 16,50,00,000.
0: અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ NIOS સાથે મહત્વના MOU કરવામાં આવ્યા છે. તે અંતર્ગત જેલના બંદીવાનો ધોરણ 12 સુધીનો અભ્યાસ જેલની અંદર જ રહીને પૂર્ણ કરી શકશે. જે બંદીવાનોનો અભ્યાસ ભૂતકાળમાં છૂટી ગયો છે તેઓ કોઈપણ ધોરણથી ફરી પ્રવેશ મેળવી શકશે. ભવિષ્યમાં NIOS દ્વારા જેલના કેદીઓ માટે વિવિધ પ્રકારના વ્યવસાયિક અને કૌશલ્યલક્ષી અભ્યાસક્રમ પણ શરૂ કરવામાં આવશે, જે જેલ મુક્તિ બાદ તેમના પુનઃવસન અને રોજગારી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં આજે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે. મહેસાણા જિલ્લામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે તે માટે 51 બાયો રિસોર્સ કેન્દ્ર કાર્યરત કરાયા છે. દેશી ગાયો ન હોય તેવા ખેડૂતો માટે આ કેન્દ્ર આશીર્વાદરૂપ બન્યા છે. આ કેન્દ્ર પરથી ખેડૂતોને જીવામૃત, બીજામૃત, ગન જીવામૃત જેવા પ્રાકૃતિક કૃષિના મુખ્ય ઘટકો વ્યાજબી ભાવે પૂરા પાડવામાં આવી રહ્યા છે. જિલ્લામાં 254 જેટલા મોડેલ ફાર્મ તૈયાર કરાયા છે, જેથી ખેડૂતો પ્રત્યક્ષ જોઈ પ્રાકૃતિક ખેતી અપનાવી શકે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR ન્યૂઝ _ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર. હવે આપ સાંભળશો જામનગર જિલ્લાનું સમાચાર પત્ર, જેના લેખક છે જગત રાવલ. જામનગરમાં ટાઉનહોલ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં રાજ્યકક્ષાનો વિશેષ સેમિનાર યોજાયો હતો, જેમાં પર્યાવરણ પ્રેમી અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ટાઉનહોલના પ્રાંગણમાં કદંબનું વૃક્ષ રોપવામાં આવ્યું હતું. જામનગરના નભો મંડળમાં ઝીરો શેડો ડે તરીકેની ઉજવણી કરાઈ હતી. બપોરે 12:48 સૂર્ય માથા પર આવ્યો અને તેનો પડછાયો સીધો જમીનમાં ઉતરી ગયો હતો, જેનું પ્રત્યક્ષ નિદર્શન જામનગરના પ્રદર્શન મેદાનમાં યોજાયું હતું. સૂર્યપ્રકાશને ઝીલી શકાય તે રીતેની ટેબલ પર વ્યવસ્થા ગોઠવી સફેદ પ્લેટફોર્મ તૈયાર કરાયું હતું. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરોગામી વિઝન, સક્ષમ નેતૃત્વ તથા કેન્દ્ર અને રાજ્ય સરકારના પરસ્પર સહયોગ અને જનભાગીદારીથી ગુજરાતમાં અનેકવિધ શ્રેષ્ઠ પ્રકલ્પ સાકાર થયા છે. વિકાસના આ પ્રકલ્પથી નાગરિકોને અવગત કરવાના ઉદ્દેશ્ય સાથે જામનગર જિલ્લાના 13 જેટલા ઉત્કૃષ્ટ અને ઐતિહાસિક સ્થળોએ 8-14 જૂન દરમિયાન પ્રગતિ પથ યાત્રાનું તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શિક્ષણમંત્રી રીવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકાના પદાધિકારીઓ જોડાયા હતા. જામનગર ફોટોગ્રાફર એસોસિએશન સંસ્થા દ્વારા ફોટોગ્રાફર્સને અવનવી ટેકનિકલ માહિતી મળી રહે તેમજ AI અંગે માર્ગદર્શન મળી રહે અને તેઓના કેમેરાના લે વેચ માટે એક ભવ્ય મેળો યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ફોટોગ્રાફર તેમજ વિડીયોગ્રાફર ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. જામનગરના પ્રાચીન રાજાશાહી સમયના હવાઈ ચોક વિસ્તારમાં આવેલા પુરૂષોત્તમ રામજીના મંદિરે તેમજ પંચવટી સોસાયટીમાં અને ચૌહાણ ફળી નજીક આવેલા પુરૂષોત્તમ ભગવાનના મંદિરે પુરૂષોત્તમ માસના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા હતા. પુરૂષોત્તમ માસ 3 વર્ષના સમયગાળા બાદ આવતો હોઈ ભક્તો આ માસમાં ધાર્મિક કાર્ય દ્વારા ભગવાનને ભજવા આતુર જોવા મળી રહ્યા હતા. રાજ્યના અન્ય શનિ મંદિરોની સાથોસાથ જામનગરમાં પણ નાગેશ્વર વિસ્તારમાં આવેલા મંદિરમાં ભગવાન શનિદેવની જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. ભક્તો શનિદેવને તેલ તેમજ કાળું કપડું અને કાળા અડદનો પ્રસાદ ચડાવતા જોવા મળી રહ્યા હતા. અમાસ, શનિવાર અને શનિ જયંતિનો સુભગ સમન્વય હોઈ ભક્તો આ દિવસને ખાસ મહત્વનો દિવસ માની રહ્યા હતા. જામનગર જિલ્લા પંચાયતની 26 બેઠક માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર થયો હતો, જેમાં ભાજપને 19 બેઠક, કોંગ્રેસને 2 અને

આદમી પાર્ટીને 3 બેઠક મળી હતી, એટલે કે ભાજપને લોકોએ સત્તાનું સુકાન સોંપ્યું હતું. આખરે લાંબા સમયગાળા પછી ભાજપ દ્વારા હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે રંજનબેન દયાળજીભાઈ જીવાણી, ઉપપ્રમુખ તરીકે પરેશભાઈ ગેલાભાઈ હિરપરા, કારોબારી સમિતિના ચેરમેન તરીકે સુનિલભાઈ રાઠોડની જાહેરાત કરવામાં આવી હતી. ભારતમાં ઇબોલાની એન્ટ્રી થઈ ચૂકી છે, જ્યારે ગુજરાત સરકાર સતર્ક બની છે. જામનગરની સરકારી હોસ્પિટલમાં પણ અગત્યની બેઠક યોજવામાં આવી હતી. બીજી તરફ આગોતરી તૈયારી રૂપે જીજી હોસ્પિટલમાં કુલ 70 બેડવાળા 2 આઇસોલેશન વોર્ડની તૈયારી કરવામાં આવી હતી. આ સાથે જ જામનગરની વાત કરવામાં આવે તો જામનગરના બેડી વિસ્તારમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી. અંદાજીત 16 કરોડ રૂપિયાની 12,000 ચોરસ મીટર જગ્યા પરના દબાણ દૂર કરવામાં આવ્યા હતા. આ તકે જિલ્લા પોલીસ વડા સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત રહ્યો હતો. આ સાથે જ જામનગર જિલ્લાનો સમાચારપત્ર અહીં સમાપ્ત થયો, જેના લેખક હતા જગત રાવલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, હવે સમય થયો છે ગુજરાતી ગીતો સાંભળવાનો. ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપને સૌપ્રથમ સંભળાવી હેમા દેસાઈના સ્વરમાં ભાસ્કર વોરાની આ રચના.

મિત્રો, આ રચના આપે સાંભળી જગજીતસિંહના સ્વરમાં ઉમાશંકર જોશીની. આપ માણી રહ્યા છો ગુજરાતી ગીતો. મિત્રો, આજે પ્રખર સાહિત્યકાર લોક સંસ્કૃતિ

સંસ્કૃતિના સંશોધક અને ગુજરાતી સાહિત્યના અગ્રણી હસ્તાક્ષર જયમલ પરમારની પુણ્યતિથિ નિમિત્તે આપણે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. જયમલ પરમારે ગુજરાતી લોકસાહિત્ય, લોકગીતો અને લોક સંસ્કૃતિના સંવર્ધન માટે પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું. તેમની કલમ દ્વારા ગ્રામ્ય જીવન, લોક પરંપરાઓ અને માનવીય સંવેદનાઓને એક અનોખી અભિવ્યક્તિ મળી હતી. ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે આપને અંતિમ ગીત સંભળાવીએ. શ્રેયા ઘોષાલના સ્વરમાં રચના છે ઉમાશંકર જોશીની.

મિત્રો, અત્યારે આપ માણી રહ્યા હતા ગુજરાતી ગીતો. ઉમાશંકર જોશીની રચના અને શ્રેયા ઘોષાલના કંઠ સાથે ગવાયેલ આ ગીત સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર સાથે કરવામાં આવ્યું. 354.6 મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. મિત્રો, અત્યારે બપોરના 3 થયા છે. આ સાથે જ અમારી પ્રથમ સભાનું અહીં સમાપન કરીએ છીએ. પરંતુ અમારા ડીટીએચના માધ્યમ દ્વારા આપ ગુજરાતી ગીતો સાંભળી શકો છો. સાંજની સભાના પ્રારંભે સાંજે 5 વાગે આપને ફરી મળીશું. ત્યાં સુધી રજા લઈએ. નમસ્કાર.

0: भारती से आप सुन रहे हैं छाया गीत। छाया गीत कार्यक्रम के बाकी नगमें आपको सुनवाएंगे बस एक छोटे से अंतराल के बाद।
1: શું તમે તૈયાર કરી છે હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું। લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી। હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું। લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત।
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી। આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના। આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની। 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ। આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના।
3: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
4: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
3: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે, અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।

0: ये विविध भारती है, राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन। तोराने नए पुराने ये कार्यक्रम आप सुनेंगे बस कुछ ही पलों में।
1: आ उनाड़ा मा सुरक्षा सूचनों नु पालन करो अने लू थी बचो।
2: हीट वेव એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।
3: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી। આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના। આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની। 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ। આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના।
4: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો। ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ। આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો। હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।

0: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે સાંજના 6 થયા છે. પ્રસ્તુત છે રવિરાજસિંહ સોઢાના સ્વરમાં લોકગીતો, પણ તે પહેલા આ જાહેરાતો.
1: શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
2: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
3: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: પ્રસ્તુત છે રવિરાજસિંહ સોઢાના સ્વરમાં લોકગીતો.

0: મિત્રો, વધુ એક લોકગીત સાંભળીશું, પણ તે પહેલા આ જાહેરાતો.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
3: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

મિત્રો, હમણાં જ આપે સાંભળ્યા રવિરાજસિંહ સોઢાના સ્વરમાં લોકગીતો, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

36 મિનિટે યુવા દોસ્તોનો કાર્યક્રમ યુવાણી, જેમાં આજે છે રાજકોટ કેન્દ્રનું પ્રધાન, રજૂ થશે શ્રેણી યુથ આઇકોન, જે અંતર્ગત કારકિર્દી તે વિષય પર ઉદયન લોટિયાની મુલાકાત, પ્રસ્તુતિ પાર્થ જાની, નિર્માણ સુધીર દત્તા. 7:22 મિનિટે ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, જેમાં પણ છે આજે રાજકોટ કેન્દ્રનું પ્રધાન, રજૂ થશે ખરીફ પાકોમાં પ્રાકૃતિક કૃષિ દ્વારા પોષણ વ્યવસ્થાપન, તે વિષે જામનગરના મદદનીશ ખેતી નિયામક પ્રદીપસિંહ પરમાર સાથેની પ્રશ્નોત્તરી, નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય કાનન છાયા અને વિરલ રાવલ. ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સારેગામાં રાત્રિના 8 વાગે. 9:15 કાર્યક્રમ સ્પોટલાઇટ, જે દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું. વિવિધ ભારતી કાર્યક્રમોમાં રાત્રિના 9:30 આજ કે ફનકાર, 10 વાગે છાયા ગીત અને 10:30 ઢલતી જાય રાત. આ હતી માહિતી અમારા આજે પ્રસારિત થનારા હવે પછીના કાર્યક્રમોની.

હવે માહિતી આપીએ આવતીકાલના કાર્યક્રમોની. આવતીકાલે તારીખ 13 જૂન 2026 શનિવાર સવારે 6:10 ભક્તિ સંગીતની અર્ચના, 6:35 વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન, 6:45 કૃષિ માહિતી જેમાં મરચીની ખેતીમાં બોરડો મિશ્રણનો ઉપયોગ અને તેને બનાવવાની રીત, રજૂઆત વિરલ રાવલ. ફિલ્મી ભક્તિ સંગીત સવારે 7:20, 7:30 સુગમ સંગીતમાં આ માસનું ગીત, કવિ છે ભાસ્કર ભટ્ટ, આસ્વાદ વસંત જોશી, સ્વર નિયોજન અને સંગીત ડોક્ટર ભરત પટેલ. 7:55 પર્યાવરણ વિષયક 5 મિનિટ જેમાં વિષય છે શાર્ક ફિશ, પ્રસ્તુતિ રમીશ સાલાણી. 8:30 ભજનોનો કાર્યક્રમ નિરખની ગગનમાં જેમાં સાંભળીશું હિંમતરામ દુધરેજિયાના સ્વરમાં ભજનો. 8:50 સ્વાસ્થ્યલક્ષી શ્રેણી નિરામય, જે અંતર્ગત મહિલાઓના વિવિધ રોગોમાં ફિઝિયોથેરાપી તે અંગે ડોક્ટર કૃતિ લોટિયાની સુધીર દત્તાએ લીધેલી મુલાકાત. 9:15 કાર્યક્રમ મનોરંજન, 10 વાગે ફોન ઇન કાર્યક્રમ કેમ છો મિત્રો, વિષય છે યાદોની રોજનીશી, પ્રસ્તુતિ રૂપલ ઓઝા. સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધીના કાર્યક્રમનું પ્રસારણ થશે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી, જે અંતર્ગત 12 વાગે ગુજરાતી ગીતો, સહિયર 12:30, 1:30 જય ભારતી, 2:40 ગુજરાતી ગેર ફિલ્મી ગીતો.

સાંધ્યકાલીન સભામાં સાંજે 5:10 વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત, 6 શાસ્ત્રીય સંગીતમાં ધ્વનિ વચરાજાનીનું ગાયન, રાગ છે કલાવતી, 6:30 યુવાણી જેમાં છે રાજકોટ કેન્દ્રનું પ્રદાન, રજૂ થશે knowledge.com શ્રેણી, તે અંતર્ગત પ્રશ્નો અને જવાબો, પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા, 7:22 ગામનો ચોરો જેમાં પણ છે આવતીકાલે રાજકોટ કેન્દ્રનું પ્રદાન, જેમાં રજૂ થશે આપણી ગ્રામ્ય સંસ્કૃતિ અને કૃષિ સંસ્કૃતિનો ઇતિહાસ, તે વિશે જાણીતા ઇતિહાસવિદ ડોક્ટર પ્રદ્યુમનસિંહ ખાચર સાથેની મુલાકાત, નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય કાનન છાયા અને વિરલ રાવલ, 8 સારેગામાં 9:15 ગીત ગઝલ, 9:30 રાષ્ટ્રીય રેડિયો પત્રિકામાં સંસ્કૃતિ ભારતી અને રાત્રિના 10 દિલ્હીથી સંગીતનો અખિલ ભારતીય કાર્યક્રમ. તો આ હતી માહિતી અમારા આજે તેમજ આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની. અને બસ હવે થોડી જ ક્ષણોમાં સંસ્કૃતમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહ પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ. કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

હેલો દોસ્તો, ફરી એક વખત હું આપનો નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાની લઈને આવી ગયો છું તમારા સૌનો મનપસંદ કાર્યક્રમ કે જેનું નામ છે યુથ આઇકન યુ વાણી આકાશવાણી. દોસ્તો, તમને ખબર હશે કે આજના યુવાનોને જ્યારે જ્યારે આફ્ટર 10th કે પછી આફ્ટર 12th કે પછી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરે ને, ત્યારે પછી એની પાસે કોઈ પણ જાતની કરિયર હોતી જ નથી. એ લોકો ખુદ પોતે કહેવાય ને કે પોતે કારકિર્દી માટે ત્યારે પણ વલખા મારતા હોય છે આફ્ટર ગ્રેજ્યુએશન, કેમ કે એ લોકો દિશા શૂન્ય છે. એમને ખબર જ નથી હોતી કે તેઓએ ગ્રેજ્યુએશન કર્યું છે પરંતુ શું કામ કર્યું, અને જે વિષયમાં અધરવાઇઝ જે ફિલ્ડમાં શોખ હતો એ ફિલ્ડમાં તો મેં પસંદગી કરવાની રહી જ ગઈ, મેં બીજા ફિલ્ડમાં ગ્રેજ્યુએશન કરી નાખ્યું અને ત્યાર પછી પાછો એકડો ઘૂંટવો પડે. અને અધરવાઇઝ જે ફિલ્ડમાં તેમણે ગ્રેજ્યુએશન કર્યું છે તે જ ફિલ્ડમાં એમણે ગમે કે ન ગમે, ના છૂટકે તેમણે કોઈ પણ ક્ષેત્રમાં ઝંપલાવી દેવું પડે છે અને પછી આર્થિક ઉપાર્જન જે છે એ કરવાની શરૂઆત કરી દેવી પડે છે. તો દોસ્તો, આ યુવા અવસ્થા એવી છે કે જ્યારે આપણે આપણી કારકિર્દી છે એ વ્યવસ્થિત રીતે જ્યારે પસંદ નહીં કરીએ તો આગળ આખું ભવિષ્ય ક્યાંક ને ક્યાંક આપણે પસ્તાવવું પડશે. અધરવાઇઝ એ પસ્તાવો દિલમાં રાખી અને આપણે જે ક્ષેત્રમાં પછી કામ મળે છે એ જ ક્ષેત્રની અંદર આપણે કામ કરતા રહેવું પડશે. તો દોસ્તો, હજી આપણે યુવાવસ્થા છે, હજી આપણે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે કે પછી આ 12th કમ્પ્લીટ કર્યું છે, જે કાંઈ હોય બરાબર, ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી અને માસ્ટર ડિગ્રી તરફ આપણે પ્રયાણ કરી રહ્યા છીએ, જે પણ ફિલ્ડમાં તમે હોય દોસ્તો. પરંતુ એક વસ્તુ યાદ રાખો કે હવે પછીનું ડગલું આપણે એવું માંડવાનું છે કે ભવિષ્યમાં ક્યારેય પાછું વળીને જોવું ન પડે, અને હંમેશા આપણે એવા જ ક્ષેત્રમાં કામ કરતા રહીએ કે જે ક્ષેત્ર આપણું પ્યારું ક્ષેત્ર હોય, આપણને ગમતું મનગમતું ક્ષેત્ર હોય. તો દોસ્તો, આજના આપણા કાર્યક્રમની અંદર આપણે એવા જ રાજકોટના જાણીતા શિક્ષણવિદને લઈને આવ્યા છીએ કે જેઓ યુવાઓને કારકિર્દીની ભવિષ્યની જે તકો છે એના વિશેનું સંપૂર્ણ જ્ઞાન આપવાના છે, અને વ્યક્તિનું નામ છે શ્રી ઉદયન લોટિયા સાહેબ. તો ચાલો દોસ્તો, આપણે એમને સાંભળવાના છીએ, માણવાના છીએ અને જીવનની અંદર કારકિર્દીની તકો કેવી રીતે ઊભી કરી શકાય તેના વિશેની વાતો કરવાના છીએ. આ ઇન્ટરવ્યુ લીધો છે સુધીર દત્તા.

0: યુવાણી કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને નમસ્કાર અને મિત્રો આપનું સ્વાગત. મિત્રો, યુવાનો માટે અત્યારમાં સમયમાં જો કોઈ પણ પ્રશ્ન મહત્વનો હોય તો તે છે કારકિર્દીનો. કારકિર્દી શબ્દ એવો છે કે જેના દ્વારા યુવાનો પોતાની આવનારી જિંદગીના સુંદર સપના જોતા હોય છે. સારા વ્યવસાયની તક, સારી કારકિર્દીની તલાશ, આ બધું જ યુવાનો માટે મહત્વનું બની રહેતું હોય છે. એટલે યુવાનો માટે કારકિર્દીની જે નવી દિશાઓ ખુલી રહી છે એની થોડીક વિગતો આજે આપણે ચર્ચવાની છે અને આ માટે અમે સ્ટુડિયોમાં આમંત્રણ આપ્યું છે રાજકોટના જાણીતા શિક્ષણવિદ શ્રી ઉદીનભાઈ લોટિયા, કે જેમનો બેન્કિંગ ક્ષેત્રનો દીર્ઘ કારકિર્દીનો અનુભવ અને એ ઉપરાંત પણ કોમર્સ, વાણિજ્ય વગેરે વિષયોના અંગ્રેજી માધ્યમોના પ્રાધ્યાપક તરીકે સાથે શિક્ષણ ક્ષેત્રની અનેકવિધ નવી તરાહોના એક નિષ્ણાંત તરીકે 35-40 વર્ષનો એમનો અનુભવ, આ ઉપરાંત રાજકોટની વિવિધ પ્રખ્યાત શિક્ષણ સંસ્થાઓમાં તેમણે અધ્યાપન કાર્ય કર્યું છે અને અત્યારે રાજકોટની જે કુંડલિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પણ તેઓ અધ્યાપન ક્ષેત્રે સેવાઓ આપી રહ્યા છે. આવા ખૂબ જ શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાંત અને વ્યવસાય અને કારકિર્દીની દુનિયાઓના ખૂબ જ સારા જ્ઞાતા એવા ઉદીનભાઈ લોટિયા આજે આપણી સાથે સ્ટુડિયોમાં છે. સૌપ્રથમ આપ સૌ મિત્રો વતી એમનું સ્વાગત કરું. નમસ્તે ઉદીનભાઈ, આપનું સ્વાગત છે.
1: નમસ્કાર સુધીરભાઈ, નમસ્કાર શ્રોતાજનો.
0: આજે આપણે ખૂબ જ મહત્વના વિષયની વાત કરવાની છે ઉદીનભાઈ, એટલે આપણે

0: કારકિર્દીની કે વ્યવસાયની વાત કરે ને ત્યારે એના પાયામાં આવે છે સારા અભ્યાસક્રમની પસંદગી. તો આ વિશે થોડુંક માર્ગદર્શન આપ યુવા મિત્રોને આપો કે અભ્યાસક્રમની પસંદગી કઈ રીતે કારકિર્દીને વ્યવસાય માટે મહત્વની બની રહેતી હોય છે.
1: ચોક્કસ સુધીરભાઈ, આ બાબતમાં જો વાત કરીએ તો અત્યારે જે પ્રકારની જે પ્રવાહો પ્રવર્તમાન છે એ પ્રવર્તમાન પ્રવાહોને ધ્યાનમાં રાખીએ તો આપ સૌ જાણો છો એ પ્રમાણે દુનિયામાં ઘણા બધા પરિવર્તનો થઈ રહ્યા છે અને એ પરિવર્તનો પ્રમાણે કારકિર્દી ક્ષેત્રે પણ ઘણા પરિવર્તનો થયા છે. તમે સાચું જ કીધું કે એના મૂળમાં અભ્યાસ છે, તો અભ્યાસ ક્ષેત્રે પણ એટલા બધા પરિવર્તનો આવી રહ્યા છે કે જેને ધ્યાનમાં રાખીને તમારે તમારો યોગ્ય નિર્ણય લેવો પડે કે કયું ક્ષેત્ર પસંદ કરવું. આજે પહેલાં જેવી રીતે વિજ્ઞાન વાણિજ્ય અને વિજ્ઞાન પ્રવાહો હતા એ પ્રવાહો તો છે જ, પણ હવે આપણે એમ કહી શકીએ કે પ્રવાહો વચ્ચેની સીમાઓ જે હતી એ સીમાઓ હવે ધીરે ધીરે ભૂંસાઈ રહી છે અને કદાચ એવું બની શકે કે ભવિષ્યમાં બધા પ્રવાહો એક જ થઈ જાય અને એ પ્રકારના જુદા જુદા વ્યવસાયલક્ષી કાર્યક્રમો સિલેબસ એ અત્યારે યોજાઈ રહ્યા છે અને એને ધ્યાનમાં રાખીને દરેક યુવાને પોતાને યોગ્ય હોય એ કારકિર્દીનું ક્ષેત્ર પસંદ કરવાની જરૂર પડે. આ ઉપરાંત સુધીરભાઈ આપ જાણો છો કે સૌથી પહેલી વાત તો એ છે કે દરેકે પોતાની જાતને પહેલાં જાણી લેવી પડે, એટલે કે જેમ શેક્સપિયરે કીધું છે કે નો ધાય સેલ્ફ, તો એવી રીતે પહેલાં તમારામાં શું છે, તમારું વલણ શું છે, તમારું કૌશલ્ય શું છે, તમારી આવડત શું છે, તમને કયું ક્ષેત્ર વધારે યોગ્ય લાગે છે, કયું ક્ષેત્ર વધારે ગમે છે, એને ધ્યાનમાં રાખીને જો તમે તમારું કારકિર્દીનું ક્ષેત્ર પસંદ કરો. હા, અલબત્ત એ હકીકત છે કે દરેક જગ્યાએ તક રહેલી હોવી જોઈએ, તક છે જ, પણ એ તક અને પોતાનું વલણ આ બધા બાબતોનો સમન્વય જો સુધીરભાઈ થાય તો ચોક્કસપણે યુવાનને પૂરતા યોગ્ય તક મળી શકે અને એનો મહત્તમ લાભ એના જીવનમાં આવી શકે. આપણે જાણીએ છીએ કે અત્યારના જીવનમાં ખાસ કરીને ધોરણ 12 પછી એ સાયન્સ એટલે કે વિજ્ઞાન હોય કે વિજ્ઞાન હોય કે વાણિજ્ય હોય, પણ 12 પછીના જે કંઈ અભ્યાસક્રમ છે અથવા અભ્યાસ છે એ સૌથી વધારે અગત્યનો છે અને એ જ સમયે સાચો નિર્ણય લેવાની જરૂર પડે અને એના માટે યુવાનોને માર્ગદર્શન સાચું મળે તો આપોઆપ જ એ યોગ્ય ક્ષેત્ર પસંદ કરી અને પોતાની જિંદગીના હવે પછીના બીજા જે 50-60 વર્ષ છે એ વ્યવસ્થિત રીતે એનું ઘડતર કરવાની અત્યારથી શરૂઆત કરી શકે.
0: જી, ખૂબ ઉપયોગી વાત આપે કરી કે અત્યારના સમયનો જે એક ચેલેન્જિંગ વિષય છે, જે પડકારરૂપ એક વિષય છે, તે છે કારકિર્દીની સારી પસંદગી અને સારી એની પોતાની ધારણાઓ અને આશાઓ, અને એ માટે યુવાનો મહેનત કરતા હોય તો અભ્યાસની પસંદગી ખૂબ જ મહત્વની બની રહેતી હોય છે. ઉદયનભાઈ, આપે ખૂબ સરસ વાત કરી.
2: દોસ્તો, ઉદયન લોટિયા સાહેબને આપણે આમ જ અવિરત સાંભળતા રહીશું, પરંતુ સમય થઈ ગયો છે એક નાનકડા સંગીતમય વિરામનો. તો પ્રસ્તુત છે મસ્ત મજાનું ગીત જેના શબ્દો છે કર હર મેદાન ફતે. ફિલ્મ છે સંજુ, ગીત ગાયું છે સુખવિંદર સિંઘે, સંગીત આપ્યું છે વિક્રમ મોન્ટ્રોસે અને લિરિક્સ લખ્યા છે શેખર અસ્તિત્વા. તો પ્રસ્તુત છે તમારા સમક્ષ આ મસ્ત મજાનું ગીત.

0: એક વન્ડરફુલ મ્યુઝિકલ બ્રેક બાદ તમારા સૌનું અહીં સ્વાગત છે દોસ્તો. આપણે સાંભળી રહ્યા હતા શ્રી ઉદયન લોટિયા સાહેબને, તો ચાલો ફરી વખત એમની સાથે જોડાઈ જઈએ.
1: હવે આપણે આ કારકિર્દીના અને વ્યવસાયના જે અત્યારના નવા સમયના વિકલ્પો છે, નવી દિશાઓ છે, એની થોડીક વાત કરીએ.
2: સુધીરભાઈ, આપણે જાણીએ છીએ કે અત્યારે ધીરે ધીરે એક એવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે કે જેમાં જુદા જુદી જે સીમાડાઓ છે અથવા જુદા જુદી જે માળખાઓ છે, એ માળખાઓની સીમાઓ છે એ ધીરે ધીરે ભૂંસાઈ રહી છે. અને કદાચ હવે એવું બની રહ્યું છે કે તમે જો વાણિજ્ય ક્ષેત્રમાં છો અથવા વાણિજ્ય ક્ષેત્ર તમે પસંદ કરેલું છે, તો એવું નથી કે વિજ્ઞાન ક્ષેત્ર તમે ન પસંદ કરી શકો પહેલાંની જેમ. હવે અત્યારે તમે વાણિજ્ય હોય કે વિજ્ઞાન હોય કે વિજ્ઞાન હોય, તમે કોઈ પણ ક્ષેત્રમાં ગમે ત્યારે તમે પ્રવેશ મેળવી શકો છો. એ મોટા મોટો ફાયદો અત્યારના યુવાનોને મળી રહ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે નવી શિક્ષણ નીતિ જે આવી છે અને જેનો અમલ થઈ રહ્યો છે, જે ખૂબ જ વિઝનરી જેને કહેવાય કે દ્રષ્ટિવાળી છે, તો એ નીતિને કારણે આજે પરિસ્થિતિ એવી છે કે તમારા માટે કોઈ બારણા બંધ નથી. તમને એમ લાગે છે કે મારે જ્યારે હું આ ભણવું છે અથવા મારે આ ક્ષેત્ર પસંદ કરવું છે, તો તમે એ ક્ષેત્રમાં જઈ શકો છો. પછી તમને કદાચ એવું લાગે, કારણ કે આ તો બધું સતત પરિવર્તનશીલ જગત છે ને, પરિવર્તનશીલ માનસ છે બધાનું, તો થોડાક સમય પછી એવું લાગે કે નહીં, મને એના કરતાં આ ક્ષેત્ર વધારે યોગ્ય હતું અથવા છે, તો તમે ફરી પાછા એ ક્ષેત્રમાં જઈ શકો છો. પહેલાં એવું હતું, સુધીરભાઈ આપ સૌ જાણો જ છો, કે તમે વાણિજ્ય પસંદ કર્યું તો પછી વાણિજ્ય સિવાય તમે કંઈ કરી શકતા નથી. પણ આજે એવું નથી. આજે વિજ્ઞાનવાળા વાણિજ્યમાં, વાણિજ્યવાળા વિજ્ઞાનમાં, એવી રીતે વિજ્ઞાનવાળા વાણિજ્યમાં પણ અને વિજ્ઞાનમાં પણ આવી શકી રહ્યા છે. સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. ડોક્ટર બન્યા પછી પણ તમારી પાસે સતત અપગ્રેડેશન, અપડેશન સતત થતું રહેવું જોઈએ તમારા નોલેજની અંદર. તો એવું આજે દરેક યુવાને પોતાના ક્ષેત્રમાં એ સતત મેળવવું પડે. આ ઉપરાંત સુધીભાઈ, આપ જાણો છો કે અભ્યાસની સાથે સાથે અગત્યની વસ્તુ કૌશલ્ય છે. એટલે આજે હવે કોર્સ જ એવા બધા બની રહ્યા છે કે જેમાં કૌશલ્ય, સ્કિલ જેને આપણે કહીએ, આવડત જેને કહીએ યુવાનોમાં, એ નિખરી રહે એના માટેના પ્રયત્નો સરકાર પણ કરી રહી છે. જુદી જુદી સંસ્થાઓ દ્વારા એ પ્રકારના કાર્યક્રમો બનાવવામાં આવી રહ્યા છે. અને એની સાથે સાથે દરેક યુવાને પોતાને ઓળખી અને પોતાના માટે જરૂરી એવી જે કંઈ કૌશલ્યની જરૂરિયાત છે એના માટેનું યોગ્ય ઘડતર અને યોગ્ય ખેડાણ કરે, તો ચોક્કસપણે એના માટે સોનેરી ભવિષ્યના દ્વાર ખુલી શકે છે.
1: ખૂબ સરસ વાત આપે કરી કે એ યુવાન છે એ દિશાશીલ બનવા માંગતો હોય તો પોતે જ પોતાની જે નવી આવનારી સમયની દિશા છે નક્કી કરવા માટે આ વિવિધ પ્રકારના વિકલ્પોમાંથી કોઈ પણ પસંદ કરે. ને ક્યારેક એવું લાગે શરૂઆતના તબક્કામાં કે વિકલ્પ બદલવો છે, તો એની પણ હવે છૂટ સરકારશ્રીએ આપી છે, એટલે એ પોતાના ઈચ્છિત વિષયમાં આગળ વધી શકે. કારકિર્દીની દિશાઓની વાત કરીએ, નવા વ્યવસાયોની વાત કરીએ, તો ખૂબ જ પરિવર્તનશીલ જગતમાં ઉદયનભાઈ નવી ઘણી બધી જે શક્યતાઓ છે ઊભી થઈ છે. કોમ્પ્યુટર ક્ષેત્રનો એક યુગ પણ હવે નવી દિશા તરફ આગળ વધીને એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરફ જઈ રહ્યો છે. આવા સમયમાં એવા વ્યવસાયની પસંદગી કરવી પડે કે જે વર્ષો સુધી યુવાનોને સાથ આપી શકે અને એમાં એ પોતાનું સ્થાન બરાબર જાળવી શકે, તો આ અંગે થોડીક વિગતે વાત કરો.
2: ચોક્કસ સુધીરભાઈ, આજનો જમાનામાં જે પરિવર્તન છે એ પરિવર્તન ખાલી ઉપર છલું નથી, પરંતુ માળખાગત પરિવર્તનો થઈ રહ્યા છે. એટલે તમે જેમ કીધું એ પ્રમાણે ધીરે ધીરે કમ્પ્યુટર ક્ષેત્રમાં એઆઈનો ઉપયોગ વધી રહ્યો છે. અત્યારે બધા યુવાનોને ડર લાગે છે. હું ઘણા બધા યુવાનો સાથે વાતો કરતો હોઉં છું ત્યારે મને ઘણા બધા પોતાનો ભય બતાવે છે કે આ એઆઈના આવવાના કારણે કદાચ અમારા માટે કોઈ ભવિષ્યમાં નોકરીની, રોજગારીની કે સ્વરોજગારીની કોઈ તકો રહેશે કે નહીં રહે. તો સુધીભાઈ, કોઈ પણ જગ્યાએ નવું જો સર્જન થાય એની પહેલાં થોડુંક વિસર્જન થાય, પછી જ નવું સર્જન થઈ શકે. તો અહીંયા થોડુંક વિસર્જન થઈ રહ્યું છે અને થાય છે, અને એને કારણે કદાચ શરૂઆતના સમયમાં એવું બની શકે કે રોજગારીમાં થોડાક તકલીફો ઊભી થાય. પણ જો તમારી પાસે સાચી સ્કિલ છે અને એઆઈનો આજે જે આપણા રોજબરોજની વસ્તુ બની રહી છે એનો ઉપયોગ જો આપ આગળ વધારશો, કરી શકશો, અને એને સંબંધિત કાર્યક્રમો જે બની રહ્યા છે, બને છે અને બનવાના છે, એમાંથી કોઈ એવા વિષયની અને એવા કાર્યક્રમની જો તમે પસંદગી કરશો, તો આપોઆપ જ તમને ઘણો બધો ફાયદો થઈ શકશે અને તમારે એવો કોઈ ભય રાખવાની જરૂર નહીં પડે. જ્યારે 1990-91માં કમ્પ્યુટરની શરૂઆત થઈ આપણા દેશમાં, ખાસ કરીને ઓનલાઈન સિસ્ટમ્સની, ત્યારે એક એવો ભય સેવાતો હતો કે કમ્પ્યુટર આના આવવાના કારણે રોજગારીઓ ઘટી જશે. આપણે આટલા 30 વર્ષના સમયગાળા પછી આપણે જાણીએ છીએ, અનુભવીએ છીએ કે કમ્પ્યુટર આવ્યા પછી રોજગારીઓ ઘટી નથી. હા, રોજગારીનું સ્વરૂપ બદલાણું છે, પણ રોજગારીઓ ઘટી નથી, એ ઉલટાની વધી છે. આ એક પ્રક્રિયા છે જેને આપણે ટ્રાન્ઝિશનલ પ્રક્રિયા કહીએ, રૂપાંતરિક પ્રક્રિયા, કે જેમાં એક રૂપાંતર થાય છે. તો એ રૂપાંતરમાંથી

0: આપણે બધાએ નીકળવાનું છે, પણ એ આપણા માટે સોનેરી સૂરજ લાવે છે અને લાવે જ છે. અત્યારે ઘણા બધા યુનિવર્સિટીઝમાં એવા કોર્સિસ ડેવલપ થઈ રહ્યા છે. દાખલા તરીકે રાજકોટની અંદર જ આ વર્ષે જ મારવાડી અને દર્શન યુનિવર્સિટીએ એક એવો સિલેબસ સરસ મજાનો શરૂ કર્યો છે કે જેમાં જનરલી એઆઈ સાયન્સનું કામ છે અને સાયન્સના સ્ટુડન્ટ માટે તમે એન્જિનિયરિંગમાં હોઈ શકે, પણ તમે વિચાર કરો કે કોમર્સના સ્ટુડન્ટ એટલે કે વાણિજ્ય પ્રવાહના સ્ટુડન્ટ માટે પણ એમાં એવો પ્રોગ્રામ બનાવેલો છે કે જેમાં બીએસ જેને કહેવાય બેચલર ઓફ સાયન્સ વિથ એઆઈ એન્ડ મશીન લર્નિંગ, અને બીજો પ્રોગ્રામ છે બેચલર ઇન સાયન્સ વિથ એઆઈ એન્ડ ડેટા સાયન્સ. તો હવે બધી યુનિવર્સિટીમાં થશે, અને એ ખાલી આપણા રાજકોટની વાત નથી, અમદાવાદમાં એટલે કે ગુજરાત યુનિવર્સિટીમાં, અમદાવાદ યુનિવર્સિટીમાં, સુરત યુનિવર્સિટીમાં પણ આવા સિલેબસ પ્રેક્ટિકલી એઆઈ લર્નિંગ વાળા કે જેમાં તમને મશીન લર્નિંગ અને સાથે ડેટા સાયન્સ શીખડાવે, અને ડેટા એનાલિટિક્સ નહીં, એ તો ઓલરેડી આવી જ ગયું છે બધા જગ્યાએ, પણ ડેટા સાયન્સ જેને કહીએ આપણે એ શીખડાવે એવા પ્રકારના પ્રોગ્રામ છે. 4 વર્ષનો પ્રોગ્રામ છે કે જેમાં તમે કૌશલ્ય પ્રાપ્ત કરો, જેમાં એકદમ ઊંડાણ ભર્યું જ્ઞાન આપવામાં આવે, અને એના પરિણામે તમારામાં જે સ્કિલ, જે કૌશલ્ય, જે આવડત ઊભી થાય જેની અત્યારે જરૂર પડવાની છે. હંમેશ માટે એક વસ્તુ યાદ રાખીએ કે અત્યારના જમાનામાં કદાચ એવું બનશે ભવિષ્યમાં કે જે પરંપરાગત કાર્યો હતા એ પરંપરાગત કાર્યો કદાચ હવે એઆઈ સંભાળી લેશે. દાખલા તરીકે ઉદાહરણ આપું તો એકાઉન્ટ કીપિંગ છે, એ કદાચ જે પ્રાથમિક એકાઉન્ટ કીપિંગ કહીએ આપણે, આમ નોંધ ને બધું, તો એ કદાચ એઆઈ સંભાળી લેશે, પણ નિર્ણયો લેવાનું કામ તો એઆઈ નહીં સંભાળી શકે. નિર્ણય આ ઉપરાંત સૌથી અગત્યની વસ્તુઓ જે અત્યારે મોટાભાગની યુનિવર્સિટીમાં જેનો ઉપયોગ વધી રહ્યો છે એ છે સંચાર કૌશલ્ય, એટલે કે કમ્યુનિકેશન સ્કિલ. તો કમ્યુનિકેશન સ્કિલ તો એઆઈ કોમ્યુનિકેશન નથી કરી શકવાનું કોઈની સાથે. અમદાવાદમાં નેશનલ લો યુનિવર્સિટી છે, તમને ખ્યાલ છે જીએનએલયુ કહેવાય છે, તો જીએનએલયુ એ એના જે કંઈ કાયદાકીય બાબતોના અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમમાં સંચાર કૌશલ્યનો ખાસ ઉપયોગ કર્યો છે અને ખાસ વધારો કર્યો છે કે જે વિદ્યાર્થીઓને શીખવામાં આવે છે. એવી જ રીતે આપણી જે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી છે, એમણે હમણાં જ ઓપન સિલેબસ ઇન્ટ્રોડ્યુસ કરેલો છે એમના કાર્યક્રમમાં કે જેમાં તમે માસ્ટર્સ ઇન સાયન્સ બટ કોઈપણ કોમર્સના સ્ટુડન્ટ પણ આર્ટ્સના સ્ટુડન્ટ પણ આવી શકે, એવી રીતે ઇન સાયકોલોજી, ઇન ફિઝિક્સ, ઇન કેમેસ્ટ્રી, ઇન એકાઉન્ટન્સી, અને એની અંદર પણ સંચાર કૌશલ્યનો એક જુદો વિષય મૂકેલો છે. જ્યારે જ્યારે આવું કંઈ પણ બને છે ત્યારે નવી દિશાઓ ખુલતી જતી જ હોય છે, એટલે યુવાનો ભય રાખવાની જરાય જરૂર નથી. અહીંયા બહુ સારા પ્રોગ્રામ બની રહ્યા છે બધા જ શહેરોમાં અને બધા રાજ્યોમાં બધી યુનિવર્સિટીઓ દ્વારા કે તમારી પાસે યોગ્ય માહિતી હોવી જોઈએ. જો એ માહિતી યોગ્ય નહીં હોય તો આપણે નિર્ણય નહીં લઈ શકીએ, એટલે યોગ્ય માહિતી મેળવવી જરૂરી છે. અને એની સાથે સાથે સિલેબસ પ્રમાણે આપણી પોતાની આવડત, આપણી પોતાની સાનુકૂળતા અને આપણું પોતાનું અવલંબન જો ઊભું કરી શકીએ તો ચોક્કસપણે કોઈ જગ્યાએ તક નથી એવું કઈ છે જ નહીં.
1: દોસ્તો, શ્રી ઉદયન લોટિયા સાહેબનું ઇન્ટરવ્યુ આપણે આમાં જ અવિરત ચાલુ રાખીશું, પરંતુ સમય થઈ ગયો છે એક શોર્ટ મ્યુઝિકલ બ્રેકનો. તો સાંભળીએ મસ્ત મજાનું ગીત જેના શબ્દો છે ચક લેણ દે, ફિલ્મ છે ચાંદની ચોક ટુ ચાઇના, ગીત ગાયું છે કૈલાશ ખેરે, સંગીત આપ્યું છે કૈલાશ, પરેશ અને નરેશે. તો પ્રસ્તુત છે તમારી સમક્ષ આ મસ્ત મજાનું ગીત.

0: એક વન્ડરફુલ મ્યુઝિકલ બ્રેક બાદ તમારા સૌનું અહીં સ્વાગત છે દોસ્તો. આપણે સાંભળી રહ્યા હતા શ્રી ઉદયન લોટિયા સાહેબને, તો ચાલો ફરી વખત એમની સાથે જોડાઈ જઈએ.
1: તો મિત્રો, આપણને આ ખૂબ જ તેજ તર્રાર અને આપણા જેને કહેવાય કે રોમે રોમમાં એક પ્રકારની શક્તિ જગાવી દે એવી વાત આપણને ઉદીનભાઈ લોટિયાએ કરી કે અનેક દિશાઓ ખુલી રહી છે અને આપણે બિલકુલ નિરાશ થવાની જરૂર નથી. કારણ કે નવી દિશાઓ જ્યારે આપણે શોધતા હોઈએ ત્યારે આપણા મનમાં એક વિચાર એ પણ આવે કે આપણી પાસે બધી શક્તિને સામર્થ્ય તો છે, પરંતુ અંદરનો ઉમંગ, આપણા મનની જે શક્તિ છે એ ખૂબ મહત્વની રહેતી હોય છે. અને એટલે જ મને એક બે પંક્તિઓ યાદ આવે કે સપને ઉની કે સચ હોતે હે જિન સપનો મેં જાન હોતી હૈ, સપને ઉની કે સચ હોતે હે જિન સપનો મેં જાન હોતી હૈ, પંખો સે કુછ નહીં હોતા હોંસલો સે ઉડાન હોતી હૈ. આપણી અંદરની ઉમેદ, આપણી અંદરનો હોંસલો, આ એક આપણા નવી દિશાના ઉડાણ માટે ખૂબ જરૂરી હોય છે. બેન્કિંગ ક્ષેત્ર અને શિક્ષણ ક્ષેત્રમાં તો ઉદીનભાઈની કારકિર્દી ખૂબ દીર્ઘ રહી છે, પરંતુ મોટિવેશનલ ક્ષેત્રે, પ્રેરણાત્મક વાતોના ક્ષેત્રે પણ એમણે ઘણું પ્રદાન આપ્યું છે. તો છેલ્લે ઉદીનભાઈ, અમારા યુવા શ્રોતા મિત્રો માટે આપ ટૂંકમાં વાત કરો કે આ બધી અંદરની જે તાકાત છે, જાગૃતિ છે, મનની શક્તિ છે, આત્મવિશ્વાસ છે, આ એમણે કઈ રીતે જાળવી રાખવું.
2: ચોક્કસ સુધીભાઈ, તમે સરસ વાત કરી. જે તમે પંક્તિઓ વાત કરી, પંક્તિઓ ખરેખર ખૂબ જ અદ્ભુત છે અને અર્થપૂર્ણ છે. એ પંક્તિઓના ધ્યાનમાં રાખીને જો કહીએ તો સામાન્ય રીતે હું ત્રણ એવા શબ્દો ઉપર યુવાનોને સાથે વાત કરું છું અને યુવાનોના ચારિત્ર ઘડતરમાં એ ત્રણ શબ્દો ઉતરે એવી કોશિશ અમે કરતા રહેતા હોય છીએ. એ ત્રણ શબ્દો અંગ્રેજીમાં પીથી શરૂ થાય છે, એટલે અમે એને સક્સેસ કીઝ ઓફ થ્રી પીસ કહીએ છીએ. પણ ગુજરાતીમાં સાથે બોલીએ તો પહેલું છે પેશન, એટલે કે જુસ્સો. તમારામાં સૌથી વધારે તો જુસ્સો હોવો જોઈએ. જો તમારા મનથી તમે જુસ્સેદાર નથી, એટલે ઉત્સાહ નથી, તો તમે નથી મેળવી શકવાના. કારણ કે આ બધી વસ્તુમાં સતત કામ કરવાનો તમારો જુસ્સો સોચ તમને ઉચ્ચતમ શિખર સુધી લઈ જઈ શકે. જો એ તમારામાં જુસ્સો નથી તો નથી. એવી જ રીતે બીજું છે પરઝિવરન્સ. પરઝિવરન્સ એટલે અખૂટ ધીરજ. અખૂટ ધીરજ રોમ નામનું સિટી માટે કહેવાય કે રાતોરાત બંધાણું નહોતું.

0: એવી રીતે રાતોરાત દુનિયામાં કાંઈ મળવાનું નથી, આપણને ઝડપથી કાંઈ મળવાનું નથી. જેટલી સમયની જરૂર પડવાની છે એટલો સમય આપવો પડશે, જેટલી કાર્યની જરૂર પડશે એટલું કાર્ય આપવું પડશે, મનને ને શરીરને એમાં ખૂંપાળવું પડશે, ત્યારે જ તમે તમારું જે કાંઈ ધ્યેય છે કે જે સોનેરી દિશા ખુલે છે એ ધ્યેય તમે પ્રાપ્ત કરી શકો. તો અખૂટ ધીરજ, અને ત્રીજું છે પેન્ચન, જેને કહે ધૂન, તમને લગન લાગી જવી જોઈએ કોઈ પણ વસ્તુ માટેની. એ લગન લાગે ત્યારે જ દુનિયાના દ્વાર ખુલે છે, અને લગન એક વખત જો લાગી જાય તો તમારા માટે કશું કોઈ બંધન રહેતું નથી, કોઈ જગ્યાએ તમારા માટે કોઈ વિઘ્ન રહેતું નથી, બધા જ પ્રકારના વિઘ્નો તમે પાર કરી શકશો. બસ આ ત્રણ શબ્દો ઉપર યુવાનો વધુ ને વધુ ખેડાણ કરો, ત્રણ શબ્દોને વધુ વધુ તમારા જીવનમાં ઉતારો, જુસ્સો, અખૂટ ધીરજ અને લગન, તો 100% અવકાશ પણ તમારા માટે કોઈ સીમા નથી.
1: તો મિત્રો, આપણને ખૂબ જ આનંદ થાય આપણા શરીરના જેને કહેવાય કે રમેરોમાં એક પ્રકારનો શક્તિનો સંચાર કરી દે તેવી ઉર્જાભરી વાતો આપણને રાજકોટના બેન્કિંગ શિક્ષણ અને પ્રેરણાત્મક ક્ષેત્રના જ્ઞાતા શ્રી ઉદીનભાઈ લોટિયાએ જણાવી. યુવાનો માટે કારકિર્દીની નવી દિશાઓ આ વિષય હતો, પરંતુ એ વિષય ઉપરાંત પણ અભ્યાસને લગતી અને વ્યવસાયને લગતી અનેક વાતો એમની પાસેથી આપણને જાણવા મળી. સમય થોડો મર્યાદિત છે એટલે આપણે ફરી પાછો ભવિષ્યમાં જ્યારે સમય મળશે ત્યારે એમની આ જ્ઞાનવાણીનો લાભ લેશું. અત્યારે આ સ્ટુડિયોમાં આવવા બદલ અને અમારા યુવાન મિત્રો માટે આ સુંદર ઉર્જાસભર વાતો કરવા માટે ઉદ્દીનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.
0: આભાર સુધીરભાઈ.

તો દોસ્તો આ હતા રાજકોટના જાણીતા શિક્ષણવિદ શ્રી ઉદયન લોટિયા સાહેબ. તો તેઓએ આપણને શિક્ષણ વિષયની ઘણી બધી વાતો કરી છે, કારકિર્દી કેવી રીતે પસંદ કરી શકાય, તેના માટે કેટલી તકો ઊભી કરી શકાય, તમામ ઝીણવટભરી વાતો કરી છે. આશા રાખું છું કે આજનો આપણો કાર્યક્રમ છે તમને ખૂબ જ ગમ્યો હશે, તમે ખૂબ જ વાણ્યો હશે. તો ચાલો દોસ્તો આવા જ સુંદર વિચારો સાથે આવતીકાલે સાંજે 6:30 ફરી વખત મળીશું, મારી એટલે કે તમારા નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાનીની સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, ટેક કેર, જય હિન્દ, વંદે માતરમ.

યુવા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહપ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ, કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

0: મિત્રો, થોડી જ ક્ષણોમાં હિન્દીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં જાગૃતિ શર્મા. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि पिछले 12 वर्षों में सरकार ने महिलाओं के नेतृत्व वाले विकास को आगे बढ़ाने के लिए काम किया है. एक सोशल मीडिया पोस्ट में आज

0: ટંકારા તાલુકાનો નાના રામપર આ ગામના લોકોને નદીના પટમાં અવર જવર નહીં કરવા માટેની સૂચના આપવામાં આવી છે અને તાત્કાલિક સલામતી સ્થળે ખસી જવાની સૂચના અપાઈ છે. આ હતી એક અગત્યની જાહેરાત.
1: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
2: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10 થી 11 દરમિયાન,
1: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10 થી 10:30 દરમિયાન.
2: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
1: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0282-44-39-31, એટલે કે 0281-244-3931.
2: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો.

0: અરે આ છે અમારા મીઠા મીઠા ફૂલકાઓની કિલકારી.
1: અને અમારા મીઠા મીઠા બાળકોની કિલકારી સાંભળવા માટે તૈયાર રહો.
2: એ માત્ર કિલકારીઓ નહીં પણ સ્કિલકારી પણ ખરી. હ,
1: આ તાળીઓના ગડગડાટને વધારવા માટે તૈયાર છો ને?
0: બાલ દોસ્તોની અવનવી કૃતિઓનો આસ્વાદ આ તાળીઓના ગડગડાટને સથવારે તમે પણ આવો છો ને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. રાહ જોઈએ છીએ ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર.
1: અને એની પ્રસ્તુતિ થશે
3: દર રવિવારે સવારે 10 વાગે.
0: સાંભળતા રહો આકાશવાણી રાજકોટમાં બાળકોનું માનીતું કાર્યક્રમ બાલ સભા.

શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ યુવાણી અમે લઈને આવીએ છીએ દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે, જેમાં આપ સાંભળી શકો છો યુથ આઇકોન શ્રેણી, knowledge.com શ્રેણી, ગુજરાતી વાર્તા વિશ્વ અને યુવા પ્રતિભાઓને. તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી.

0: राम राम।
1: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ ગામનો ચોરો અમે લઈને આવીએ છીએ દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 7:20
2: જેમાં આપ સાંભળી શકો છો ખેતી, પશુપાલન, ગ્રામ સ્વાસ્થ્ય, શિક્ષણ, ગ્રામ્ય સંસ્કૃતિ જેવા અનેક વિષયો પર રસસભર વાતો.
1: તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ ગામનો ચોરો દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 7:20
2: આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી. રામ રામ રામ રામ.

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
1: હા હા, પાકો. PM સૂર્યઘર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતારી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અમદાવાદ વિમાન દુર્ઘટના પ્રભાવિત ન્યૂ મેન્ટલ કેમ્પસમાં આરોગ્ય અને શૈક્ષણિક સંકુલ બનશે. પ્રથમ વર્ષીય વિવિધ કાર્યક્રમો યોજાયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાના કરજણમાં હિટાચી એનર્જીની પાવર ટ્રાન્સફોર્મર ફેક્ટરીનું ખાતમુહૂર્ત કર્યું. 319 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી મામલે ગીર સોમનાથ જિલ્લામાંથી 5 આરોપીની ધરપકડ. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. અને હોંગકોંગમાં રમાયેલી એશિયન ચેમ્પિયનશીપમાં રાજપીપળાની ફલક વસાવાએ 5મું સ્થાન મેળવ્યું. અમદાવાદ વિમાન દુર્ઘટનાની આજે પ્રથમ વર્ષી છે. ગયા વર્ષે આ જ દિવસે બપોરે એર ઇન્ડિયાનું વિમાન ઉડાન ભર્યાની થોડી જ ક્ષણોમાં મેઘાણીનગર વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું. આ ઘટનામાં વિમાનમાં સવાર 241 અને અન્ય 19 સહિત કુલ 260 લોકોના મોત થયા હતા. આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ તંત્રએ તે સમયે કરેલી કામગીરીની વિગતો આપી.
1: इस पूरे रूप में 90 से ज्यादा एम्बुलेंसेस हो या 60 से ज्यादा हमारे फायर ब्रिगेड फायर फाइटर्स हो और दूसरे मशीनरीज हो उसका उपयोग किया गया और इमीडिएटली ग्रीन चैनल किया गया. इसके साथ साथ क्योंकि ये जो परिसर था इसमें दीवाल थे, इस दीवाल को तोड़ा गया और इमीडिएटली जो ये प्लेन क्रैश के इंसिडेंट थे इसका बॉडीज जो उसको इवैक्यूएशन इमीडिएटली हॉस्पिटल में किया गया.
0: વિમાન દુર્ઘટનામાં બીજે મેડિકલ કોલેજના 4 વિદ્યાર્થીઓના મોત થયા હતા. ત્યારે ઘટનાને 1 વર્ષ પૂર્ણ થતાં દિવંગતોને બીજે મેડિકલ કોલેજમાં શ્રદ્ધાંજલિ આપવાની સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા, મેયર હિતેશ બારોટ, સાંસદ દિનેશ મકવાણા સહિત જુનિયર તબીબો પણ હાજર રહ્યા. આ પ્રસંગે વિશેષ રક્તદાન શિબિર પણ યોજાઈ હતી. અમદાવાદ વિમાન દુર્ઘટના પ્રભાવિત ન્યૂ મેન્ટલ કેમ્પસમાં 547 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે આરોગ્ય અને શૈક્ષણિક સંકુલ બનશે. દુર્ઘટનાની પ્રથમ વર્ષી આજે આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ આ જાહેરાત કરી હતી. તેમણે ઉમેર્યું, આ બંને પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા બાદ ન્યૂ મેન્ટલ કેમ્પસ રાજ્યના અગ્રણી આરોગ્ય સંશોધન અને મેડિકલ શિક્ષણ કેન્દ્ર તરીકે નિર્માણ પામશે, જે વિદ્યાર્થીઓ, આરોગ્યકર્મીઓ તેમજ સામાન્ય નાગરિકોને આધુનિક સુવિધાઓ પ્રદાન કરશે.
2: આરોગ્ય મંદિરની અંદર ત્યાં સ્પાઇન હોસ્પિટલ અને એમના સ્ટુડન્ટ્સને રહેવા માટેની હોસ્ટેલ, બીજી હોસ્ટેલ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો જે બનવાના હોય એ સ્ટુડન્ટ્સ માટે એની હોસ્પિટલ અને એમના મેચ વગેરેનું ત્યાં આયોજન કર્યું છે. બે પાર્ટની અંદર આ પ્રોજેક્ટને કરવામાં આવ્યો છે. ટોટલ 500 કરોડ ઉપરની આ રકમથી અહીંયા શૈક્ષણિક મંદિર અને આરોગ્ય મંદિર નિર્માણ થશે.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વડોદરાના કરજણમાં હિટાચી એનર્જી દ્વારા અંદાજે 2000 કરોડના રોકાણ સાથે સ્થપાનાર નવી પાવર ટ્રાન્સફોર્મર ફેક્ટરીનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણે રાજ્યની ઉર્જા સુરક્ષા અંગે વાત કરતા જણાવ્યું હતું કે કચ્છના ખાવડામાં આકાર રહી રહેલો 37 ગીગાવોટનો રીએન્યુએબલ હાઇબ્રીડ પાર્ક પૂર્ણ થતાં ગુજરાત દેશની ઉર્જા રાજધાની બની જશે. શ્રી પટેલે ઉમેર્યું કે ગુજરાત આજે વિશ્વભરના ઉદ્યોગકારો સાથે રોકાણનું મનપસંદ સ્થળ બન્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવામાં આત્મનિર્ભર ઉર્જા અર્થતંત્ર દ્વારા ગુજરાત મહત્વનું યોગદાન આપશે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષની ઉજવણી રૂપે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જનલક્ષી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તે અંતર્ગત ખેડા જિલ્લાના માતર તાલુકાના લીંબાસી ગામે પ્રાથમિક શાળામાં સાંસદ દેવુસિંહ ચૌહાણ તથા કલેક્ટર એનવી ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં જનકલ્યાણ શિબિર યોજાઈ. સુરેન્દ્રનગર જિલ્લામાં સુરસાગર ડેરીથી પ્રગતિપથ યાત્રાનું આયોજન કરાયું. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજથી 20 જૂન દરમિયાન જનકલ્યાણ શિબિર યોજાશે. દમણ ભાજપા દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ, જેમાં જનકલ્યાણકારી યોજનાઓની માહિતી અપાઈ. ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા ગામે રક્તદાન શિબિર યોજાઈ 300 યુનિટ રક્ત એકત્ર કરાયું. ગુજરાત નોલેજ સોસાયટી GKS અને અમેરિકાની વૈશ્વિક અગ્રણી કંપની બેન્ટલી સિસ્ટમ્સ વચ્ચે સમજૂતી કરાર MOU થયા છે, જેનાથી રાજ્યની તમામ 16 સરકારી ઇજનેરી અને 31 સરકારી પોલીટેકનિક કોલેજના 14,800થી વધુ વિદ્યાર્થીઓ અને 300થી વધુ અધ્યાપકોને નિઃશુલ્ક આધુનિક ટેકનોલોજીનું જ્ઞાન મળશે. સરકાર કોઈપણ પ્રકારના નાણાકીય

0: ભારણ વિના વિદ્યાર્થીઓને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વોટર નેટવર્ક અને ડિજિટલ ટ્વીન જેવા ક્ષેત્રોમાં અદ્યતન પ્રેક્ટિકલ તાલીમ આપશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ airnews_abidને ફોલો કરશો. ગીર સોમનાથ જિલ્લામાં અંદાજે 319 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી સામે આવી છે. ઓપરેશન મ્યુલ હન્ટના બીજા તબક્કામાં જિલ્લા સાયબર પોલીસે જિલ્લાના વિવિધ બેંક ખાતામાં કરેલી તપાસ બાદ આ સમગ્ર મામલો સામે આવ્યો. સમન્વય અને એનસીસીઆરપી પોર્ટલ પરની ફરિયાદોના વિશ્લેષણ દરમિયાન કેટલાક શંકાસ્પદ ખાતાધારકો દ્વારા પોતાના ખાતાઓ ભાડે આપી બદલામાં કમિશન મેળવવામાં આવતું હોવાનું બહાર આવ્યું. તપાસમાં બેંક ઓફ ઇન્ડિયાના એક ખાતામાં કુલ 193 ફરિયાદો સાથે સંકળાયેલા અંદાજે 282 કરોડના, જ્યારે કેનેરા બેંકના એક ખાતામાં 97 ફરિયાદો સાથે સંકળાયેલા અંદાજે 37 કરોડના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા હતા. આ મામલે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા જીએસ મલિકની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતેથી એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં તેમણે રાજ્યભરના પોલીસ અધિકારીઓને ખાનગી સીસીટીવી કેમેરાને પોલીસ સર્વેલન્સ માળખા સાથે સાંકળવાની કામગીરી ગતિશીલ બનાવવા આદેશ આપ્યા હતા. તેમણે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રીઅલ ટાઇમ સર્વેલન્સ ક્ષમતા વધારવા, ગુનાઓ શોધી કાઢવા અને તપાસને વધુ સચોટ બનાવવા માટે લોક સહયોગથી સીસીટીવી નેટવર્કનો વ્યાપ વધારવા પર વિશેષ ભાર મૂક્યો. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પૂર્ણ થવાને અવસરે વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સરકાર પ્રત્યે આભાર માની રહ્યા છે. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે છેલ્લા 7 વર્ષથી સોડાની લારી ચલાવતા તુલસીરામ લોહારે જણાવ્યું કે અગાઉ ધંધા માટે તેમને ઊંચા વ્યાજે પૈસા ઉધાર લેવા પડતા હતા, પરંતુ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ તેમને તબક્કાવાર 10,000, 20,000, 50,000 સુધીની લોન મળી, જેના કારણે ધંધાને મજબૂતી મળી અને આવકમાં વધારો થયો.
1: 10,000 का लोन दिया था. 10,000 लोन पूरा होने के बाद मुझे 20 का दिया, 20 का फिर 30 का हुआ, इसके बाद मुझे 50,000 का लोन दिया. इससे मेरा धंधा का अच्छा गुजारा हुआ, बाकी आर्थिक स्थिति नहीं होने के कारण मुझे सरकार से स्वनिधि योजना से बहुत सहयोग मिला. मुझे सरकार का बहुत गुजार करता हूँ. बहुत आर्थिक स्थिति खराब होने के कारण सरकार से बहुत सहयोग मिला मुझे बिना इंटरेस्ट. छोटे व्यापारियों के लिए बहुत अच्छा है सरकार ने स्वनिधि योजना से.
0: સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતેથી વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ વઢવાણ સિટી બર્ડ એટલાસ પ્રોગ્રામનો શુભારંભ કરાવ્યો. આ તકે જામનગર બર્ડ એટલાસની જાહેરાત કરવામાં આવી, તેમજ અ ચેકલિસ્ટ ઓફ અ બર્ડ એટ વઢવાણ સિટી નામની પુસ્તિકાનું વિમોચન કરાયું. આ પ્રસંગે શ્રી મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વન્યજીવો માટે બચેલા વિસ્તારોનું રક્ષણ કરવું એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. તેમણે ઉમેર્યું કે વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટ રીન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરી વીજળીની 50% જરૂરિયાત આ ગ્રીન એનર્જી ક્ષેત્રમાંથી પૂરી કરવાનું લક્ષ્ય છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની શક્યતા છે. જોકે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
2: 12 जून से लेकर 18 जून तक गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. इक्का दुक्का स्थानों में मेनली आपका दक्षिण गुजरात की जिला है उसी में यह संभावना रहेगा. वलसाड, दमन, दादरा नगर हवेली, तापी, इसके आसपास ये मेनली रहेगा. उसके आगे फिर आज जो नॉर्थ गुजरात की 2 डिस्ट्रिक्ट में आज हल्का से मध्यम बरसात का संभावना दिए है बनासकांठा और साबरकांठा के लिए. उसके आगे 16 जून से आपका जो सौराष्ट्र कच्छ क्षेत्र है उसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा.
0: હોંગકોંગમાં યોજાયેલી એશિયન ચેમ્પિયનશીપમાં રાજપીપળાની ફલક વસાવાએ 5મું સ્થાન મેળવ્યું. મે 2024 દરમિયાન યોજાયેલી બીજી ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિક એશિયન ચેમ્પિયનશીપમાં ફલકે જુનિયર એજ ગ્રુપની વ્યક્તિગત મહિલા કેટેગરીમાં ભાગ લઈને સમગ્ર એશિયામાં 5મું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ફલક વસાવાએ જણાવ્યું હતું કે હવે તેનું આગામી લક્ષ્ય 2030માં ભારતમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં દેશ માટે ચંદ્રક જીતવાનું છે.
3: અત્યારે સેકન્ડ ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશીપ હોંગકોંગ ચાઇના 2026 યોજાયેલી અને હું એમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને એમાં ઓલરાઉન્ડ હું 5th રેન્ક છે મારો અને એની પહેલાં પણ 2024માં ફર્સ્ટ એશિયન ટ્રેમ્પોલિન ચેમ્પિયનશીપ હોંગકોંગ ચાઇના યોજાઈ હતી અને ત્યાં પણ હું પાર્ટિસિપેટ કર્યું હતું અને એમાં મારો 6th રેન્ક હતો. કોમનવેલ્થ ગેમ્સ ઇન્ડિયામાં યોજાવાની છે અને એમાં હું પાર્ટિસિપેટ કરું. મારો ગોલ એવો છે કે હું ઓલિમ્પિકમાં પણ જાઉં અને કોમનવેલ્થમાં પણ ઇન્ડિયાનું નામ આગળ રોશન કરું.
0: પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026 આજથી અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ નારાયણપુરા ખાતે શરૂ થઈ છે. આજે મેન્સ અને અંડર 19 બોયઝ ક્વોલિફાઇંગ રાઉન્ડ સાથે મુકાબલાનો પ્રારંભ થયો હતો. મેન્સ ક્વોલિફાઇંગ રાઉન્ડ

માં હિમાંશ દૈયા, હર્ષવર્ધન પટેલ, જીહેજાની, દેવ ભટ્ટ, હાર્દિક સોલંકી માલા ઓપનચાલ જીત્યા છે, જ્યારે અંડર 19 બોયઝ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં આરવ સિંઘવી, દિવ્યા ભાવસાર, વંદન સુતરિયા, અંશ ખમાર અને જય મુંદાદાએ જીત મેળવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. અમદાવાદ વિમાન દુર્ઘટના પ્રભાવિત ન્યૂ મેન્ટલ કેમ્પસમાં આરોગ્ય અને શૈક્ષણિક સંકુલ બનશે. પ્રથમ વર્ષીય વિવિધ કાર્યક્રમો યોજાયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાના કરજણમાં હિટાચી એનર્જીની પાવર ટ્રાન્સફર ફેક્ટરીનું ખાતમુહૂર્ત કર્યું. 319 કરોડ રૂપિયાની સાયબર છેતરપીડી મામલે ગીર સોમનાથ જિલ્લામાંથી 5 આરોપીની ધરપકડ. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. હોંગકોંગમાં યોજાયેલી એશિયન ચેમ્પિયનશીપમાં રાજપીપળાની

0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાના કરજણમાં હિટાચી એનર્જીની પાવર ટ્રાન્સફર ફેક્ટરીનું ખાતમુહૂર્ત કર્યું. 319 કરોડ રૂપિયાની સાયબર છેતરપીડી મામલે ગીર સોમનાથ જિલ્લામાંથી 5 આરોપીની ધરપકડ. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. હોંગકોંગમાં યોજાયેલી એશિયન ચેમ્પિયનશીપમાં રાજપીપળાની ફલક વસાવાએ 5મું સ્થાન મેળવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી અપરાત્રીના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી રાજકોટ અમદાવાદ વડોદરા અને ભુજ પ્રસ્તુત છે ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, જેમાં આજે છે રાજકોટ કેન્દ્રનું પ્રધાન.

0: વેજાભાઈ, મંજુબેન, જીવીબેન ને હો ડાયરાના ખેડૂત મિત્રોને રામ રામ. રામ રામ.
1: રામ રામ છે કાનજીભાઈ, સૌજીભાઈ, હિતુભાઈ, પશાભાઈ, વાલીબેન, રસીલાબેન ને હો ડાયરાના મિત્રોને જાજા કરીને રામ રામ. રામ રામ.
2: ગામનો ચોરો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને જાજા કરીને રામ રામ. મિત્રો, ખરીફ એટલે કે ચોમાસુ પાકોની વાવણીની સિઝન શરૂ થવામાં છે અને સૌ ખેડૂત ભાઈઓ બહેનો આ તૈયારીમાં લાગી ગયા હશે. આપણે ચોરે ભેગા થતા હોય ત્યારે કૃષિ વિશે, પશુપાલન વિશે અવનવી વાતો કરતા હોઈએ છીએ. તો આપણને ઘણીવાર વિચાર આવે કે વર્ષોથી આપણે જે પારંપરિક ખેતી કરીએ છીએ એમાં વધારે ઉપજ મેળવવા માટે, આવકને વધારવા માટે આપણે રાસાયણિક ખાતરો, પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ દિન પ્રતિદિન વધુ ને વધુ ને વધુ ને વધુ કરતા ગયા. એને કારણે જમીનની અંદર રહેલું પોત, જમીનની અંદર રહેલા પોષક તત્વો ધીમે ધીમે કરતા ઓછા થતા ગયા અને આજે હવે એવો સમય છે કે જમીનનું જે પોષક તત્વોનું સ્તર છે એ ખૂબ તળિયે જતું રહ્યું છે અને એનો વિકલ્પ ફરી પાછો પ્રકૃતિની નજીક જવાનો, પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે. તો મને લાગે છે કે પ્રાકૃતિક કૃષિને જો આપણે અપનાવીએ, કુદરતી જે સ્ત્રોત છે એને જો આપણે અપનાવીએ તો વધારે સારી રીતે જમીનની ફળદ્રુપતા વધારી શકીએ, જમીનની અંદર રહેલા પોષક તત્વોને વધારે પ્રમાણમાં આપણે ઉપજમાં લાભ આપી શકીએ. તો મિત્રો, તમે સમજી જ ગયા હશો કે ચોરે આજે કંઈક આવો જ વિષય ચર્ચવાનો હશે. તો આજનો વિષય છે ખરીફ પાકોમાં પ્રાકૃતિક કૃષિ દ્વારા પોષણ વ્યવસ્થાપન. અને આ વિષય પર વાત કરવા માટે વિષય નિષ્ણાંત તરીકે શ્રી પ્રદીપસિંહ પરમાર સાહેબ, કે જેઓ જામનગરના મદદનીશ ખેતી નિયામક છે, તેઓ ટેલિફોનિક રીતે જામનગરથી આપણી સાથે જોડાવાના છે. મિત્રો, ખાસ આપને જાણ કરી દઉં કે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ ઈંધણ બચાવવા માટે આપણને જે અપીલ કરી છે એના ભાગરૂપે આપણે અમુક નિષ્ણાંતો સાથે ટેલિફોનિક જોડાઈએ છીએ. એના ભાગરૂપે જ આજ શ્રી પ્રદીપસિંહ સાહેબ આપણી સાથે જામનગરથી ટેલિફોનિક રીતે જોડાયા છે. તો સૌથી પહેલાં તો શ્રી પ્રદીપસિંહ પરમાર સાહેબનું આપણે ચોરે સ્વાગત કરીએ, એમને કહીએ રામ રામ. રામ રામ.
3: એ રામ રામ ઓડાયરાને.
2: એ સાહેબ, હમણાં જ હું વાત કરતો હતો કે ભાઈ, એક તો ચોમાસુ પાકોની આપણે સિઝન શરૂ થવામાં છે અને પ્રાકૃતિક કૃષિનું મહત્વ હવે દિન પ્રતિદિન વધતું જઈ રહ્યું છે. તો આજનો આપણો વિષય પણ એવો જ છે, ખરીફ પાકોમાં પ્રાકૃતિક કૃષિ દ્વારા પોષણ વ્યવસ્થાપન. તો સૌથી પહેલો અને પાયાનો પ્રશ્ન એ થાય કે પ્રાકૃતિક કૃષિ એટલે શું?
3: સાવ સરળ ભાષામાં કહીએ ને તો જમીન, પર્યાવરણ તથા માનવ સ્વાસ્થ્યને નુકસાન કર્યા વગર પાક ઉત્પાદન માટે જે જરૂરી વ્યવસ્થાપનો કરવાની છે એ આપણે કુદરતી રીતે કરીએ અને આ વ્યવસ્થાને આપણે પ્રાકૃતિક કૃષિ કહીએ છીએ.

0: હાલની જે આપણી ખેતી પદ્ધતિમાં રાસાયણિક ખાતરો અને જંતુદાસક દવાઓના વધુ પડતા ઉપયોગના કારણે માણસનું આરોગ્ય, પર્યાવરણ તથા જમીનનું સ્વાસ્થ્ય ને ખૂબ મોટો ખતરો ઉભો થયો છે, અને સાથે સાથે ખેતી ખર્ચમાં પણ વધારો તો થયો જ છે. આથી પ્રકૃતિ તરફ પાછા વળી અને વૈજ્ઞાનિક અભિગમ સાથે પ્રાકૃતિક ખેતી કરવી એ આજના સમયની માંગ પણ છે. અને એટલા માટે જ આપણા રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત સાહેબ પોતે હરિયાણા ખાતેના તેઓના કુરુક્ષેત્રના ફાર્મમાં છેલ્લા ઘણા વર્ષોથી સફળતાપૂર્વક પ્રાકૃતિક કૃષિ કરે છે, અને આપણા રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે તેઓ રાજ્યના ખેડૂતોને સતત માર્ગદર્શન આપતા રહે છે, અને ખેડૂતોના ખેતર પર રૂબરૂ મુલાકાત લઈને પણ ખેડૂતોને પ્રોત્સાહિત કરતા રહે છે.
1: વાહ, તો પ્રાકૃતિક કૃષિ એટલે શું એ આપણે સરળ ભાષામાં શ્રોતા મિત્રોને કીધું. હવે સાહેબ બીજો પ્રશ્ન થાય કે ભાઈ કોઈ પણ કૃષિ હોય તો એના પાયાના અમુક આયામો હોય, તો પ્રાકૃતિક કૃષિના મુખ્ય આયામો અથવા તો આધાર સ્તંભો ક્યાં ક્યાં છે?
0: પ્રાકૃતિક કૃષિના મુખ્ય આયામો જેની વાત કરીએ તો પહેલું છે બીજામૃત, જીવામૃત, આચ્છાદન, વાપસા અને સહજીવન, એટલે કે મિશ્ર પાક પદ્ધતિ. આ પાંચ તેના મુખ્ય આયામો છે. એના વિશે આપણે જો થોડી વિગતવાર વાત કરીએ તો બીજામૃત એટલે કે બિયારણને પટ આપવા માટે ઉપયોગમાં લેવામાં આવતું એક પ્રવાહી, એમ કે જેના દ્વારા બીજને જમીનજન્ય રોગ અને જીવાત સામે તો રક્ષણ મળે જ છે, ને સાથે સાથે છોડને જરૂરી એવા પોષક તત્વો તથા વૃદ્ધિ અને વિકાસ માટે જે જરૂરી હોર્મોન્સ છે એ પણ મળી રહે છે. જ્યારે બીજું અને સૌથી મહત્વનું જે આયામ કહી શકાય એ છે જીવામૃત. અને આ જીવામૃત છે એ ફક્ત પાકનો ખોરાક નથી પણ એક મેળવણનું કામ કરે છે. એમ જેમ તપેલી ભરીને દૂધ હોય એમાં આપણે બે ટીપા મેળવણ નાખીએ અને સવાર થતા આખું દૂધ દહીંમાં પરિવર્તિત થઈ જાય, એવી રીતે આ જીવામૃત કંઈક આપણી જમીનમાં સૂક્ષ્મ તત્વોને વધારવા માટેનું કાર્ય કરે છે. એક દેશી ગાયના એક ગ્રામ છાણની અંદર 300 થી 500 કરોડ સૂક્ષ્મ જીવો રહેલા છે, અને આ જીવામૃત બનાવવામાં આપણે 10 કિલોગ્રામ દેશી ગાયનું છાણ વાપરીએ છીએ, એટલે કે એક સાથે લગભગ આપણે 30 લાખ કરોડ જેટલા સૂક્ષ્મ જીવો ને ઉપયોગ કરી અને જીવામૃત બનાવીએ છીએ કે જે એમાં મલ્ટીપલ થતા રહે છે આ જીવાણુઓ.
1: તો સાહેબ આ જીવામૃત એ ખૂબ પાયાનું તત્વ છે પ્રાકૃતિક કૃષિમાં. તો હવે સાથે સાથે અમને એ પણ જણાવી દો કે આ જીવામૃત આપણે કઈ રીતે બનાવવું જોઈએ.
0: જીવામૃત બનાવવું એ ખૂબ જ સરળ છે, એમાં કોઈ પણ વસ્તુ આપણે બહારથી લાવવાની છે નહીં. સૌથી પહેલા જોઈએ તો આપણે દેશી ગાય એ પ્રાકૃતિક ખેતીનો પાયાનો આધારસ્તંભ છે. તો 10 લીટર દેશી ગાયનું ગૌમૂત્ર આપણે લેવાનું છે, એની સાથે 10 કિલોગ્રામ દેશી ગાયનું તાજું છાણ લેવાનું છે, અને 1 મુઠ્ઠી ઝાડની નીચેની અથવા તો સેઢા પાયાની કે વાડની માટી લેવાની છે, અને 1.5 થી 2 કિલોગ્રામ દેશી ગોળ અને 1.5 થી 2 કિલોગ્રામ કોઈ પણ કઠોળ ના લોટ નું મિશ્રણ આ બધું તૈયાર કરી અને 180 લિટર પાણીના ડ્રમમાં આપણે નાખી અને આને વ્યવસ્થિત મિશ્રણ કરવાનું છે. અને આ મિશ્રણને સારી રીતે કંતાન વડે ઢાંકી અને છાંયડે આપણે મૂકી તો સૂર્યપ્રકાશમાં ન રહે ખાસ જોવું, અને રોજ સવાર સાંજ ઘડિયાળની કાંટાની દિશામાં તો એક લાકડીના દંડાથી આપણે એને 5 મિનિટ સવારે અને 5 મિનિટ સાંજે એમ ખૂબ સારી રીતે હલાવવાનું છે. શરૂઆતમાં આપણે જોઈશું તો એમાં ખૂબ પુષ્કળ પ્રમાણમાં ફીણ જોવા મળશે ઉપર આપણને, પણ જેમ જેમ સમય 2-3 દિવસ પસાર થશે તો એ ફીણ છે એક પાતળા માખણના પડ જેવું થઈ જશે. તો આવી રીતે ઉનાળામાં 3 થી 4 દિવસમાં અને શિયાળામાં 5 થી 6 દિવસમાં આપણું જીવામૃત તૈયાર થઈ જાય છે, અને આ તૈયાર થયેલા જીવામૃતને આપણે 10 દિવસ સુધીમાં એનો ઉપયોગ કરી શકીએ છીએ. અને એનું પ્રમાણની જો વાત કરીએ તો 1 એકરમાં એટલે કે આપણી 2.5 વીઘા જેટલી જમીનમાં 200 લિટર જે જીવામૃત તૈયાર થયું છે એને ગાળી અને આપણે પિયત પાણીની સાથે અથવા તો આપણી ડ્રીપની સાથે પણ આપી શકીએ છીએ મુખ્ય આહારમાં જ, અથવા તો ઉભા પાકમાં 1 લિટર પ્રતિ પંપ મુજબ આપણે એનો છંટકાવ પણ કરી શકીએ છીએ.
1: અચ્છા, તો પરમાર સાહેબ

0: તમે આ જીવામૃત બનાવવાની રીત તો અમને જણાવી, હવે એક ઘન જીવામૃત શબ્દ પણ સતત વપરાતો હોય છે પ્રાકૃતિક કૃષિમાં, તો આ ઘન જીવામૃત શું છે અને એ કઈ રીતે બનાવી શકાય?
1: જીવામૃત ને છે ને આપણે વાત કરીએ એમ 10 દિવસમાં ઉપયોગ કરવાનો રહે છે અને લાંબો સમય આપણે સંગ્રહ કરી શકતા નથી, ત્યારબાદ તે નુકસાન તો નથી કરતું પણ તેની અંદર રહેલા સૂક્ષ્મ જીવાણુનું પ્રમાણ દિવસે દિવસે ઘટતું જાય છે. એટલે જ્યારે આપણો ખેતી પાક ન ઉભો હોય, દાખલા તરીકે ઉનાળામાં અત્યારે આપણે કશું જ વાવેલું નથી ખેતરમાં, તો જીવામૃત ને આપણે સંગ્રહ ન કરતા જે આપણે દેશી ગાયનું છાણ ભેગું થયું છે એનો આપણે ઘન જીવામૃતમાં કન્વર્ટ કરી અને જ્યારે આપણે આ ખરીફ સિઝનમાં ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે ઘન જીવામૃત એ એક પ્રકારનું સેન્દ્રીય ખાતરનું કામ કરે છે અને એને બનાવવા માટે આપણે દેશી ગાયનું અંદાજિત 2000 કિલોગ્રામ જેટલું છાણ ને ભેગું કરી 1.5 ફૂટ ઊંચો અને 3 ફૂટ પહોળો એવો એક બેડ બનાવવાનો રહે. તેની અંદર જે આપણે આ જીવામૃત તૈયાર કરેલું છે તેને 1-1 ફૂટના ઊંડાઈ અંતરે 1-1 ફૂટના હોલ કરી અને એમાં 200 લિટર જીવામૃત એમાં રેડી દેવાનું છે અને એ જીવામૃત આપમેળે જ બ્રેડમાં પ્રસરી જશે અને 7 દિવસ તેને રેવા દેવાનું છે. એવી રીતે 7 દિવસ પછી પાવડા વડે પાછું તેને મિશ્ર કરી અને એ બેડને પાછો 1.5 ફૂટનો રાખી અને આપણે આગળ જોયું તેવી રીતે 1-1 ફૂટના અંતરે 1-1 ફૂટના હોલ કરી અને પાછું 200 લિટર જીવામૃત આપણે તેમાં ઉમેરવાનું છે અને 7 દિવસ માટે તેને રહેવા દેવાનું છે. એટલે કે 14 દિવસના અંતે આપણું આ ઘન જીવામૃત તૈયાર થઈ જશે. હવે ઘન જીવામૃત તૈયાર કરતી વખતે ખાસ ખેડૂત ભાઈઓએ ધ્યાન એ રાખવાનું છે કે એને સીધો સૂર્યપ્રકાશ ન મળે અથવા તો વરસાદનું કે કોઈ પાણી એના ઉપર ન પડે. અને હવે આ તૈયાર થયેલા જીવામૃતને જો સિઝન આવી ગઈ હોય અને ઉપયોગ કરવાનો સમય હોય તો સીધો જ ઉપયોગ કરી શકે છે અથવા તો જો એનો સંગ્રહ કરવો હોય તો આછા સૂર્યપ્રકાશમાં તેને સૂકવી અને શણના કોથળામાં આ ઘન જીવામૃતને ભરી અને જમીનને સીધો સંપર્કમાં ન રહે એવી રીતે એનો આપણે સંગ્રહ કરી શકીએ છીએ. આ ઘન જીવામૃતને પાયાના ખાતર તરીકે પહેલા વર્ષે 1500 થી 2000 કિલોગ્રામ અને ત્યાર પછી દર વર્ષે 500 કિલોગ્રામ મુજબ ઉપયોગ કરી શકીએ છીએ.
0: વાહ, તો આ ઘન જીવામૃત વિશે આપે સરસ માહિતી આપી અને કેવી રીતે બનાવવું એ પણ તમે શ્રોતા મિત્રોને જણાવ્યું. હવે સાહેબ, આપણો જે વિષયનો હાર્દ છે એ પ્રાકૃતિક કૃષિ દ્વારા પોષણ વ્યવસ્થાપન, તો હવે આપણે પોષણ વ્યવસ્થાપન વિશે વાત કરીએ તો આપણે જે પાકમાં પોષણ વ્યવસ્થાપન કરવાનું હોય તો કોઈ પણ પાકને મુખ્યત્વે ક્યાં ક્યાં પોષક તત્વોની ખાસ તો જરૂરિયાત રહેતી હોય છે?
1: પાકને પોષણ તત્વોની વાત કરીએ તો આ વિશ્વમાં અત્યાર સુધીમાં કુલ 108 જેટલા તત્વોની શોધ થઈ છે. એમાંથી ઘણા તત્વોની હાજરી છોડમાં જોવા મળે છે, પરંતુ છોડને પોતાનું જીવનચક્ર પૂરું કરવા માટે 17 જેટલા તત્વો અનિવાર્ય છે કે જેને આપણે વૈજ્ઞાનિક ભાષામાં એસેન્શિયલ એલિમેન્ટ એવા કહીએ છીએ. અને આ બધા જ તત્વો જો છોડને વ્યવસ્થિત મળે તો છોડ પોતાનો વિકાસ સારી રીતે કરી શકે છે. હવે આજે 17 તત્વો છે એને આપણે મુખ્યત્વે 4 ભાગમાં વિભાજિત કરી શકીએ અને તેનું પ્રમાણ જોઈએ તો પહેલા 3 તત્વો આવે છે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન કે જે કુદરતી તત્વો છે અને છોડના બંધારણમાં લગભગ 95% જેટલો એટલે કે મોટા ભાગનો હિસ્સો આ 3 તત્વોનો રહેલો છે અને એ કુદરતી તત્વો છે એટલે આપણે એને બહારથી આપવાની જરૂરિયાત રહેતી નથી. ત્યાર પછીના જે 3 મુખ્ય તત્વો છે કે જેને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ કે જેને ખેડૂતો આપણે બહુ સરળ ભાષામાં NPK તરીકે ઓળખીએ છીએ અને જેનો હિસ્સો છોડની અંદર 2-3% છે. ને ખેડૂત ભાઈઓને ખબર છે કે આપણે જે રાસાયણિક ખાતર વાપરીએ છીએ એનો લગભગ 90% હિસ્સો આ 3 તત્વો માટે જ થઈને જ, તે પછી યુરિયા હોય કે DAP, તો એમાં આ નાઇટ્રોજન અને ફોસ્ફરસ તત્વો આવેલું હોય છે. ત્યાર પછીના 3 જે તત્વો છે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર કે જેની જરૂરિયાત મુખ્ય તત્વો કરતા ઓછી પરંતુ સૂક્ષ્મ તત્વો કરતા થોડી વધારે છે એટલે કે અંદાજિત 1-1.5% જેવી, એને આપણે ગૌણ તત્વો તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછીના જે બાકી રહેતા લોહ, જસત, તાંબુ, મેંગેનીઝ, બોરોન, ક્લોરિન, મોલિબ્ડેનમ ને નિકલ આ બધા જ સૂક્ષ્મ

0: તત્વો ની વ્યાખ્યામાં આવે છે કે જેની જરૂરિયાત બધા થઈને 0.5% જેટલું પણ નથી હોતા છોડમાં, એમ પણ જોઈએ છે ખૂબ જ ઓછી માત્રામાં, પરંતુ તેમની હાજરી ખૂબ મહત્વની છે. જેવી રીતે આપણે જોઈએ કે રસોઈ બનાવે છે બહેનો, બરોબર, ખૂબ સ્વાદિષ્ટ રસોઈ બનાવી હોય શાક ને દાળ ને, પરંતુ જો એમાં મીઠું નાખવાનું ભૂલી જાય તો એ શાક કે દાળ નો સ્વાદ રહેતો નથી. એમ મીઠું જોઈએ છે એક ચપટી ભર જ, એમ પણ એની હાજરી અનિવાર્ય છે. બસ એવો જ કંઈક રોલ આ સૂક્ષ્મ તત્વોનો પણ રહેલો છે કે એની હાજરી મહત્વની છે. જો એ સૂક્ષ્મ તત્વની ઉણપ હોય તો છોડમાં અમુક પ્રકારનો વૃદ્ધિ અને વિકાસ થતો નથી, એટલા માટે આ સૂક્ષ્મ તત્વો પણ છોડમાં જીવનચક્ર માટે એટલા જ મહત્વના છે.
1: વાહ, તો સરસ કુદરતી તત્વો, મુખ્ય તત્વો, ગૌણ તત્વો અને સૂક્ષ્મ તત્વો વિશે આપે વાત કરી. તો સાહેબ, હવે પ્રશ્ન એ થાય કે પ્રાકૃતિક કૃષિમાં આ પોષક તત્વો પાકને કઈ રીતે મળી શકે?
0: આપણે જે આગળ જોયું કે વનસ્પતિના બંધારણમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન આ ત્રણ તત્વોનો હિસ્સો 95% છે અને આ એના બંધારણીય તત્વો છે. એટલે ખેતી પાકો હવા, પાણી અને સૂર્યપ્રકાશનું જોઈને યોગ્ય વ્યવસ્થાપન કરીએ તો પાકની 95% જરૂરિયાત તો એમ જ પૂરી થઈ જાય છે. અને પ્રાકૃતિક કૃષિમાં આપણે જે વાપસા, આચ્છાદન અને સહજીવન જેવા ઘટકો દ્વારા હવા, પાણી અને સૂર્યપ્રકાશનું ખૂબ યોગ્ય મેનેજમેન્ટ થાય છે અને છોડને આ ત્રણેય તત્વો ખૂબ સરળતાથી પૂરતા પ્રમાણમાં મળી રહેવાથી છોડનો વિકાસ ખૂબ સારી રીતે થાય છે. અને ચોથું અગત્યનું જે તત્વ છે નાઇટ્રોજન, એ વિશે વાત કરીએ તો એ હવામાં ઓલરેડી 78% તો નાઇટ્રોજન છે જ, પરંતુ એ ખૂબ સંચળ છે. એટલે તે હવામાંથી જમીનમાં અલભ્ય સ્વરૂપમાંથી લભ્યમાં, જમીનમાંથી પાછો હવામાં એવી રીતે પરિવર્તિત થતો રહેતો હોય છે અને રાસાયણિક ખાતરના સતત ઉપયોગથી જમીન એકદમ સખત થઈ જાય છે કે જેનાથી વરસાદનું પાણી જમીનમાં ઉતરી શકતું નથી. અને નાઇટ્રોજન છે એ જમીનના ઉપલા સ્તરમાં જ રહેલા અન્ય તત્વો સાથે વહી જાય છે. અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં જે અળસિયા જેવા સજીવો અને સૂક્ષ્મ જીવોની કામગીરીના કારણે જમીનની જે ભૌતિક પરિસ્થિતિ એટલે કે જમીનનું જે છિદ્રાળપણું વધે છે એના કારણે પાણીનો ખૂબ સારો સંગ્રહ થાય છે. અને પ્રાકૃતિક કૃષિમાં આચ્છાદન, મિશ્ર પાક પદ્ધતિ, લીલો પડવાશ એના કારણે સેન્દ્રીય પદાર્થોનું પણ ખૂબ મોટા પ્રમાણમાં હાજરી જોવા મળે છે, જેનાથી જમીનનો ઓર્ગેનિક કાર્બન વધે છે અને આ નાઇટ્રોજન તત્વને ઓર્ગેનિક કાર્બન સાથે સીધો જ સંબંધ છે. એટલે ઓર્ગેનિક કાર્બન વધવાથી જમીનમાં નાઇટ્રોજન પણ વધે છે અને પ્રાકૃતિક કૃષિમાં આપણે નાઇટ્રોજન યુક્ત ખાતરો અલગથી આપવાની જરૂરિયાત રહેતી નથી. ત્યાર પછીનું જે તત્વ છે ફોસ્ફરસ, કે જે અંદાજિત 1% જેવું હોય છે છોડના બંધારણમાં, એ જમીનના અન્ય તત્વો સાથે અલભ્ય ફોસ્ફેટ સ્વરૂપમાં રહેલું હોય છે અને ખેતી પાકોને સરળતાથી મળતું નથી. આજકાલ રાસાયણિક ખેતી કરતા ખેડૂતોને આપણે સાંભળીએ તો મોટાભાગના ખેડૂતોની ફરિયાદ હોય છે કે સાહેબ, અમારી જમીન જે અમારા બાપ દાદાના સમયમાં એકદમ પોચીને ભરભરી હતી એવી નથી રહી અને જમીન એકદમ કડક પથ્થર જેવી થતી જાય છે. તો એનું આ મુખ્ય કારણ હોય તો એ આપણે બિનજરૂરી ફોસ્ફેટિક યુક્ત ખાતરો જે ઉપયોગ કરીએ છીએ એના લીધે એ જમીનમાં અલભ્ય થઈ ગયેલો ફોસ્ફરસ તત્વ છે. એમ એટલે કે પ્રાકૃતિક કૃષિમાં આપણે જે સૂક્ષ્મ જીવોની હાજરી હોય છે એમાં જ એક બેક્ટેરિયા રહેલા હોય છે કે જેને આપણે ફોસ્ફેટ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા કહીએ છીએ. એનું મુખ્ય કામ જ એ છે કે આ અલભ્ય ફોસ્ફરસને લભ્ય સ્વરૂપમાં ફેરવે છે અને છોડની ફોસ્ફરસની જરૂરિયાત પૂરી કરે છે. એટલે આપણે અલગથી આપવાની જરૂરિયાત રહેતી નથી. એવું જ કંઈક પોટાશમાં પણ છે કે પોટાશ પણ એકદમ ઇમોબાઇલ છે, છોડ જોયું હોય તો એ છોડ પાસે મુવમેન્ટ કરતો નથી એમ, પરંતુ પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા જે સૂક્ષ્મ રૂપે હોય છે જમીનમાં પ્રાકૃતિક કૃષિમાં એ પોટાશને મુવમેન્ટ કરાવે છે અને છોડના મૂળ પાસે પોટાશને પહોંચાડી અને છોડની પોટાશની જરૂરિયાત પૂરી કરે છે. આવી જ રીતે છોડને જે અન્ય આવશ્યક ગુણ અને સૂક્ષ્મ તત્વો છે એ જમીનમાં ખનિજ સ્વરૂપે તો રહેલા છે જ, પરંતુ છોડ લઈ શકતો નથી. આપણે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં જમીનની ભૌતિક પરિસ્થિતિ સુધારીએ છીએ અને વરસાદનું પાણી જમીનમાં ઊંડે સુધી જાય અને સંગ્રહ થાય છે, જેનાથી આ જે ખનિજ દ્રવ્યો છે એ પાણીમાં દ્રાવ્ય થાય છે અને પાણીમાં દ્રાવ્ય થયેલા ખનિજ તત્વો કેશાકર્ષણ દ્વારા કુદરતી રીતે છોડને સરળતાથી મળે છે. તેથી પ્રાકૃતિક કૃષિમાં આ તત્વો પણ આપણે બહારથી આપવાની જરૂરિયાત રહેતી નથી.

0: આમ વૈજ્ઞાનિક પદ્ધતિ તમામ આયામો સાથે આપણે કૃષિ કરીએ તો પાકને જરૂરી એવા તમામ 17 પોષક તત્વો આપણે સરળતાથી ઉપલબ્ધ કરાવી શકીએ અને બહારથી કોઈ પણ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાની આપણે જરૂર રહેતી નથી.
1: વાહ, તો ખૂબ સરસ સાહેબ આપે વિગતવાર વાત કરી. હવે આપણે કાર્યક્રમના અંત તરફ છીએ, સમયની મર્યાદા છે, તો અંતમાં એક પ્રશ્ન કરું કે ભાઈ આ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન માટે સરકારશ્રીની કોઈ યોજનાઓ હોય છે જે ખેડૂતને મદદરૂપ થાય?
0: હા, ચોક્કસ કહ્યું મિત્રો. ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે અને એનો વ્યાપ વધારવા માટે એક અલાયદા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ ની સ્થાપના કરવામાં આવી છે. આ બોર્ડ પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ ફેલાવવાનું, ખેડૂતોને જરૂરી તાલીમ આપવાનું અને ખેડૂતો દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક ઉત્પાદનો માટે બજાર વ્યવસ્થા ઉભી કરવા માટેનું મુખ્ય કાર્ય કરે છે. જે અંતર્ગત ખેડૂતોને દેશી ગાયના નિભાવ ખર્ચ પેટે દર મહિને 900 રૂપિયા, એટલે કે વાર્ષિક 10,800 રૂપિયા જેટલી સહાય પણ આપવામાં આવે છે. અને રાજ્ય સરકાર દ્વારા હાલોલ ખાતે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, એટલે કે એક પ્રાકૃતિક કૃષિ માટેની અલગથી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે કે જે આ પ્રાકૃતિક કૃષિ ઉપર અભ્યાસ અને સંશોધનનું સતત કાર્ય કરે છે. એવી જ રીતે ભારત સરકાર દ્વારા પણ સમગ્ર દેશમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ મિશનનો મુખ્ય હેતુ રાસાયણિક ખાતરો અને દવાઓનો ઉપયોગ ઘટાડવો, ખેતીનો ખર્ચ ઓછો કરવો અને ગાય આધારિત આ કૃષિ પદ્ધતિને અપનાવી જમીનની ફળદ્રુપતા અને ખોરાકની ગુણવત્તા સુધારવાનો છે. એટલે આમ આપણે જોઈએ તો કોરોના કાળ બાદ સમગ્ર દુનિયામાં લોકો સ્વાસ્થ્ય બાબતે ખૂબ જાગૃત થયા છે અને હંમેશા શુદ્ધ અને સાત્વિક ખોરાકની શોધમાં રહેતા હોય છે, તો પ્રાકૃતિક કૃષિ એ એનો એકમાત્ર વિકલ્પ છે અને આવનારા સમયની માંગ પણ છે. એટલા માટે જ મારી આ આકાશવાણી રાજકોટના માધ્યમથી બધા જ ખેડૂત મિત્રોને હૃદયપૂર્વકની અપીલ છે કે તેઓ પ્રાકૃતિક કૃષિ વિશે માહિતગાર થાય અને એક સાથે પોતાની પૂરી જમીનમાં જો શક્ય ન હોય તો એટલીસ્ટ પોતાના પરિવારને શુદ્ધ અને સાત્વિક ખોરાક આપવા માટે પોતાના ખેતરના થોડાક ભાગમાં પણ પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરે અને પોતાને અને પોતાના પરિવારને આ ઝેરયુક્ત ખોરાકથી બચાવે.
1: વાહ, તો ખૂબ સરસ વિગતવાર વાત ખરીફ પાકોમાં પ્રાકૃતિક કૃષિ દ્વારા પોષણ વ્યવસ્થાપન આ વિશે આપણને શ્રી પ્રદીપસિંહ પરમાર સાહેબે કરી. મિત્રોને ઘણી બધી માહિતી મળી જ ગઈ હશે, ઘણા બધા મુદ્દાઓની ચર્ચા પણ થઈ ગઈ છે. વિશેષમાં કોઈ મિત્રોને કંઈ માર્ગદર્શન જોતું હોય, સાહેબ સાથે વાત કરવી હોય તો સાહેબનો મોબાઈલ નંબર આપણે મિત્રોને આપી દઈએ. શ્રી પ્રદીપસિંહ પરમાર સાહેબ, કે જેઓ જામનગરના મદદનીશ ખેતી નિયામક છે, એમનો મોબાઈલ નંબર છે 94-281-9876 અને અંગ્રેજીમાં કહું તો 9428190876. તો સરસ મજાની વાતો થઈ સાહેબ, આપ ટેલિફોનિક રીતે ચોરે અમારી સાથે જોડાણા, આપનો ખૂબ ખૂબ આભાર. સાહેબ ડાયરો સરસ જાયમો છે, એક સરસ મજાનું લોકગીત સાંભળીને પછી છૂટા પડીએ. તમને અને સૌ મિત્રોને કહીએ રામ રામ, રામ રામ,
0: રામ રામ, રામ રામ બધા.

હતો ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, જેનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું, જેમાં આજે હતું રાજકોટ કેન્દ્રનું પ્રદાન.

આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચો છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લા 12 વર્ષમાં સરકારે મહિલાઓની સંપૂર્ણ ક્ષમતાને સાકાર કરવા અનુકૂળ વાતાવરણ બનાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, શ્રી અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓ માટે સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકાર પ્રતિબદ્ધ. ભારત એઆઈ મિશને આજે વારિયાનો આરંભ કર્યો. વિદેશ મંત્રાલયે ભારતમાં અમેરિકી દૂતાવાસના ઉપપ્રમુખ જેસન મિક્સને સમન્સ પાઠવ્યા. અને બેડમિન્ટનમાં પીવી સિંધુએ સિડનીમાં ઓસ્ટ્રેલિયન ઓપન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો.

0: समाचार विगतवार। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મહિલાઓ નાણાકીય સમાવેશ અને ઉદ્યોગ સાહસિકતાથી લઈને શિક્ષણ, આરોગ્ય સંભાળ, સ્વચ્છતા, આવાસ, રમતગમત, વિજ્ઞાન અને શાસન સુધીના વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા 12 વર્ષોમાં સરકારે રાષ્ટ્ર નિર્માણમાં મહિલાઓની સંપૂર્ણ ક્ષમતાને સાકાર કરવા માટે અનુકૂળ વાતાવરણ બનાવ્યું છે. શ્રી મોદીએ એક સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે ડ્રોન ટેકનોલોજી જેવા ઉભરતા ક્ષેત્રોમાં મહિલાઓની વધતી ભાગીદારી તકોના નવા રસ્તા ખોલી રહી છે અને દેશભરમાં વિકાસના લેન્ડસ્કેપને બદલી રહી છે. સાંભળીએ એક અહેવાલ.
1: પ્રધાનમંત્રીએ કહા હૈ કે પિછલે 12 વર્ષોમાં સરકારને મહિલા નેતૃત્વ વાલે વિકાસ કો બઢાવા દેને કે લિયે નિરંતર કાર્ય કિયા હૈ, જિસકે સકારાત્મક પરિણામ વિભિન્ન ક્ષેત્રો મેં સ્પષ્ટ રૂપ સે દિખાઈ દે રહે હૈ. ઉન્હોને કહા કે સ્વયં સહાયતા સમૂહ કો સક્રિય સહયોગ દેકર મહિલાઓ કો આર્થિક રૂપ સે આત્મનિર્ભર બનાને કે પ્રયાસ કિયે જા રહે હૈ. પ્રધાનમંત્રીએ કહા કે સરકાર કી નીતિયાં સમ્માન, અવસર ઓર સશક્તિકરણ કે સિદ્ધાંતો પર આધારિત હૈ. ઇન પ્રયાસો સે અબ મહિલાએ અપની ક્ષમતાઓ કો પહેચાનતે હુએ રાષ્ટ્ર નિર્માણ મેં અધિક પ્રભાવી ભૂમિકા નિભા રહી હૈ. શ્રી મોદીને વિજ્ઞાન, અંતરિક્ષ ઓર નવાચાર જૈસે ક્ષેત્રો મેં ભારતીય મહિલાઓ કી બઢતી ઉપલબ્ધિઓ કી સરાહના કી. પ્રિયા કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે વૈષ્ણવી.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે સરકાર શ્રી અમરનાથ યાત્રા પર જતા શ્રદ્ધાળુઓ માટે સંપૂર્ણ સુરક્ષા અને સરળ યાત્રાનો અનુભવ સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. શ્રી શાહે આજે નવી દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠક દરમિયાન આ વાત કહી. ગૃહમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં શ્રી અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન શ્રી શાહે યાત્રા માર્ગ પર બહુસ્તરીય સુરક્ષા ગ્રીડ સ્થાપિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને તમામ સુરક્ષા એજન્સીઓએ આ હાંસલ કરવા માટે સંકલિત પ્રયાસો કરવા જોઈએ. ગૃહમંત્રીએ ડ્રોન, સીસીટીવી સર્વેલન્સ અને અદ્યતન દેખરેખ પ્રણાલી જેવી આધુનિક ટેકનોલોજીના વ્યાપક ઉપયોગ દ્વારા સુરક્ષાને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. શ્રી અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 28 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. ભારત એઆઈ મિશને આજે વારિયાનો આરંભ કર્યો, જે ફ્રન્ટિયર વિડીયો એઆઈને સસ્તું, સુલભ અને સુસંગત બનાવવા એક વિડીયો મોડેલ છે. નવી દિલ્હીમાં લોન્ચ ઇવેન્ટને સંબોધતા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ એસ કૃષ્ણને જણાવ્યું કે ભારત એઆઈ મિશન હેઠળ સમર્થિત પાયાના મોડેલમાંથી એકનું લોન્ચિંગ ભારતની એઆઈ યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. તેમણે કહ્યું કે વારિયા સંશોધન આધારિત ક્ષમતા નિર્માણનું પ્રતિનિધિત્વ કરે છે, જે સ્વદેશી એઆઈ ક્ષમતાઓ વિકસાવવા અને એક જીવંત ડીપટેક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા SECIને 2025-26માં તેના અત્યાર સુધીના શ્રેષ્ઠ નાણાકીય પ્રદર્શન બદલ અભિનંદન આપ્યા. તેમણે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની કુલ આવક 18,554 કરોડ રૂપિયા હતી, જ્યારે તેનો કર પછીનો નફો વધીને 578 કરોડ રૂપિયા થયો છે. અમદાવાદ વિમાન દુર્ઘટનાની આજે પ્રથમ વર્ષી છે. ગયા વર્ષે આ દિવસે બપોરે એર ઇન્ડિયાનું વિમાન ઉડાન ભર્યાની થોડી ક્ષણોમાં મેઘાણીનગર વિસ્તારમાં

0: zonair.gov.in/jio અને અમારા એક હેન્ડલ AIR News_JasonMix ને સમન્સ પાઠવ્યા છે. મંત્રાલયે ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજો પર અમેરિકન નૌસેના દ્વારા સતત કરવામાં આવી રહેલા હુમલાઓનો સખત વિરોધ કર્યો છે. મંત્રાલયે જણાવ્યું કે આ હુમલાઓના પરિણામે બનેલી દુઃખદ ઘટનાઓમાં 3 ભારતીયોના જીવ બચાવી શકી હોત. મંત્રાલયે જણાવ્યું કે નાગરિક જહાજ સામે ઘાતક અને ખતરનાક માધ્યમોનો ઉપયોગ ગંભીર ચિંતાનો વિષય છે. મંત્રાલયે જણાવ્યું કે આવી કાર્યવાહી અસ્વીકાર્ય છે અને આ સંવેદનશીલ સમયે આ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ વાણિજ્યિક સલામતી, સુરક્ષા અને સ્થિરતાને જોખમમાં મૂકે છે. પશ્ચિમ એશિયામાં સંઘર્ષને રોકવા માટેના રાજદ્વારી પ્રયાસોનો હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. ઈરાને હજી સુધી અમેરિકા સાથે પ્રસ્તાવિત કરાર પર કોઈ નિર્ણય લીધો નથી. દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જણાવ્યું હતું કે વાટાઘાટો ટૂંક સમયમાં સફળતા મેળવી શકે છે. ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાદેહીએ જણાવ્યું કે વાટાઘાટોનો મોટાભાગનો મુસદ્દો પૂર્ણ થઈ ગયો છે. તહેરાનમાં ઉચ્ચસ્તરીય વાટાઘાટો ચાલુ હોવાથી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન પર લશ્કરી હુમલાઓ સ્થગિત કરી દીધા છે. જોકે ઈરાને જણાવ્યું છે કે યુરેનિયમ સંવર્ધન અધિકારો અને અન્ય વ્યૂહાત્મક પ્રાથમિકતાઓ સહિત અનેક મુખ્ય મુદ્દાઓ વણ ઉકેલાયેલા રહે છે.
1: પશ્ચિમ એશિયા કે લીએ યે નઈ કૂટનીતિક કોશિશ બહોત મહત્વપૂર્ણ મોડ પર હો રહી હૈ. રાષ્ટ્રપતિ ટ્રમ્પ કે હમલે રદ કરને કી ઘોષણા સે કુછ સમય કે લીએ યે ઉમ્મીદ જગી થી કે ઇલાકે મે બડે ટકરાવ કો ટાલા જા સકતા હૈ. હાલાંકિ ઈરાન કા કહેના હૈ કે કિસી ભી અંતિમ સમજૌતે કો મંજૂરી નહીં મિલી હૈ ઓર મુખ્ય અડચનો મે ઈરાન કા પરમાણુ કાર્યક્રમ, રોકી ગઈ સંપત્તિ કી બહાલી ઓર હોર્મુઝ જલ ડમરૂ મધ્ય સે જુડી ભવિષ્ય કી સુરક્ષા વ્યવસ્થા શામિલ હૈ. ભલે હી બાતચીત કરને વાલે પર્દે કે પીછે કામ કર રહે હો, લેકિન પૂરે ઇલાકે મે સૈન્ય ગતિવિધિયા જારી હૈ. દુબઈ સે વિનોદ કુમાર કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે સરફિરોઝી.
0: બેડમિન્ટનમાં પીવી સિંધુએ સિડનીમાં ઓસ્ટ્રેલિયન ઓપન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય ખેલાડીએ આજે એકતરફી ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ચાઇનીઝ તાઇપેઈની ચેન સુ યુને 21-6, 21-9 હરાવી. સિંધુનો આગામી મુકાબલો સેમિફાઇનલ મુકાબલામાં જાપાનની અકાને યામાગુચી સામે થશે. યામાગુચી આજે ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ભારતની તન્વી શર્માને 21-14, 21-14 હરાવી હતી. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીએ ભારતની સૌથી મોટી બહુશાખાકીય ઔદ્યોગિક પરીક્ષણ પ્રયોગશાળા નેશનલ ટેસ્ટિંગ સેન્ટર NTHના પ્રદર્શનની પ્રશંસા કરી છે. શ્રી જોશીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે તાજેતરના વર્ષોમાં NTHનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું છે. કેન્દ્રીય મંત્રીએ NTHના ડાયરેક્ટર જનરલ ડોક્ટર આલોક કુમાર શ્રીવાસ્તવને મળ્યા હતા. શ્રી જોશીએ પરીક્ષણ સંસ્થાને દેશભરમાં અત્યાધુનિક પરીક્ષણ કેન્દ્રો સ્થાપિત કરીને તેના કાર્યક્ષેત્રનો વિસ્તાર કરવા નિર્દેશ આપ્યો. કેબિનેટ સચિવ ડોક્ટર TV સોમનાથને આજે નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAના ડાયરેક્ટર જનરલ અભિષેક સિંહ સાથેની બેઠકમાં નીટ પુનઃ પરીક્ષાની તૈયારીઓની સમીક્ષા કરી. તેમણે પુનઃ પરીક્ષાના સુગમ, પારદર્શક અને સુરક્ષિત સંચાલન માટે તમામ હિસ્સેદારો વચ્ચે વધુ સારા સંકલનની જરૂરિયાત પર ભાર મૂક્યો. શ્રી સોમનાથને જણાવ્યું કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને જિલ્લા વહીવટીતંત્રો પુનઃ પરીક્ષાના સુગમ સંચાલનને સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લા 12 વર્ષોમાં સરકારે મહિલાઓની સંપૂર્ણ ક્ષમતાને સાકાર કરવા અનુકૂળ વાતાવરણ બનાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, શ્રી અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓ માટે સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકાર પ્રતિબદ્ધ. ભારત AI મિશને આજે વારિયાનો આરંભ કર્યો. વિદેશ મંત્રાલયે ભારતમાં અમેરિકી દૂતાવાસના ઉપપ્રમુખ જેસન મિક્સને સમન્સ પાઠવ્યા. અને બેડમિન્ટનમાં PV સિંધુએ સિડનીમાં ઓસ્ટ્રેલિયન ઓપન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 8 થયા છે. પ્રસ્તુત છે આપનો મનપસંદ ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સારેગામા. મિત્રો, ફિલ્મમાં જ્યારે પણ કોઈ ગીતમાં સફેદ બરફની ચાદર

બતાવી હોય, સુંદરવાદી હોય અને પીળી સાડી પહેરી અને લહેરાતી અભિનેત્રીની જો કોઈ વાત આવે ત્યારે આપણા મનમાં એક જ નામ ગુંજે અને તે છે ચાંદની. જ્યાં 1989માં આવેલી ફિલ્મ ચાંદની, ત્યારે તેમાં જેમણે અભિનય કર્યો તે શ્રીદેવીજીની નિર્દોષતા, ઋષિ કપૂરજીનો રોમાન્સ અને શિવહરિનું અમર સંગીત. આ ફિલ્મના ગીતો આજે પણ એટલા જ તાજા અને મધુરા લાગે છે. અને તેમાંય આ ફિલ્મનું શીર્ષક ગીત જેમાં શ્રીદેવીજીએ પોતાનો અવાજ આપ્યો હતો અને સાથે હતા દિગ્ગજ ગાયક જોલી મુખર્જી. તો સાંભળીએ આ ફિલ્મનું આ જ ગીત, જેમાં ગીતકાર છે આનંદ બક્ષી.

नाम लिख लिया, बिन पूछे ये काम किया।

ચાંદની ફિલ્મનું આ હતું ગીત. મિત્રો, જ્યારે વાત 80 અને 90ના દાયકાના રોમાન્સની હોય ત્યારે નજર સામે એક જોડી અને એક ફિલ્મ આવીને જરૂરથી ઉભી રહી જાય. જી હા, ભાગ્યશ્રીની માસુમિયત અને સલમાન ખાનના એ પ્યારા અંદાજવાળી બ્લોકબસ્ટર ફિલ્મ મેને પ્યાર કિયા. આ ફિલ્મની વાત કરીએ તો તેમાંનું આ ગીત, તેના વિશે કહીએ તો ન પૂછો મોહબ્બત કી શરૂઆત કહાં હોતી હૈ, બસ એક નજર મિલતી હૈ ઓર ધડકન જવા હોતી હૈ, દોસ્તી કબ પ્યાર મેં બદલ જાય પતા નહીં ચલતા, બસ કુછ એસી હી કહાની ઇસ ગીત મેં બયાં હોતી હૈ. તો સાંભળીએ ફિલ્મનું ગીત લતા મંગેશકર અને એસપી બાલા સુબ્રમણ્યમના યુગલ સ્વરમાં.

0: તાણ તુરત જ મરીન પોલીસ ને કરી દીધી.
1: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસ ને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

મિત્રો, સંબંધોના બંધન ક્યારેક અજીબ વળાંક લે છે, જ્યાં ખોટું શું ને સાચું શું એ સમજવું મુશ્કેલ બને છે. દુનિયા લાખ રોકિયા ધડકતા હૃદયને, પણ જ્યારે પ્રેમ થાય છે ત્યારે આ દિલ કોઈનું ક્યાં સાંભળે છે.

સારેગામા કાર્યક્રમ અંતર્ગત હવે સાંભળીએ ફિલ્મ દિલ કા ક્યા કસૂર. આ ફિલ્મનું ગીત કુમાર શાનુનો છે સ્વર, સંગીતથી મઢ્યું નદીમ શ્રવણે અને ગીતકાર છે સમીર.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા, મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમક

0: શાખાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: મિત્રો, જ્યારે સમર્પણની વાત આવે ત્યારે નજર સામે ગુજરાતની પૃષ્ઠભૂમિ પર બનેલી સંજય લીલા ભણસાલીની ભવ્ય અને ક્લાસિકલ ફિલ્મ આવી જાય, કે જેમાં પ્રેમ, વીર અને ત્યાગની એક અદ્ભુત વ્યાખ્યા. ઐશ્વર્યા રાય, સલમાન ખાન અને અજય દેવગણની ફિલ્મ હમ દિલ દે ચુકે સનમ. આ ફિલ્મનું શીર્ષક ગીત જ્યારે પણ વાગે ત્યારે હૃદયના તાર ઝણઝણી ઉઠે. ઇસ્માઇલ દરબારનું શાસ્ત્રીય સંગીત અને કવિતા કૃષ્ણમૂર્તિના અવાજનો જાદુ આ ગીતને સીધું આત્મા સુધી પહોંચાડે. તો સાંભળીએ ફિલ્મ હમ દિલ દે ચુકે સનમ. આ ફિલ્મનું ગીતકાર છે મહેબૂબ.

હમ દિલ દે ચુકી સનમ. મિત્રો, ક્યારેક આપણને ખબર હોય છે કે જે રસ્તે આપણે જઈ રહ્યા છીએ તે મુશ્કેલ છે, પણ આ દિલ કોઈનું ક્યાં સાંભળે છે. દુનિયા કે હર નિયમ કો યે ભુલા દેતા હૈ, જબ ઇશ્ક હોતા હૈ તો સબ કુછ મિટા દેતા હૈ. લાખ સમજાઓ ઇસ કમબખ્ત દિલ કો, પર યે દિલ તો બસ અપની હી જિદ પે અડ જાતા હૈ.

0: દિલ હૈ કે માનતા નહીં આ ફિલ્મનું ગીત હમણાં જ આપે સાંભળ્યું અનુરાધા પૌડવાલ અને કુમાર શાનુનો સ્વર, સંગીત નદીમ શ્રવણનું અને ગીતકાર ફૈઝ અનવર.
1: બાબુ દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા

0: આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
0: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
3: હિના, આવો સાંભળીએ આ ફિલ્મનું ગીત લતા મંગેશકરનું, જે સ્વર સંગીતથી મઢ્યું રવિન્દ્ર જૈને.

મિત્રો, અત્યાર સુધી આપણે આ ગીતોમાં મોહબ્બતના અનેક રંગો જોયા, પણ હવે કરીએ થોડી મસ્તી, થોડો ઉમંગ અને દોસ્તીના એ અલ્લડ દિવસોને યાદ કરીએ કે જે આપણી જિંદગીના સૌથી સુંદર દિવસો હોય છે.

0: દિલ ચાહતે ફિલ્મનું આ ગીત શંકર મહાદેવનનો સ્વર, સંગીત શંકર એહસાન લોહીનું અને ગીતકાર જાવેદ અખ્તર. સાથે જ ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સારે ગામા અહીંયા સમાપ્ત કરીએ. બસ થોડી જ ક્ષણોમાં સમાચાર સંધ્યા અંતર્ગત હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર. દિલ્હી કેન્દ્ર.
1: નમસ્કાર, આકાશવાણી સે સમાચાર સંધ્યા કે સાથ મેં પ્રિયંકા અરોડા. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિભિન્ન ક્ષેત્રો મેં મહિલા નેતૃત્વ મેં વિકાસ કો બઢાવા દેને કે સરકાર કે પ્રયાસો પર બલ દિયા. ગૃહમંત્રી અમિત શાહ ને કહા સરકાર શ્રદ્ધાલુઓ કે લિયે સુરક્ષિત ઓર સુગમ અમરનાથ યાત્રા સુનિશ્ચિત કરને કે લિયે પૂરી તરહ પ્રતિબદ્ધ. પશ્ચિમ બંગાળ કે મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી ને કહા સીમાવર્તી ક્ષેત્રો મેં બાળ લગાને કા કામ શરૂ. ભારત ને અમરીકી દૂતાવાસ કે ઉપપ્રમુખ જેસન નિક્સ કો તલબ કર ભારતીય નાગરિકો વાલે વાણિજ્યિક જહાજો પર અમરીકી હમલો કા કડા વિરોધ કિયા. દક્ષિણ કોરિયા કી એક અદાલત મેં ઉત્તર કોરિયા મેં ડ્રોન ઘુસપેઠ ઓર શક્તિ કે દુરુપયોગ કે લિયે પૂર્વ રાષ્ટ્રપતિ યુન સુક યોલ કો 30 વર્ષ કી કારાવાસ કી સજા સુનાઈ. ઓર પીવી સિંધુ ઓસ્ટ્રેલિયાઈ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ મેં મહિલા સિંગલ્સ કે સેમિફાઇનલ મેં પહોંચી. अब समाचार विस्तार से. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि पिछले 12 वर्षों में सरकार ने महिलाओं के नेतृत्व वाले विकास को आगे बढ़ाने के लिए काम किया है. सोशल मीडिया पोस्ट में आज श्री मोदी ने कहा कि ड्रोन टेक्नोलॉजी जैसे उभरते क्षेत्रों में महिलाओं की बढ़ती भागीदारी से अवसरों के नए रास्ते खुल रहे हैं. उन्होंने कहा कि वित्तीय समावेशन और उद्यमिता से लेकर शिक्षा, स्वास्थ्य

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 9:30 થઈ છે. હવે પ્રસ્તુત કરીએ વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર.

कुछ कह।